નારાયણ સ્વામીએ ગાયેલા ભક્તિ રચનાઓ સાથે જ આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં એક વિરામ આપીએ. થોડીક ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર શ્રોતા મિત્રો, 354.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે મંગળવાર, જ્યેષ્ઠા દિનાંક 12, શક સંવત 1948, અધિક જેઠ વદ બીજ, વિક્રમ સંવત 2082, તારીખ 2 જૂન 2026. અત્યારે સવારના 5:54 અને 10 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની પ્રથમ સભાનો શરણાઈના સૂરો સાથે મંગળ પ્રારંભ કરીએ.

શ્રોતા મિત્રો, શરણાઈની મંગળ સુરાવલી બાદ હવે સાંભળીએ અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા, જેમાં આજનો વિષય છે લાગણીનું ઝરણું, વક્તા વૈદ્ય વત્સલ વસાણી. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. 7:00 સદાબહાર ગીત. 7:20 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. 7:55 એક દેશભક્તિ ગીત. 8:30 એનસીઈઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે. 9:30 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. 10:02 આરોગ્ય જગત, જેમાં ઓટીઝમ આ વિષય પર ડોક્ટર સિદ્ધાર્થ શાહ સાથે ત્રિલોક સંઘાણીની વાતચીત આપ સાંભળશો. 10:30 હિન્દી ફિલ્મી ગીતો. 10:45 સુગમ સંગીતમાં સાંભળીશું ઓમ ભટ્ટને. 11:02 ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. 11:45 અને 12:02 ગેર ફિલ્મી હિન્દી ગીતો. બપોરે 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીતમાં સાંભળીશું વિભા દેસાઈને. 1:30 ફોજી દોસ્તો માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. અમારી દ્વિતીય સભાની શરૂઆતમાં સાંજે 5:10 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોક સંગીતમાં સાંભળશો ચિમનભાઈ વણકર અને

ભરતસિંહ ગઢવીને. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી. 7 ગેરફિલ્મી ગીતો. 7:22 કાર્યક્રમ ગામનો ચોરો. 8 રાગ આધારિત હિન્દી ગીતોનો કાર્યક્રમ સુર માધુરી. 8:30 ગેરફિલ્મી ગુજરાતી ગીતો. 9:30 આજ કે ફનકાર. 10 ગુજરાતી ગીતો. 10:30 હિન્દી ફિલ્મ સંગીત. 11:10 એનએસડી દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી કિસાન કલ્યાણ અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

પ્રસ્તુત છે પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમના આરંભે સાંભળીએ રાસબિહારી દેસાઈના સ્વરમાં માતંગી સ્તોત્ર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મુગટલાલ જોશીના સ્વરમાં ભોજો ભગતની રચનાને. અને હવે સાંભળીએ સુરેશ જાનીના સ્વરમાં ધરમદાસની રચના.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યું મીરાબાઈનું ભજન યશવંત ભટ્ટના સ્વરમાં. અને હવે સાંભળીએ શિવાનંદ સ્વામીની રચનાને અભરામ ભગતના સ્વરમાં.

અભરામ ભગતના સ્વરમાં. અને આ સાથે જ આજનો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થાય છે.

0: અર્ચના કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુવાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજના અમૃતધારા કાર્યક્રમનો વિષય છે લાગણીનું ઝરણું. વક્તા વૈદ્ય વત્સલ વસાણી.
1: પળે પળ પ્રવાહી થઈને વહેવાની ભાવના એટલે લાગણી. અહંકારી લોકોના હૃદયમાંથી લાગણીનું ઝરણું ફૂટી શકતું નથી. અહંકારી લોકો તો કાળભીંત પથ્થર જેવા હોય છે. પથ્થર તોડીએ ત્યારે જે પોચી જમીન આવે, બે પથ્થર વચ્ચેનો જે પોચો થર હોય છે, એમાંથી જ પાણીનો પ્રવાહ વહે છે. વ્યક્તિ જ્યારે અહંકાર છોડે, હૃદયને પોચું અને પ્રવાહી કરે, ત્યારે અંદરથી આપોઆપ લાગણીનું ઝરણું વહેવા લાગે છે. ઝરણાને કોઈ અવરોધ નડતો નથી. અનેક અવરોધોને પાર કરીને જ એ આગળ વધે છે. હૃદયમાં જો લાગણી હોય તો એ અનેક અંતરાયોને પાર કરીને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધોને વિકસાવીને લીલાછમ કરે છે. લાગણી વગરનું જીવન સૂકી ધરતી જેવું છે. એમાં શક્યતા તો ઘણી છે, પણ કશું જ એમાંથી ઉત્પન્ન થઈ શકતું નથી. લાગણીનું ઝરણું વ્યક્તિના સૂકા હૃદયમાં વિનાશ લાવે છે. ઝરણું જેમ નિર્મળ જળથી બીજાની પ્યાસ બુજાવે, તેમ લાગણીભર્યું હૃદય પોતાના પ્રિયજન માટે તૃપ્તિનું નિમિત્ત બને છે. ઝરણું પ્રકૃતિનું એક સુંદરતમ સ્વરૂપ છે. કલકલ નાદથી એ પ્રકૃતિને મુખરિત કરે છે. તેમ વ્યક્તિના હૃદયમાં જો લાગણીનું ઝરણું ફૂટે તો એનું જીવન સંગીત, ઉલ્લાસ અને તૃપ્તિથી ભર્યું ભર્યું બની જાય છે. ઝરણું અનેક અવરોધ વચ્ચેથી પણ માર્ગ કરીને ઉછળતું કૂદતું કલકલ નાદ સાથે આગળ વધે છે. તેમ લાગણીભર્યું હૃદય જીવનની કોઈ પણ પરિસ્થિતિમાંથી માર્ગ કરી, માર્ગમાં આવતા હરકોઈની પ્યાસ બુજાવી, પ્રસન્નતા અને હળવાશ સાથે નદી અને સમુદ્રની તલાશમાં નીકળી પડે છે. પથ્થરથી ભરેલા પહાડ વચ્ચેથી પણ ઝરણું પ્રગટ થાય છે. કૂવો ખોદીએ અને ધરતીના પેટાળમાંથી સરવાણી નીકળે એ તો સમજાય એવી વાત છે, પણ પહાડ કે જ્યાંથી પાણી તરત વહી જાય છે તેના પેટાળમાંથી પણ ઝરણું વહે તો એ એક આશ્ચર્ય છે. લાગણીનું ઝરણું કઠોરમાં કઠોર હૃદયમાં પણ વિનાશ અને સૌંદર્યને જન્માવે છે. પ્રત્યેક વ્યક્તિની અંદર લાગણીનું ઝરણું જન્મજાત મોજૂદ છે, પણ આપણે એને બહાર આવવા દેતા નથી. નાનું બાળક જન્મે ને થોડું મોટું થાય ત્યારે એ પ્રેમાળ જ હોય છે. એના મનમાં રાગ દ્વેષ કે ભેદભાવ નથી હોતો, પણ આપણે જેને મારું તારું કે પરાયા પોતિકાનો ભાવ શીખવીએ છીએ, ફલાણા સાથે બોલાય, ફલાણા સાથે ન બોલાય, એ આપણી હેસિયતના નથી, વગેરે વગેરે. ધર્મના નામે, નાત જાતના નામે, કાળા ગોરાના નામે, ગરીબ તવંગરના નામે, શિક્ષિત અશિક્ષિતના નામે, ઠેર ઠેર આપણે એવી દિવાલો ઊભી કરી દીધી છે કે વ્યક્તિના હૃદયમાં જે લાગણીનું ઝરણું છે તે નૈસર્ગિક રીતે આગળ વધી ન શકે. ઠેર ઠેર એને અટકવું જ પડે. સમાજ, સંસ્કાર, કુળની પરંપરા, રીતરિવાજ, આ બધાના નામે લાગણીના ઝરણાને ફૂટતું કે આગળ વધતું અટકાવી દેવામાં આવે છે. લાગણી પર પણ આપણા સમાજમાં કેટલો બધો પ્રતિબંધ છે. લાગણીના ઝરણા વચ્ચેથી આ બધા અવરોધ હટાવી દઈએ તો જીવન અને જગત કેટલું સુંદર બને. પાનખરને બદલે વસંત, યુદ્ધને બદલે ઉત્સવ, વિનાશને બદલે વિકાસ, વિધ્વંસની જગ્યાએ નવસર્જન, લોકોની છાતીમાં ખંજર ભોંકવાને બદલે એકબીજાને છાતી સરસા ચાંપીને જીવવા લાગશે. જીવનમાં પ્રતિસ્પર્ધા ને વેરઝેર વધે એવું શિક્ષણ તો આપણે નાનપણથી આપીએ છીએ, પણ સમાજમાં સર્વત્ર પ્રેમ વધે એ માટે આપણે શું કરીએ છીએ? ક્યાંક પણ પ્રેમ દેખાય, પ્રેમનું ઝરણું કલકલ કરતું વહેવા લાગે તો આપણે એને રોકી દઈએ છીએ. એના માર્ગમાં શક્ય તેટલા તમામ અવરોધ ઊભા કરીએ છીએ જેનાથી લોકો નજીક ન આવે. પણ બને

0: છે એવું કે લાગણીનું ઝરણું જો એકવાર પણ ફૂટી ગયું, ચાલતું થયું, તો એ ક્યાંય રોકાશે નહીં, ગમે તેવા અવરોધ પાર કરીને પણ એ આગળ વધશે. જેમ પાણી પાસે પોતાની એક શાંત શક્તિ છે, કાળમેંઢ શિલાઓને તોડીને રેતીના કણમાં ફેરવી નાખે છે, તેમ લાગણીના ઝરણા પાસે પણ પોતાની એક આગવી શક્તિ છે, એ પણ માર્ગ કરી જ લે છે. પ્રત્યેક વ્યક્તિની અંદર પ્રેમનું ઝરણું તો છે જ, માત્ર વચ્ચેના અવરોધને હટાવવામાં આવે તો આપોઆપ એ પ્રગટ થશે. દર્પણ તો છે જ, માત્ર દર્પણ પરની ધૂળ ઝાપટવાની છે. જગતને આજે લાગણીશીલ લોકોની જરૂર છે, કેમ કે માણસ રોજે રોજ લૂખો, સૂકો, બુઠો અને લાગણીહીન બનતો જાય છે.
1: શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો લાગણીનું ઝરણું. વક્તા હતા વૈદ્ય વત્સલ વસાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર છે શ્રીકાંત પરગાંવકર. સંગીત નિયોજક છે સતીશ ભાટિયા.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર હતા શ્રીકાંત પરગાંવકર, સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમના આરંભે સાંભળીએ સંગમ ફિલ્મનું આ ગીત મુકેશના સ્વરમાં. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિશન.

વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ સાંભળી રહ્યા છો જૂની હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ પરખ ફિલ્મનું આ ગીત, શૈલેન્દ્રની રચના સાથે, સંગીત સલીલ ચૌધરીનું, ગાયક કલાકાર લતા મંગેશકર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મેરા સાયા ફિલ્મનું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. ગીતકાર હતા રાજા મહેંદી અલી ખાન, સંગીતકાર હતા મદન મોહન. અને આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં બરાબર 7:10 આપ સાંભળશો અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. મે માસ દરમિયાન 16% વધારા સાથે 7,262 કરોડ રૂપિયાની રાજ્યમાં જીએસટીની આવક થઈ. 5 દિવસની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા. આજથી અમદાવાદની સાબરમતી નદીમાં 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન અને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 15 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવશે. રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા અને સાયબર ગુનેગારોની કમર તોડી નાખવાના ઉદ્દેશ્ય સાથે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા. તમામ શહેરના પોલીસ કમિશનર તેમજ તમામ જિલ્લાના પોલીસ વડાઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા. તેમજ નાગરિકોની પરસેવાની કમાણી સેરવી લેતા સાયબર ઠગો સામે આક્રમક રીતે અભિયાન ચલાવવાની વ્યૂહરચના ઘડાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025માં સફળતા મેળવનાર રાજ્યના 35 યુવા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે યુપીએસસીની આખી યાદીમાં કોઈ એકાદ ગુજરાતીનું નામ ભાગ્ય જોવા મળતું હતું, પરંતુ આજે 35 ઉમેદવારોએ આ પરીક્ષા પાસ કરી છે. તેમના કાર્યકાળમાં જ પીપાને વિશેષ મહત્વ આપી અનેક જરૂરી ફેરફાર કરવામાં આવ્યા હતા. તેમણે 15-20 વર્ષ પહેલા જે વિઝન રાખ્યું હતું તેના પરિણામે આજે કોઈપણ રાજ્ય સરકાર દ્વારા ચાલતી સંસ્થાઓમાં સૌથી વધુ એટલે કે 35 ઉમેદવારો એક જ વર્ષમાં પાસ થયા છે. રાજ્યમાં 1 જૂનથી વસ્તી ગણતરી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. અમદાવાદ જિલ્લામાં પણ વસ્તી ગણતરી 2027ની પ્રક્રિયાનો પ્રારંભ થતાં અમદાવાદના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર વિદેહ ખરેએ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી અંગેની તૈયારીઓ અને આયોજન અંગે વિગતો રજૂ કરી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ, સચોટ અને પારદર્શી રીતે પૂર્ણ કરવા માટે તમામ આગોતરી તૈયારીઓ, મેપિંગ અને સઘન તાલીમ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું વિદેહ ખરેએ જણાવ્યું હતું.
1: ફિલ્ડ એન્યુમરેશનની પ્રક્રિયા શરૂ થાય છે. એના અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 455 ગામોમાં અને 6 નગરપાલિકા જેની અંદર એન્યુમરેટર્સની સૂચન થયા છે, એની અંદર સુપરવાઇઝર્સની પણ નિમણૂક થઈ છે. આ જે પ્રક્રિયા શરૂ થશે એમાં 32 પેરામીટરની અંદર દરેક ઘરે જઈને અમારા ફિલ્ડ એન્યુમરેટર્સ આ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરશે.
0: રાજ્યમાં જીએસટીની આવકમાં મે માસ દરમિયાન ધરખમ વધારો નોંધાયો છે. આ આવકમાં 16% વધારા સાથે કુલ 7,262 કરોડ રૂપિયાની માતબર આવક થઈ છે. આ આવક સરેરાશ રાષ્ટ્રીય દરના 3.2% ગ્રોથ કરતાં વધુ છે. વેટમાં 2,770 કરોડ, વિદ્યુત શુલ્કમાં 998 કરોડ અને વ્યવસાય વેરામાં 22 કરોડની આવક થઈ છે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની આગાહીની અસર વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે જોવા મળી હતી. અમદાવાદમાં ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઘણા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, જેને કારણે વીજળી ડૂલ થતાં અંધારપાટ છવાયો હતો. મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કડાણા તાલુકાના માલવણ ધરોડા રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં બાઇક સવાર 2 યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. લુણાવાડા જિલ્લા સેવા સદન કચેરીનો એક માર્ગ વૃક્ષ પડવાને કારણે બંધ કરાયો હતો. છોટાઉદેપુર અને જેતપુર પાવી તાલુકામાં વાતાવરણમાં પલટો નોંધાયો. ભારે પવનને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, ચોટીલા, લીમડી સહિતના વિસ્તારોમાં ભારે પવનને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે પવન સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણ ઠંડુ બન્યું હતું. જોકે જિલ્લાની આંબાવાડીઓમાં હજુ પણ કેરીનો થોડો પાક બાકી હોય ખેડૂતોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી

0: પાંચ દિવસ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ હોવાની સંભાવના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવી હતી. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી 2-3 દિવસમાં કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAT ને ફોલો કરશો. દેશભરમાં JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં ટોચ પર રહેલા વિદ્યાર્થીઓએ પોતાના સફળતાના મંત્ર જણાવતા કહ્યું કે તનતોડ મહેનત જ સફળતાની ચાવી છે. વાંચનમાં સુસંગતતા, મોક ટેસ્ટ, શિસ્તને કારણે તેમને આ સફળતા મળી છે. સુરતની ટોપર્સ ઉન્નતિ જૈને ભારતભરમાં 525મો રેન્ક મેળવ્યો હતો. તેણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરિણામથી તે ખુશ છે.
1: જબ સ્ટાર્ટ કિયા થા લાઈક 11th મેં મેને મેઇનલી પ્રિપરેશન સ્ટાર્ટ કી તબ તો પતા હી નહીં થા પૂરી તરહ સે સારી ચીજે ધીરે ધીરે આલેન કે થ્રુ પતા ચલી ઓર ફિર હમને જો પઢાયા ઉસકો વાપસ અચ્છે સે દેખના પઢના ઓર ઉસ પે વર્ક કરના વોઝ વેરી ઇમ્પોર્ટેન્ટ. મોક ટેસ્ટ બહોત ઇમ્પોર્ટેન્ટ હોતા ક્યોંકિ આપકો ફિર ઉસસે પતા ચલતા કે કિસ તરહ કા એક્ઝેક્ટ આપ ફીલિંગ આપ એક્ઝામ મેં એક્સપીરિયન્સ કરોગે વો આપકે માઇન્ડ કો સ્ટ્રોંગ કરને મેં બહોત હેલ્પ કરતા હૈ ઓર અપના આપકો એસેસમેન્ટ ભી મિલતા હૈ કે મેં કહાં ગલત જા રહી હું ક્યા ગલત કર રહી હું.
0: જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમો, ઘોઘલી ઘાટ માર્ગના વિયરો તેમજ પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા કામો, બાંધકામો અંગે સ્થળ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ સૌપ્રથમ વઘઈ તાલુકાના ખાતર ગામે ખાતર 3 ચેકડેમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે આગામી 5 જૂનથી 21 જૂન વિશ્વ યોગ દિવસ સુધી વિવિધ લોકકલ્યાણ કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં યોજાયેલ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં આ આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી, જે અંતર્ગત સ્વચ્છતા અભિયાન, પ્રગતિપથ યાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિર સહિતના ઉજવણીના કાર્યક્રમો યોજાશે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં વાર્ષિક આયોજન જાહેર થયું છે. રાજ્યની કોલેજો 15મી જૂનથી શરૂ થશે, જ્યારે પ્રથમ વર્ષના નવા સત્રોનો 1 જુલાઈથી આરંભ થશે. મેડિકલ, ઇજનેરી, ફાર્મસી અને પ્રોફેશનલ કોર્સ સિવાયના અન્ય અભ્યાસક્રમોના શૈક્ષણિક કાર્યનો આરંભ આ કેલેન્ડર મુજબ થશે. 2 ડિસેમ્બર સુધી ચાલનાર આ સત્રમાં 8 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર સુધી પરીક્ષા આટોપી લેવાની રહેશે, જ્યારે 5 થી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. દ્વારકાધીશ મંદિરમાં પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે યાત્રિકોની ભારે ભીડને ધ્યાને રાખીને આજથી 15 જૂન સુધી મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિર સમિતિના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે હવેથી સવારે 5:30 વાગે મંગળા આરતી થશે.
2: મોટી સંખ્યામાં ભક્તોની સંખ્યા જે દર્શનાર્થે પધારે છે એમની વ્યવસ્થાને ધ્યાને રાખી દ્વારકાધીશ મંદિરના પૂજ્ય પૂજારીશ્રીઓએ નક્કી કરેલ છે કે આવતીકાલ તારીખ 2 જૂન 2026 થી પવિત્ર પુરૂષોત્તમ માસના અંત સુધી એટલે કે 15 જૂન 2026 સુધીના દિવસો દરમિયાન સવારે મંગળા 5:30 થશે અને સવારે મંગળા દર્શન 5:30 થી 8 દરમિયાન ખુલ્લા રહેશે. તો એ પ્રમાણે તમામે દર્શનનો લાભ લેવા માટે વિનંતી છે.
0: રાજ્યમાં 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારીની સીઝન બંધ કરી દેવામાં આવે છે, ત્યારે માછીમારીની સીઝન પૂર્ણ થતાં માછીમારો આ સમયગાળા દરમિયાન તેમની બોટોનું સમારકામ કરશે. સીઝન પૂરી થતાં જ માછીમારોએ પોતાની બોટોને બંદર પર લાંગરવાની શરૂઆત કરી દીધી છે. આડી માસની બંધ સીઝનમાં માછીમારો પોતાની બોટમાં વિવિધ સમારકામની કામગીરી કરે છે, તેમજ આવતા વર્ષ માટે બોટ માલિકો ખલાસી અને ટંડેલ માટેની પસંદગી કરી તેઓ સાથે આખા વર્ષનો કરાર કરે છે. નવસારી જિલ્લામાં હાઇવે, હોટલ અને GIDC વિસ્તારોમાં જિલ્લા ટાસ્કફોર્સની ટીમે દરોડા પાડી 14 બાળ કામદારોને મુક્ત કરાવ્યા હતા. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ કુરવાનીના માર્ગદર્શન અને અધ્યક્ષતા હેઠળ જિલ્લા ટાસ્કફોર્સની ટીમે વિવિધ વિસ્તારોમાં આકસ્મિક રેડ અને રેસ્ક્યુની સઘન કામગીરી હાથ ધરી 14 બાળ કામદારોને મુક્ત કરાવી 7 એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને મહેસાણાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIમાં કુલ 5256 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. 2 વર્ષના અભ્યાસક્રમ માટે આગામી 23 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. વિસનગર નોડલ હેઠળ 6 અને મહેસાણા નોડલ હેઠળ 4 ITIમાં આ બેઠકો હાલ ઉપલબ્ધ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

0: આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. મે માસ દરમિયાન 16% વધારા સાથે 7,265 કરોડ રૂપિયાની રાજ્યમાં જીએસટીની આવક થઈ. 5 દિવસની વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા. આજથી અમદાવાદની સાબરમતી નદીમાં 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન અને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 15 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ નયન પંચોલીના સ્વરમાં શૂન્ય પાલનપુરીની રચના.

जो। શ્રોતા મિત્રો, આ ગીત સાથે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તરપ્રદેશ સરકારે બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધવિરામ માટે સંમત, અમેરિકાએ મધ્યસ્થી કરી. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. અને ભારત અંડર 18 એશિયા કપમાં આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. સમાચાર વિગતવાર. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરાર BTAના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા માટે નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો આજથી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્યિક વિભાગના અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિંચ કરી રહ્યા છે. 3 ફેબ્રુઆરીના રોજ બંને પક્ષોએ BTAના પ્રથમ તબક્કા માટે માળખાની જાહેરાત કરી છે. ભારત અને અમેરિકાએ 7 ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને BTAના પ્રથમ તબક્કાના માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જેને વચગાળાનો વેપાર કરાર પણ કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત ન્યાયાધીશોને શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી સુપ્રીમ કોર્ટમાં 5 નવા ન્યાયાધીશોની નિમણૂક કરી છે. સાંભળીએ એક અહેવાલ.
1: વિધિ મંત્રાલય દ્વારા જારી અધિસૂચના કે અનુસાર પંજાબ ઓર હરિયાણા ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શીલ નાગુ, બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખર, મધ્યપ્રદેશ ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા, જમ્મુ કાશ્મીર ઓર લદ્દાખ ઉચ્ચ ન્યાયાલય કે મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અરૂણ પલ્લી કો પદોન્નત કિયા ગયા હૈ. વરિષ્ઠ અધિવક્તા વેંકિતા સુબ્રમણી મોહના કો ભી સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશ નિયુક્ત કિયા ગયા હૈ. કેન્દ્ર સરકાર ને પિછલે મહિને એક અધ્યાદેશ જારી કર કાનૂન મેં સંશોધન કિયા થા. ઇસકે અંતર્ગત મુખ્ય ન્યાયાધીશ કે અલાવા સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશો કી સ્વીકૃત સંખ્યા 33 સે બઢકર 37 કર દી ગઈ થી. અંકિત કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે પ્રાચી બાજપેઈ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મુદ્દાઓ પર વિગતવાર વાતચીત કરી હતી. આ ચર્ચામાં વેપાર, સંરક્ષણ, સરહદ વ્યવસ્થાપન, સંસ્કૃતિ સહિત અન્ય ક્ષેત્રોનો સમાવેશ થયો હતો. ગઈકાલે વાતચીત બાદ મીડિયાને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ તેમના સુરક્ષા હિતોને પ્રતિકૂળ પ્રવૃત્તિઓ માટે પ્રદેશના દુરુપયોગને રોકવા મહત્વ પર ભાર મૂક્યો હતો.
2: દોનો પક્ષોને અપને સુરક્ષા હિતો કે પ્રતિકૂલ ગતિવિધિયો કે લીએ ક્ષેત્ર કે દુરુપયોગ કો રોકને કે મહત્વ પર બલ દિયા. કુલ મિલાકર રાષ્ટ્રપતિ કી ઇસ યાત્રા ને દોનો પક્ષો કે દીર્ઘકાલિક સાઝેદારી કો ઓર ગહેરા કરને તથા ક્ષેત્ર મેં પારસ્પરિક લાભ, વિકાસ ઓર સમૃદ્ધિ કે લીએ મિલકર કામ કરને કી સાઝા પ્રતિબદ્ધતા કી એક બાર ફિર પુષ્ટિ કી હૈ.
3: ગ્રોથ એન્ડ પ્રોસ્પેરિટી ઇન ધ રીજન.
0: ઉત્તર પ્રદેશ સરકારે હમીરપુર જિલ્લામાં બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 અલગ અલગ ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી છે. જિલ્લા વહીવટીતંત્ર અને ઉત્તર પ્રદેશ બ્રિજ કોર્પોરેશન હેઠળની સમિતિઓએ 6 લોકોના મોતની ઘટનાની વ્યાપક તપાસ શરૂ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટે હમીરપુર અભિષેક ગોયલે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રચાયેલી 3 સભ્યોની તપાસ સમિતિ, જેનું નેતૃત્વ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કરે છે, તે ઘટના સાથે સંબંધિત તમામ વહીવટીય, તકનીકી અને પ્રક્રિયાગત પાસાઓની વિગતવાર તપાસ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ પંજાબના રામનગર ખાતે સ્થિત જ્ઞાનસાગર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની 14 સત્તાવાર મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરી છે.

0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gv.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓને શોધવા માટે સુરક્ષા દળો દ્વારા શેરુવાલી નામની વિશાળ સંયુક્ત શોધ કામગીરીના ગઈકાલે 10મા દિવસે પણ ચાલુ રહી. સંવેદનશીલ સરહદી પટ્ટામાં દેખરેખ અને આતંકવાદ વિરોધી પગલાં ચાલુ રાખીને સેના દ્વારા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચાલુ કામગીરી વચ્ચે એક વરિષ્ઠ સેના કમાન્ડરે ગઈકાલે નિયંત્રણ રેખા LOCના વિસ્તારોની મુલાકાત લીધી હતી, જેથી પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી શકાય. કોર્પ્સ કમાન્ડરે આગળના આર્મી રાષ્ટ્રોની સરહદનું રક્ષણ કરવા માટે ભારતીય સેનાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરતા તેમણે LOC પર અસરકારક પ્રભુત્વ સુનિશ્ચિત કરવા માટે સતત તકેદારી અને ઓપરેશનલ શ્રેષ્ઠતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કર્યા પછી અને મધ્યસ્થી દ્વારા લેબનોન આતંકવાદી જૂથ સાથે વાતચીત કર્યા પછી ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ બંધ કરવા સંમત થયા છે. ટ્રમ્પે નેતન્યાહુ સાથેની વાતચીત પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં આની જાહેરાત કરી હતી. નેતન્યાહુ સાથેની વાતચીત પછી ટ્રમ્પે કહ્યું કે બેરૂતમાં કોઈ સૈન્ય જશે નહીં અને જે પણ સૈનિકો તેમના માર્ગે છે તેમને પહેલાથી જ પાછા મોકલી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હિઝબુલ્લા સંમત થયા છે કે તમામ ગોળીબાર બંધ થશે, કે ઇઝરાયેલ તેમના પર હુમલો કરશે નહીં અને તેઓ ઇઝરાયેલ પર હુમલો કરશે નહીં. ઈરાને કહ્યું છે કે લેબનોનમાં હિઝબુલ્લા સામે ઇઝરાયેલી હુમલાઓ તહેરાનના અમેરિકા સાથેના યુદ્ધ વિરામને જોખમમાં મૂકી શકે છે. વિદેશ પ્રધાન અબ્બાસ અરાચીએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેનો કરાર સ્પષ્ટપણે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ વિરામનો હતો અને એક મોરચે તેનું ઉલ્લંઘન એ તમામ મોરચે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન છે. અગાઉ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈરાન સમર્થિત હિઝબુલ્લા દ્વારા રોકેટ અને ડ્રોન હુમલાના જવાબમાં બેરૂતના દહીદમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યા હતા. ત્યારબાદની સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન સાથે વાતચીત ઝડપી ગતિથી ચાલ્યું છે અને કહ્યું હતું કે તેમણે નેતન્યાહુ અને હિઝબુલ્લાના પ્રતિનિધિઓ સાથે પણ વાત કરી છે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે 2026 એશિયન ગેમ્સ પહેલા ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ TOPS ડેવલપમેન્ટ ગ્રુપમાં 22 રોવર્સનો સમાવેશ કર્યો છે. કુલ 22 રોવર્સ હવે 6 બોટમાં ટોપ્સ ડેવલપમેન્ટ ગ્રુપનો ભાગ છે. આ રોવર્સ અનેક બોટ કેટેગરીમાં ભારતીય રોવર્સની સ્થિતિને મજબૂત બનાવવાનો આ બીજો પ્રયાસ છે. આ રોવર્સ હવે એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપ સર્કિટ સહિત રોઈંગ ધરાવતી મુખ્ય આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયારીઓ કરશે. ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં સ્થિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વન વિભાગે મુલાકાતીઓને ખીણની સમૃદ્ધ જૈવ વિવિધતા અને દુર્લભ વનસ્પતિ પ્રજાતિઓના સંરક્ષણમાં સહયોગ કરવા અપીલ કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર વેલી ઓફ ફ્લાવર્સ હાલમાં 300થી વધુ પ્રજાતિઓના ફૂલો અને દુર્લભ વનસ્પતિઓનું ઘર છે. ફોરેસ્ટ રેન્જ ઓફિસર ચેતના કંઠપાલે જણાવ્યું હતું કે ખીણ 31 ઓક્ટોબર સુધી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.
1: फर्स्ट जून से 31 ऑक्टोबर तक ओपन रहती है. पहले बार इसकी डिस्कवरी फ्रैंक स्माइथ ने की थी 1931 में, जब वो कॉमेट के एक एक्सपीडिशन से लौट रहे थे. उसके बाद वो वैली दोबारा आई 1937 में, और 1938 में उन्होंने एक बुक पब्लिश की जिसका नाम था वैली ऑफ फ्लावर्स. 2005 में यूनेस्को द्वारा वैली ऑफ फ्लावर्स को वर्ल्ड हेरिटेज साइट डिक्लेयर किया गया.
0: હોકીમાં ભારતે ગઈકાલે જાપાનના કાકામીગહારામાં મેન્સ અંડર 18 એશિયા કપના ત્રીજા પુલ એ મેચમાં કોરિયા પર 4-1 શાનદાર વિજય મેળવ્યો. કેપ્ટન કેતન કુશવાહાએ 3rd અને 36th મિનિટમાં 2 ગોલ કરીને ટીમનું નેતૃત્વ કર્યું. 5th મિનિટમાં વરિન્દરસિંહે બીજો ગોલ કર્યો, જ્યારે શાહરૂખ અલીએ 54th મિનિટમાં શક્તિશાળી સ્ટ્રાઇક કરીને કોરિયાનો એકમાત્ર ગોલ 21st મિનિટમાં કેપ્ટન યુન જોંગે કર્યો. ભારતે મજબૂત શરૂઆત કરી. શરૂઆતની 5 મિનિટમાં જ 2 ગોલની લીડ મેળવી. પેનલ્ટી કોર્નર પછી કુશવાહાએ રીબાઉન્ડથી ગોલ કરીને શરૂઆત કરી હતી. આ જીત સાથે ભારતે પુલ એમાં કોરિયા અને જાપાન સાથે 6 પોઈન્ટની બરાબરી કરી લીધી છે. દરેક પુલમાંથી ટોચની 2 ટીમો સેમીફાઇનલમાં પહોંચશે. ભારત આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, ઈરાને અમેરિકા સાથેની વાર્તા અટકાવી, હોર્મુઝ ફરી બંધ. દિવ્ય ભાસ્કર લખે છે, જી એડવાન્સ 9 વર્ષમાં સૌથી વધારે 32% વિદ્યાર્થી સફળ, IIT દરેક સીટ માટે 3 ઉમેદવાર. અને સ્થાનિક સમાચારોમાં રાજ્યના વાતાવરણમાં પલટાના અને ઉર્જા વિભાગના અધિકારીના ઘરે

0: કરોડાના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સુપ્રીમ કોર્ટના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તરપ્રદેશ સરકારે બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ વિરામ માટે સંમત, અમેરિકાએ મધ્યસ્થી કરી. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. અને ભારત અંડર 18 એશિયા કપમાં આજે અંતિમ પુલ મેચમાં ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા.

શ્રોતા મિત્રો, આપે હમણાં સાંભળ્યું મોહમ્મદ રફીના સ્વરમાં હકીકત ફિલ્મનું આ ગીત. ગીતકાર હતા કૈફી આઝમી, સંગીતકાર હતા મદન મોહન. બરાબર 8 વાગે આપ સાંભળશો દિલ્હીથી.

Σοβαρή σοβαρή. Good morning, સુપ્રભાત, નમસ્કાર. કેમ છો શ્રોતા મિત્રો, મજામાં ને? અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના બરાબર 9 વાગ્યા છે અને આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષી હાજર છે આપના ફેવરિટ કાર્યક્રમની સાથે, જેનું નામ છે માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે.

0: સવારે સવારે
1: શ્રોતા મિત્રો, આજે 2 જૂન અને આજે બોલીવુડના દિગ્ગજ અભિનેતા કે જેમને આપણે શોમેનના નામથી જાણીએ છીએ તેવા રાજ કપૂરની પુણ્યતિથિ છે. 14 ડિસેમ્બર 1924ના રોજ પેશાવરમાં જન્મેલા રાજ કપૂરનું બાળપણનું નામ હતું રણબીર રાજ કપૂર. મિત્રો, રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂર પણ અભિનેતા હતા અને વર્ષ 1929માં જ્યારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તો રાજ કપૂર માત્ર 5 વર્ષના હતા. પરંતુ જેમ જેમ રાજ કપૂર મોટા થયા તેમ તેમ સિદ્ધાંતવાદી પિતાએ પોતાના સંતાનનો પણ એ જ સંસ્કારોનું સિંચન કરીને ઉછેર કર્યો. એકવાર પિતા પૃથ્વીરાજ કપૂરે પુત્ર રાજ કપૂરને કહ્યું હતું કે રાજુ, નીચે સે શરૂઆત કરોગે તો ઉપર તક જાઓગે. અને બસ, પિતાની આ વાત રાજ કપૂરના મનમાં ઘર કરી ગઈ. એટલે જ જ્યારે 17 વર્ષની ઉંમરે રણજીત મૂવીટોનમાં તેમણે સાધારણ એપ્રેન્ટિસનું કામ મળ્યું તો તેમણે ખુશી ખુશી સ્વીકાર્યું અને આ દરમિયાન તેમણે વજન પણ ઉઠાવ્યું. આટલું જ નહીં, સફાઈનું પણ કામ કર્યું. એવું કહેવાય છે કે જ્યારે પંડિત કેદાર શર્મા સાથે તેઓ ક્લેપર બોય તરીકે કામ કરતા હતા તે સમયે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન રાજ કપૂરે ક્લેપરનો ઉપયોગ જરા જોરથી કર્યો હતો, જેના લીધે ફિલ્મના અભિનેતાની નકલી દાઢી તેમાં ફસાઈને નીકળી ગઈ. આ સમગ્ર ઘટનાને લીધે રોષે ભરાયેલા પંડિત કેદાર શર્માએ રાજ કપૂરને થપ્પડ મારી દીધી હતી. આ સમયે રાજ કપૂરે હસતા મોઢે પોતાની ભૂલ સ્વીકારી સંપૂર્ણ નિષ્ઠા સાથે પોતાનું કામ ચાલુ રાખ્યું અને તેમની મહેનતને જોતા વર્ષ 1947માં પંડિત કેદાર શર્માએ તેમને નીલકમલ ફિલ્મમાં અભિનય કરવાની તક આપી. બસ પછી તો રાજ કપૂરે ક્યારેય પોતાની ફિલ્મી કારકિર્દીમાં પાછું વળીને નથી જોયું. અભિનેતા રાજ કપૂર વિશે કાર્યક્રમમાં આગળ પણ વાત કરીશું, પરંતુ તે પહેલા સાંભળીએ અનારી ફિલ્મનું આ ગીત મુકેશના સ્વરમાં. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: શ્રોતા મિત્રો, વિરામ પહેલા આપણે વાત કરી રહ્યા હતા અભિનેતા રાજ કપૂર વિશે. મિત્રો, રાજ કપૂરે મુખ્ય અભિનેતા તરીકે નીલકમલ ફિલ્મમાં કામ કર્યા બાદ વર્ષ 1948માં આવેલી નારદ અને અમરપ્રેમ ફિલ્મમાં કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. જોકે તેમની અંદરના કલાકારને માત્ર અભિનયથી સંતોષ નહોતો. તેઓ ઇચ્છતા હતા કે તેઓ ખુદ નિર્માતા અને નિર્દેશક બનીને પોતાની સ્વતંત્ર ફિલ્મનું નિર્માણ કરે. અને 24 વર્ષની ઉંમરે વર્ષ 1948માં આવેલી ફિલ્મ આગ સાથે તેમનું આ સ્વપ્ન પૂર્ણ થયું. આ ફિલ્મનું નિર્દેશન કરવાની સાથે તેઓ સૌથી યુવા ફિલ્મ નિર્દેશક બની ગયા. આ ફિલ્મમાં રાજ કપૂરે અભિનય પણ કર્યો અને આ ફિલ્મનું નિર્માણ પણ કર્યું. ત્યારબાદ વર્ષ 1950માં તેમણે આરકે સ્ટુડિયોની સ્થાપના કરી અને વર્ષ 1951માં આવેલી ફિલ્મ આવારામાં તેમણે ચાર્લી ચેપ્લિનથી પ્રેરાઈને રાજુ નામના પાત્રનો જે અભિનય કર્યો હતો તેને લીધે તેમણે માત્ર ભારતના જ નહીં પરંતુ રશિયા અને ચીન જેવા દેશોના દર્શકોના પણ દિલ જીતી લીધા હતા. તો ચાલો હવે સાંભળીએ આ જ ફિલ્મનું આ ગીત મુકેશના સ્વરમાં. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

મિત્રો, એવું કહેવાય છે કે બાળપણથી જ સફેદ સાડી પહેરેલી મહિલાથી મોહિત થનાર રાજ કપૂરે પોતાનો આ મોહ આજીવન યથાવત રાખ્યો અને એટલે જ તેમની ફિલ્મોની અભિનેત્રીઓ પડદા પર મોટે ભાગે સફેદ સાડીમાં જ જોવા મળતી. ફિલ્મ સંગમમાં વૈજયંતીમાલા હોય કે પછી અભિનેત્રી નરગીસ, જીના તમાન કે પછી પદ્મિની કોલ્હાપુરે હોય, દરેકને આપણે પડદા પર સફેદ સાડી પહેરેલા જોયા છે. આટલું જ નહીં, રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂર પણ ઘરમાં હંમેશા સફેદ સાડી પહેરેલા જોવા મળતા. તો ચાલો હવે સાંભળીએ શ્રી 420 ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને મન્નાડીના યુગલ સ્વરમાં. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

0: શ્રોતા મિત્રો, હિન્દી ફિલ્મોમાં રાજ કપૂરને પહેલા શોમેન માનવામાં આવે છે, કારણ કે તેમની ફિલ્મોમાં મોજ મસ્તી, પ્રેમ અને હિંસાથી લઈને આધ્યાત્મ તેમજ સામાજિક સમસ્યાઓને આવરી લેવામાં આવતી હતી. અને એટલે જ તેઓ માત્ર ભારતીય દર્શકોના જ નહીં પરંતુ વિદેશી દર્શકોના લોકપ્રિય અભિનેતા બની ગયા હતા. તો શ્રોતા મિત્રો, ચાલો હવે સાંભળીએ એ ફિલ્મનું ગીત જેના માટે રાજ કપૂરને સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. સાંભળીએ જિસ દેશ મેં ગંગા બહેતી હૈ ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને મુકેશના યુગલ સ્વરમાં. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.
1: ગરીબી ઓર બેકારી કા ઇલાજ તો બીસી નહીં, ઉસકા ઇલાજ હૈ હિંમત ઓર મહેનત, ઉસકા ઇલાજ હૈ સારે દેશ કી તરક્કી ઓર જનતા કા એકા. મુજે સિર્ફ આપસે ઇતના હી કહેના કે જો ગલતી મૈને કી હૈ વો આપ મત કીજિયેગા.

0: શ્રોતા મિત્રો,
1: ભારતીય સિનેમામાં પોતાના અદ્વિતીય યોગદાન બદલ રાજ કપૂરને વર્ષ 1971માં પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા અને આ સિવાય વર્ષ 1987માં ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન એવા દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી પણ તેમને નવાજવામાં આવ્યા હતા. રાજ કપૂરને 3 વખત રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા છે. અને ચાલો હવે સાંભળીએ આ ગીત જેને સ્વર આપ્યો છે મુકેશે. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન. ફિલ્મનું નામ તીસરી કસમ.

મિત્રો, આજે અભિનેતા રાજ કપૂરની 38મી પુણ્યતિથિ છે. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેઓના અભિનય થકી હંમેશા તેઓ દર્શકોના દિલોમાં જીવંત રહેશે. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કાર્યક્રમમાં હવે સાંભળીએ મેરા નામ જોકર ફિલ્મનું આ ગીત મુકેશના સ્વરમાં. ગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિશન.

મારી સવારી. આશા છે કે આજનો આ કાર્યક્રમ આપ સૌને ગમ્યો હશે, અને જો તમે પણ દરરોજ અવનવી માહિતી જાણવા ઇચ્છતા હો અને એ પણ સંગીતની સાથે, તો દરરોજ સવારે 9ના ટકોરે સાંભળવાનું ચૂકતા નહીં માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે માત્ર ને માત્ર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. તો શ્રોતા મિત્રો, હવે આપોઆપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષીને રજા. સ્ટે હેપી એન્ડ હેલ્ધી. બાય. શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અને હવે રજૂ કરીએ છીએ ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, શું થાય જ્યારે અસહ્ય ગરમી પડતી હોય અને એવા સમયે તરસથી આપણું ગળું સુકાતું હોય? પાણી ક્યારે પી લઈએ અને આપણી તરસ છીપાવી લઈએ એટલા બધા અધીર્યા થઈ જઈએ, ખરું ને? પણ શું આપણે આપણી તરસ છીપાવવા માટે વરસાદની રાહ જોઈએ ખરા? ના, સંગ્રહ કરેલા પાણીથી આપણે આપણી તરસ છીપાવી જ લઈએ, બરાબર ને? પણ શું તમને ખબર છે કે આ દુનિયામાં એક એવું પક્ષી પણ છે કે જે માત્ર ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીથી પોતાની તરસ છીપાવે છે, અને પક્ષીનું નામ છે ચાતક. મહિનાઓની પોતાની તરસ છીપાવવા માટે જ્યારે ચાતક કાગડોળે વરસાદની

રાહ જોવે છે. ત્યારે જ કવિ તુષાર શુક્લા લખે છે કે આંખોમાં બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. અને આ ગીત માત્ર ચાતક પક્ષી માટે નથી, આ ગીતમાં કવિ તુષાર શુક્લ ચાતક પક્ષીનો સંદર્ભ આપીને પ્રિયતમની અધિરાઈથી રાહ જોતી પ્રેમિકાની સંવેદનાઓને સુંદર રીતે વર્ણવે છે. અધિરાઈની લાગણીનો અનુભવ પણ આટલો મીઠો અને મધુર હોઈ શકે એ આ ગીતના શબ્દે શબ્દ અનુભવાય છે. તો ચાલો સાંભળીએ આરતી મુનશીના સ્વરમાં તુષાર શુક્લની રચનાને.

શ્રોતા મિત્રો, માનવ સહજ સ્વભાવ જેવો છે કે એને હંમેશા પરિવર્તનની આશા હોય છે. પછી ભલે ને મોસમની વાત જ કેમ ના હોય, શિયાળાની શરૂઆત હોય, ગુલાબી ઠંડીનો અનુભવ થતો હોય ત્યાં સુધી તો કંઈ વાંધો નહીં, પણ જેવી કડકડતી ઠંડી પડવાની શરૂઆત થાય અને જો એ લાંબો સમય રહે તો આપણે ઉનાળાની રાહ જોઈએ કે ક્યારે સૂરજદાદા દર્શન આપે અને આપણે તડકાની થોડી હૂંફ મેળવીએ. પણ હા, જો કાળઝાળ ગરમી પડવા લાગે, તડકો આપણને આકરો લાગવા માંડે, ત્યારે વળી પાછા આપણે વરસાદ ક્યારે પડે તેની આતુરતાથી રાહ જોતા હોઈએ. અને જ્યારે પહેલો વરસાદ વરસે ત્યારે કેવો અનુભવ થાય એ જો જાણવું હોય તો કવિ અનિલ જોશીની આ રચના તો સાંભળવી જ પડે. તો ચાલો સાંભળીએ પહેલા વરસાદના અનુભવને હેમા દેસાઈના સ્વર અને ઉદય મજુમદારના સંગીતની સાથે.

ઉનાળા પછી ફક્ત વરસાદની રાહ નથી જોવાતી, પણ પ્રિયતમના આવવાની રાહ પણ જોવાય છે. અને ત્યારે જ સબક ફિલ્મ માટે સાવનકુમારે લખ્યું છે કે બરખા બેરન જરા થમ કે બરસો, પી મેરે આ જાય તો ચાહે જમ કે ફિર બરસો. અને આવું એટલા માટે એક પ્રિયતમા ઈચ્છે છે કે તેનો પ્રિયતમ વરસાદના કારણે જલ્દી પાછો ના જઈ શકે. આટલું જ નહીં, પ્રિયતમના ઘરે આવવાની રાહ જોતી એક પ્રિયતમાની ખુશી પણ ચરમસીમાએ હોય છે. અને એટલે જ તો કવિ સુંદરમ લખે છે કે આંજણ આંજુ પહેરું પટોળા, સોળ સજુ શણગાર, કઈ દિશથી મારો કંઠ પધારે કોઈ દિયો અણસાર. તો ચાલો સાંભળીએ સુંદરમની આ રચનાને વિભા દેસાઈ અને સાથીઓના સ્વરમાં.

આકાશે વાદળ છવાયેલા હોય, વીજળી ચમકતી હોય, સાથે મનગમતી વ્યક્તિ હોય, પછી કઈ વાતની ખોટ હોય વળી? ખરું ને? અને એટલે જ તો ભગવતી કુમાર શર્મા લખે છે કે અઢી અક્ષરનું ચોમાસું ને બે અક્ષરના અમે, ખોટ પડી અડધા અક્ષરની પૂરી કરજો તમે. તો સાંભળવું છે ને આ ગીત? તો ચાલો સાંભળીએ રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈના યુગલ સ્વરમાં આ ગીત.

વરસાદની મોસમ હોય અને ભીંજાઈએ નહીં એવું કંઈ થોડી ચાલે. ઘરે આવેલા મહેમાનને વાનગીઓનો રસથાળ પીરસીને આપણે જેમ એમને થોડું હજી લેશોનો જે આગ્રહ કરતા હોઈએ છીએ, એવો જ આગ્રહ વરસાદ પણ આપણને કરતો હોય છે. ભીની સુગંધિત માટી, લીલીછમ ધરા અને કાનમાં ગુંજતો વરસાદનો અવાજ હંમેશા આપણને એક ખુલ્લા આકાશ નીચે ખેંચી જાય છે અને કહે છે કે ચાલ, વરસાદની મોસમ છે, ભીંજાતા જઈએ. ખરું ને? તો ચાલો હવે સાંભળીએ હરીન્દ્ર દવેની આ રચનાને સ્તુતિ કારાણીના સ્વરમાં.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 10 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ. સેન્સેક્સ 280 અને નિફ્ટીમાં 95 અંક સુધીનો ઘટાડો. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશો આજે શપથ લેશે. ઉત્તરપ્રદેશ સરકારે હમીરપુરમાં બેતવા નદી પર નિર્માણાધીન પુલના ધસી પડવાની તપાસ માટે 2 ઉચ્ચસ્તરીય તપાસ સમિતિઓની રચના કરી. ઈડીએ પંજાબના રામનગર ખાતે સ્થિત જ્ઞાનસાગર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની 14 સત્તાવાર મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી. જમ્મુ અને કાશ્મીરમાં રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓને શોધવા શેરુવાલી નામની વિશાળ સંયુક્ત શોધ કામગીરી 10મા દિવસે પણ યથાવત. ઉત્તરાખંડનું વેલી ઓફ ફ્લાવર્સ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. સીબીએસઈએ ધોરણ 12ની ઉત્તરવહીઓના ગુણના પુનઃમૂલ્યાંકન અને ચકાસણી માટે પોર્ટલ સક્રિય કર્યું. ઇઝરાયેલ અને હિઝબુલ્લા યુદ્ધ વિરામ માટે સંમત, અમેરિકાએ મધ્યસ્થી કરી. મ્યાનમારના રાષ્ટ્રપતિએ કહ્યું, મ્યાનમાર તેની જમીનનો ઉપયોગ ભારતના સુરક્ષા હિતો વિરુદ્ધ થવા દેશે નહીં. આજથી ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુઅલ

કાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. રાજ્યમાં મે માસ દરમિયાન 16% વધારા સાથે 7,262 કરોડ રૂપિયાની જીએસટીની આવક થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025માં સફળતા મેળવનાર રાજ્યના 35 યુવા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો. જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું. રાજકોટ જિલ્લાના 19 ગામમાં પાણી પુરવઠાને લગતા 69.84 લાખના વિવિધ કામો શરૂ કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી. અમદાવાદની સાબરમતી નદીમાં આજથી 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં 15 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો આરંભ થશે. દ્વારકાધીશ મંદિરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આજથી 15 જૂન સુધી સવારે 5:30 વાગે મંગળા આરતી થશે. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વાવાઝોડાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે 2026 એશિયન ગેમ્સ પહેલા ટાર્ગેટેડ ઓલિમ્પિક્સ પોડિયમ સ્કીમ ડેવલપમેન્ટ ગ્રુપમાં 22 રોવર્સનો સમાવેશ કર્યો. અને હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ કાર્યક્રમ આરોગ્ય જગત. આજના આ કાર્યક્રમમાં ઓટીઝમ આ વિષય પર ડોક્ટર સિદ્ધાર્થ શાહની ત્રિલોક સંઘાણી લીધેલી મુલાકાત આપ સાંભળશો.
1: અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે આરોગ્ય પત્રિકા. પ્રવક્તા ચેતન જાની, રજૂઆત રજની એક્કા. આજની આરોગ્ય પત્રિકામાં ઓટીઝમ વિશે ડોક્ટર સિદ્ધાર્થ શાહની મુલાકાત.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આરોગ્ય પત્રિકામાં આપનું સ્વાગત છે.
3: ઓટીઝમ વાળા બાળકો માટે તેમના મૂળભૂત અધિકારોથી જીવન જીવવા માટે અને સમાજમાં સક્રિય રહેવા માટે વ્યાજબી અને સહાયક ટેકનોલોજીની પ્રાપ્યતા એ પ્રાથમિક જરૂરિયાત છે. સુગમ અને સહાયક ટેકનોલોજી ઓટીઝમ ગ્રસ્ત બાળકોને બીજા બાળકો સાથેના વ્યવહારમાં રહેલા અંતરાયોને દૂર કરવામાં મદદ કરે છે.
2: ઓટીઝમ મગજને અસર કરતો રોગ છે, જેમાં બાળકના સામાજિક વિકાસ અને અભિવ્યક્તિ અને સમજણના વિકાસમાં અડચણો ઉભી થાય છે. ઓટીઝમ એ મનની એ સ્થિતિ છે જેમાં બાળક પહેલા પોતાની આસપાસના વાતાવરણથી અલિપ્ત રહી જાય છે અને સંજ્ઞાઓ, આકૃતિઓ, શબ્દો વડે ભાષાની અભિવ્યક્તિનો અને સમજણનો અભાવ સર્જાય છે. તો મિત્રો, આ વિષય પર વધુ વાત કરવા આજે આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા છે ડોક્ટર સિદ્ધાર્થ શાહ. ઓટીઝમ વિશે તેમની મુલાકાત લઈ રહ્યા છે ત્રિલોક સંઘાણી.
4: નમસ્કાર શ્રોતા મિત્રો, વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે અને આ સંદર્ભમાં જ આપણે આજના આપણા અતિથિનું સ્વાગત કરીએ. આપણા સ્ટુડિયોઝમાં આજે છે ડોક્ટર સિદ્ધાર્થ શાહ. સિદ્ધાર્થભાઈ, આપને નમસ્કાર.
5: હેલો
4: મિત્રો, ડોક્ટર સિદ્ધાર્થ શાહ છે એ બાળકોના મગજના રોગોના નિષ્ણાત ડોક્ટર છે. હવે સાહેબ, આપણે જયારે ઓટીઝમની વાત આવે ત્યારે સૌપ્રથમ સવાલ એ થાય કે ઓટીઝમ એ શું છે, એ કયા પ્રકારનો રોગ છે, એ થોડું અમારા શ્રોતા મિત્રોને આપ કહો.
5: જી, બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે ઓટીઝમ વિશે હમણાં છેલ્લા 10 વર્ષમાં કે 15-20 વર્ષમાં અવેરનેસ ખૂબ જ વધી છે અને એના લીધે થતા કેસોની સંખ્યામાં પણ વધારો જણાયો છે. તો ઓટીઝમ એ શું છે? ઓટીઝમ એ સ્પેસિફિકલી યંગ એજના બાળકો, એટલે કે 5 વર્ષથી નીચેના બાળકોમાં થતી એક બીમારી છે. હવે આ બીમારીને એક કોમ્પ્લેક્સ ન્યુરો ડેવલપમેન્ટલ બીમારી ગણવામાં આવે છે.
4: જી,
5: એટલે એના લક્ષણો કોમ્પ્લેક્સ છે અથવા તો એ કોઈક વાર એની ઓળખ થવામાં વાર થાય છે અને બ્રેનના ડેવલપમેન્ટને લગતો આ રોગ ગણવામાં આવે છે. હવે એના જો હું એક કે બે મુખ્ય લક્ષણોની વાત કરું તો સૌથી અગત્યનું છે એમાં સોશિયલ ઇમ્પેરમેન્ટ અથવા તો જે સામાજિક બૌદ્ધિક વિકાસ કહેવાય એમાં બાળકોમાં એક તકલીફ જોવામાં આવે છે. એટલે આ ઉંમરે જે સામાન્ય રીતે બાળક બીજા બાળકો સાથે મિક્સ થાય, બીજા બાળકો સાથે રમે, મા બાપ સાથે આંખમાં આંખ મિલાવીને વાતો કરે અથવા તો મા બાપ સાથે જે બોન્ડિંગ હોય, જે લગાવ હોય, આ બધામાં ક્યાંક ને ક્યાંક તકલીફ જોવામાં આવે છે. અને જે બીજો જે અગત્યનો એરિયા છે

0: છે એ કમ્યુનિકેશન,
1: રાઈટ,
0: એટલે વાતચીત કરવી. અથવા તો એને બી હું જો બે ભાગમાં વિભાજિત કરું તો એક તો રિસેપ્ટિવ લેંગ્વેજ, એટલે આપણે એમ કહીએ કે ભાઈ તું આ જઈને લઈ આવ વસ્તુ,
1: બરોબર,
0: તો એ જે આજ્ઞા છે એને સ્વીકારવી અને એની ઉપર અનુકરણ કરવું,
1: બરોબર,
0: એમાં તકલીફ હોય છે. પ્લસ એક્સપ્રેસિવ લેંગ્વેજ એટલે શું કે બોલવું, બોલવાથી અભિવ્યક્ત કરવું, આમાં પણ તમને તકલીફો જોવા મળે છે. એટલે આ બે જે બે મુખ્ય એરિયા છે એમાં જો તકલીફો જોવામાં આવે તો આવા ડિસઓર્ડરને ઓટિઝમ કહેવામાં આવે છે.
1: ઓહો, હવે આ આપણે બે ઓટિઝમના બે મહત્વના લક્ષણોની આપણે વાત કરી.
0: જી,
1: પણ સિદ્ધાર્થભાઈ આ ક્યારે આપણને ખબર પડે કે આપણા બાળકમાં આ પ્રકારનું કંઈક તકલીફ છે, એવી ક્યારે ખબર પડે, એની બીજી કોઈ ચિહ્નો ખરા કોઈ?
0: જી, સો આ ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો તમે. અગેન, આપણે નોર્મલ રીતે બાળકનું જે પ્રોગ્રેસ છે કે ડેવલપમેન્ટ છે એના વિશે વિચાર કરીએ તો બાળક સામાન્ય રીતે 1 થી 1.5 વર્ષની વચ્ચે તમારી સાથે આ બધું વાતચીતનું શરૂઆત કરે. લગભગ 1.5 વર્ષના થાય એટલે પહેલા શબ્દો બોલે, મીનિંગવાળા, અર્થવાળા શબ્દો, અને બાય ધ ટાઈમ 2 વર્ષનું થાય બાળક એટલે લગભગ 40 થી 50 શબ્દો બોલી શકે છે. હવે આ વસ્તુમાં કાયમ થોડો ફેરફાર રહેવાનો, એટલે કોઈક બાળક વહેલા શીખે, કોઈક બાળક થોડું લેટ શીખે, પણ જનરલી 2 વર્ષથી ઉપરના બાળકોમાં જ્યારે આ વિકાસ નથી થતો હતો ત્યારે મા બાપને અથવા તો એમની સાથેના કુટુંબને તરત એનો અહેસાસ થાય છે કે ભાઈ આ બાળકને કંઈક પ્રોબ્લેમ લાગે છે. એ સિવાય ઓટિઝમના બાળકોમાં એક ઘણા બધા બીજા લક્ષણો હોય છે. એક છે, બીજું એમાં લક્ષણ જોવા મળે છે એ હાઇપર એક્ટિવિટી અથવા તો રેસ્ટલેસનેસ. એટલે એમાં શું થાય કે બાળક એક જગ્યાએ બેસી ન શકે, યસ, અને એ બીજું જે આપણે વાત કરીએ સોશિયલ ઇન્ટરેક્શન, એટલે બીજા બાળકો સાથે મિક્સ થવું, તમારી સાથે એને લાગણી અનુભવવી. અને ઘણા પેરેન્ટ્સ મને કહે છે કે એ જાણે અમને મા બાપ તરીકે ઓળખતો નથી એવું એમને લાગે છે, અને એ એમને રિયલાઇઝ થાય છે. કોઈક મા બાપ એમ પણ પછી કહે છે કે અમને ઘણા વખતથી આવું લાગતું હતું પણ એમને રિયલાઇઝ ત્યારે 2-2.5 વર્ષે લગભગ થતું હોય છે. હવે એ સિવાય એમનામાં બીજા જે લક્ષણો હોય છે એક સેન્સરી લક્ષણો હોય છે, એટલે એક કે વધારે જે સેન્સીસ આપણી કહેવાય કે સાંભળવું, ટેસ્ટ કરવો કે ટચ ફીલ કરવું, એમાં પણ ફેરફાર હોય છે.
1: ઓકે,
0: રાઈટ. બીજા જે લક્ષણોની વાત કરું તો એમાં એ લોકોને ઘણીવાર સ્પિનિંગ ઓબ્જેક્ટ્સ બહુ જ ગમતી હોય છે, એટલે ગોળ ગોળ ફરતા પંખા કે કોઈ પણ વસ્તુને ગોળ ફેરવીને એની સામે જોયા કરવું, અથવા તો જેને અમે સ્ટીરિયોટિપીઝ કહીએ, એટલે ખુશ થાય ત્યારે અમુક રીતે હાથ ફડફડાવવા કે વધારે જમ્પિંગ કરવું, આવા બધા લક્ષણો પણ સાથે સાથે જોવામાં આવે છે. પણ જ્યારે આ કેસ અમારી સાથે પ્રેઝન્ટ થાય કે ભાઈ આ બાળક બોલતું નથી, ત્યારે પછી અમે વધારે ઇન્ટરવ્યુ દ્વારા આ પ્રશ્નો વિશે પૂછીએ ત્યારે આ બધી માહિતી અમને રજૂ થતી હોય છે.
1: હવે સવાલ અહીંયા એ થાય કે ઓટિઝમનું નિદાન કઈ રીતે થાય છે, એટલે કે આપ ફક્ત લક્ષણોને આધારે નિદાન કરો છો કે એના માટેની કોઈ ચોક્કસ આપણી પાસે સિસ્ટમ છે?
0: જી જી, યસ, આ અગત્યનું છે કારણ કે અમારી પાસે કેસ આવે એટલે પછી એનું નિદાન કેવી રીતે કન્ફર્મ કરવું. તો એક તો ફર્સ્ટ તો કન્સલ્ટેશન દ્વારા છે કે અમે મા બાપનો ઇન્ટરવ્યુ લઈએ. બીજું છે કે એ બાળકનું ઓબ્ઝર્વેશન કરવું કે 10 થી 15 મિનિટ અથવા તો 20 મિનિટ અમારી ક્લિનિકમાં અમે ઓબ્ઝર્વ કરીએ કે એનું બિહેવિયર કઈ રીતનું છે, બરાબર છે? કારણ કે સિમ્પલ હું તમને એક ઉદાહરણ આપું કે એવું પણ બને કે બાળક સાંભળતું નથી એટલે બોલતું નથી,
1: એવું પણ બને,
0: એટલે ઓટિઝમ જ હોય એવું જરૂરી નથી. સો એ પેશન્ટનું અમે એ પણ જોવા કે બાળકનું એ પણ જોવા ટ્રાય કરીએ કે એ સાંભળે છે કે નહીં, બેઝિક વસ્તુ. હવે જ્યારે ઇન્ટરવ્યુ, કન્સલ્ટેશન અથવા તો ઓબ્ઝર્વેશન, પછી એના અમુક એવા સ્કેલ્સ છે કે દુનિયાભરમાં ફિક્સ રીતે એનું ઓબ્ઝર્વેશન કરીને એનું માર્કિંગ આપીને તમે એના દ્વારા ડાયગ્નોસિસ કન્ફર્મ કરી શકો. પરંતુ હા, જો આપણે એવો વિચાર કરીએ કે કોઈ બ્લડ ટેસ્ટ દ્વારા કે કોઈ એવા ઇન્વેસ્ટિગેશન દ્વારા કન્ફર્મ થઈ શકે છે કે નહીં, તો ના, એવા કોઈ ટેસ્ટ અવેલેબલ નથી આ ક્ષેત્રમાં.
1: અચ્છા, આ એક વખત નિદાન થયું. હવે આપણા માટે બીજો એક સવાલ કે આ સામાન્ય રીતે 2-3 વર્ષના એ વય જૂથના બાળકોને જ આ પ્રકારની તકલીફ થતી હોય, ઓટિઝમની તકલીફ આપણે જેને કહીએ, કે કોઈ મોટી વય જૂથમાં પણ આ લક્ષણો જોવા મળે?
0: જી, તો આ લક્ષણો લગભગ 2 વર્ષે અપિયર થવા માંડતા હોય.

0: બરોબર. કોઈક વાર એને ઓળખવામાં વાર લાગે, એસ્પેશિયલી કોઈક કેસ માઇલ્ડ હોય,
1: બરોબર,
0: ધારો કે એને લક્ષણો બહુ સામાન્ય રીતના હોય, તો એને આઇડેન્ટિફાય કરવામાં કદાચ 3-4 કે 5 વર્ષની ઉંમર સુધી લાગી શકે છે. પરંતુ જનરલી એમ કહેવાય કે આ ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે, એટલે ડેવલપમેન્ટની જે છે પહેલા 5 વર્ષની જે બ્રેન
1: દરમિયાન,
0: એ સમય દરમિયાન એના લક્ષણો આવી જતા હોય છે.
1: હવે સિદ્ધાર્થભાઈ, જે સવાલ, એક નિદાન થઈ ગયું, ઓટિઝમ છે, પછી એની સારવાર શું છે?
0: આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે એક તો ઓટિઝમનો કોઈ ક્યોર નથી. એટલે પેરેન્ટ્સ જ્યારે અમને પૂછે, એક્ઝેક્ટલી અમે આ ડાયગ્નોસિસ આપ્યું અને પછી તરત જ બીજો જ પ્રશ્ન એમનો હોય કે તો હવે આનું સારવાર આપણે કેવી રીતે કરશું, કે તમે શું ટ્રીટમેન્ટ આપશો, તો ફર્સ્ટ થિંગ એ સમજવી જરૂરી છે કે આ એક નવી જાતનો રોગ છે. દુનિયાભરમાં સાયન્ટિસ્ટ એની પાછળ કામ કરી રહ્યા છે, એનું ચોક્કસ કારણ અને એને ફોલોઈંગ, એને ચોક્કસ જે ક્યોર માટે

0: તમે શું ટ્રીટમેન્ટ આપશો. તો ફર્સ્ટ થિંગ એ સમજવી જરૂરી છે કે આ એક નવી જાતનો રોગ છે. દુનિયાભરમાં સાયન્ટિસ્ટ એની પાછળ કામ કરી રહ્યા છે, એનું ચોક્કસ કારણ અને એને ફોલોઈંગ, એને ચોક્કસ જે ક્યોર માટે જે સંશોધન ચાલી રહ્યું છે દુનિયાભરમાં અત્યારે ચાલી રહ્યું છે, પણ હાલની તારીખમાં એનો કોઈ ક્યોર નથી. પણ એમ કહેવા છતાં આ બાળકોમાં આપણે ધીરે ધીરે ફેરફાર લાવી શકીએ અને એમને એમનું સ્પીચ ડેવલપ કરાવી શકીએ, એમનું બિહેવિયરમાં ફરક લાવી શકીએ અને એ નોર્મલ સ્કૂલમાં જઈ શકે અથવા તો આપણા સમાજમાં નોર્મલ રીતે રહી શકે, એના માટે જરૂરથી આપણે પ્રયત્નો કરવા જોઈએ. અને સૌથી અગત્યની બીજી વસ્તુ એ છે કે જેટલું તમે જલ્દી આમાં નિદાન કરો અને જલ્દી ટ્રીટમેન્ટ શરૂ કરો એટલો જ સારો તમને એમાં રિસ્પોન્સ મળે. કારણ કે આ બ્રેનનું કામ છે, બ્રેન જ્યારે ડેવલપ થતું હોય ત્યારે જ તમે એમાં ફેરફાર લાવો તો તમને સારો રિસ્પોન્સ મળે. હવે આમાં શું શું ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે? તો એક તો જે સૌથી અગત્યનું છે, વી કેન પ્રોવાઈડ થેરેપી. હવે થેરેપી એટલે કઈ જાતની એટલે શું? તો એક તો ઓક્યુપેશનલ થેરેપી અને બીજું બિહેવિયર થેરેપી. આ થેરેપીના સેશન્સ દરમિયાન બાળકને બેસાડીને એની રેસ્ટલેસનેસ ઓછી કરવાની, એની સાથે વાતચીત શરૂ થાય અને એ આપણા ઓર્ડર્સ કે કમાન્ડ્સ ફોલો કરતું થાય એના માટે પ્રયત્નો શરૂ કરવાનું અને એ બોલતો થાય એના માટેની વિવિધ ટેકનિકો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પણ એક સ્પેશિયલ ટેકનિક છે જેને અપ્લાઇડ બિહેવિયરલ એનાલિસિસ અથવા તો ABA કહેવામાં આવે છે અને એ બિહેવિયર થેરેપી ખાસ આપવામાં આવે છે. થેરાપી સિવાય વાત કરું તો ઘણા બધા ઉપચારોનું આમાં ટ્રાયલ્સ થયેલા છે અને અમુક અમુક ઉપચારો સક્સેસફુલ પણ થયા છે.
1: બરાબર.
0: જો એક પર્ટિક્યુલર ડાયટની વાત કરું તો એક ડાયટ છે જેને GFCF એટલે કે ગ્લુટેન ફ્રી કેઝિન ફ્રી ડાયટ કહેવામાં આવે છે. ગ્લુટેન શેમાં મળે? તો વીટ, આપણી ઘઉંની રોટલીમાં. તો એને ડાયટમાંથી એક્સક્લુડ કરવામાં આવે તો બાળકોમાં ફેરફાર જોવામાં આવે છે.
1: શું વાત છે?
0: યસ. અને કેઝિન શેમાં મળે? તો એ ડેરી પ્રોડક્ટ્સમાં મળે.
1: બરોબર.
0: દૂધ અને એને રિલેટેડ બધી બનાવટોમાં કેઝિન જોવા મળે છે. હવે અમુક એવા સપ્લિમેન્ટ્સ છે કે જેમાં જે આપવાથી મેં અને બીજા દુનિયાભરમાં બીજા ડોક્ટરોએ પણ એના રિઝલ્ટ થોડા ઘણા અંશે જોયા છે, જેમ કે વિટામિન ડી છે, આયરન છે અને ઓમેગા 3 અને ઓમેગા 6 એવા તત્વો છે. હવે આ બધા જ તત્વો નોર્મલ રીતે આપણા શરીરમાં બ્રેનના ફંક્શન માટે અને ડેવલપમેન્ટ માટે ઉપયોગી છે. તો એ નવાઈ નથી લાગતી કે એ આપવાથી અથવા તો એ મેજર કરી અને પછી ઉણપ હોય તો એ પૂરી કરવાથી આ બાળકોમાં ફેરફાર જોવા મળે છે.
1: એટલે એક રીતે જોઈએ તો આપણા માટે અમુક ઓપ્શન્સ, વિકલ્પો ઉપલબ્ધ છે અને એનો જો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો આપણે બાળકના જીવનમાં આપણે ઘણી બધી એને સરળતા લાવી શકીએ.
0: જી જી.
1: હવે એક સવાલ આપના આગળના જવાબોમાંથી મને થયો કે આ ઓટિઝમના કેસો એટલે કે એના જે છે એની સંખ્યા વધી રહી છે, એટલે એનું કોઈ કારણ ખરું? એની સાથેનો કોઈ આપણે રીઝન આપી શકીએ ખરું?
0: યસ. એક રીતે હેરાની પ્રમાણે એવું ઓબ્ઝર્વેશન છે કે પહેલા જે US અને UK એટલે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં થતો રોગ ગણાતો એ હવે ઇન્ડિયામાં પણ એટલા જ પ્રમાણમાં થાય છે. સંખ્યાની વાત કરું તો USAમાં સ્ટડીઝે દેખાડ્યું છે કે 250માં એક બાળકને ઓટિઝમ થાય છે. ઇવન ત્યાં સુધી કે હમણાં નવા સ્ટડીઝે એવું દેખાડ્યું છે કે 80 એક બાળકને થાય છે. એટલે આ સંખ્યા ખૂબ જ વધારે છે. બીજું એક ઓબ્ઝર્વેશન છે કે આ રોગ મેઇનલી મેલ્સ એટલે આપણે છોકરાઓને અથવા તો પુરુષોને થતો વધારે રોગ છે. સ્ત્રીઓ કે ગર્લ ચાઇલ્ડને ઓછા પ્રમાણમાં આ રોગ થાય છે. સો આ રોગ ક્યાંક જીનેટિક બેઝિસ એનું હશે. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો એનો ડાયરેક્ટ અગેન જવાબ કે એક તો આપણી અવેરનેસ વધી છે એટલે આ રોગનું નિદાન થતું વધ્યું છે, પણ સાથે સાથે વી ઓલ ફીલ કે આ રોગનું પ્રમાણ જરૂરથી વધ્યું છે અને એમાં કોઈક એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કે ટ્રિગર્સ હશે એવું અમને લાગે છે. હવે એમાં શું હોઈ શકે? તો મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કે રેડિયેશન, એનો ફાળો હોઈ શકે, અથવા તો આપણા ખોરાકમાં જે ફેરફારો થયા છે, પ્રિઝર્વેટિવવાળા સ્ટોરેજ કરેલા ફૂડ જે આપણે યુઝ કરીએ છીએ કે ખાઈએ છીએ તો એમાંથી કંઈક હોઈ શકે એવી શંકા જાય છે અત્યારે. પણ ઓવરઓલ તમારી વાત બિલકુલ સાચી છે કે અવેરનેસ એટલે વધુ ડાયગ્નોસિસ અને પ્લસ નવા કેસીસની સંખ્યા ઘણી જ વધી છે.
1: હવે સિદ્ધાર્થભાઈ, એક સવાલ એ પણ થાય કે આ કેસ

0: ની સંખ્યા વધી રહી છે. આનું આપણે જ્યારે કહીએ કે માતા જ્યારે પ્રેગ્નન્સીમાં હોય, એટલે કે જ્યારે ગર્ભમાં એટલે ગર્ભ ધારણ કરેલું હોય માતાએ, એ સમયે આ રોગનું નિદાન થઈ શકે એવી કોઈ આપણી પાસે ટેકનિક ખરી?
1: જી, આ પ્રશ્ન સ્પેશિયલી જે પેરેન્ટ્સને એક બાળક હોય અને બીજું બાળક આવવાનું હોય ત્યારે જરૂરથી જાણવા માંગતા હોય છે કે આ અટકાવવા માટે કે અર્લી એનું ડાયગ્નોસિસ કરવા માટે કોઈ આપણી પાસે સાધન છે. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે એવી કોઈ આપણી પાસે ટેકનિક નથી. સાયન્સ આગળ વધ્યું છે એટલે પેટમાં થતી સોનોગ્રાફી અથવા તો ઇવન પેટમાં બાળક હોય તો એનો MRI પણ થઈ શકે છે.
0: બરોબર.
1: અને અમુક અંશે તમે ઇવન એની આજુબાજુનું પ્રવાહી કે એનું બ્લડ ટેસ્ટ કરીને બી ડાયગ્નોસિસ કરી શકો છો અમુક રોગોમાં. પણ આ રોગમાં એવો કોઈ ટેસ્ટ હજી સુધી આપણે જાણી શક્યા નથી કે નીકળ્યો નથી હજી.
0: હવે સાહેબ, આપણે આ એવી વાત થઈ કે આ બાળકને ઓટીઝમનું નિદાન થયું, આપણે થેરાપીઝની વાત કરી.
1: યસ.
0: એ બાળક સંપૂર્ણ નોર્મલ થઈ શકે કે એમાં એના જીવનમાં બીજા કયા કયા તબક્કાઓ આવતા હોય છે? કે એક વખત નિદાન થયું, આપણે થેરાપી શરૂ કરી, પછીના તબક્કાઓ કયા કયા હોય છે?
1: જી, યસ, આ ખૂબ જ કોમન પ્રશ્ન છે. કારણ કે જે પેરેન્ટ્સ હોય કે નવા પેરેન્ટ્સ હોય એમને પહેલી વાર જ કદાચ ઓટીઝમ શબ્દ સાંભળ્યો હોય, એટલે તરત જ એમને એ જાણવું હોય કે ભાઈ આગળ થઈને શું થશે આ બાળકનું, આ બાળક નોર્મલ થશે. હવે આમ તમે આખું મેડિકલ સાયન્સ જુઓ તો એમાં એવું ડિસ્ક્રાઇબ છે કે ઓટીઝમ ઇઝ અ લાઈફ લોંગ ઇલનેસ, એટલે એનો કોઈ ક્યોર હાલમાં નથી. તો દેટ મીન્સ કે એકવાર બાળકને ઓટીઝમ નિદાન થાય તો એની આખી જિંદગી દરમિયાન એના લક્ષણો રહેવાના. હવે એક વસ્તુ એવી પણ ડિસ્ક્રાઇબ છે જેને ઓપ્ટિમલ આઉટકમ કહે છે. એટલે એનો મતલબ શું કે જાણે ઓલમોસ્ટ લક્ષણો ના હોય એટલા હદ સુધી ઓછા થઈ શકે છે કદાચ, પણ એ પણ અમુક જ પર્સન્ટેજ બાળકોમાં. એટલે બધા જ બાળકોમાં આવું બને એવું ના માની શકાય, એવું અથવા તો એવું શક્ય નથી. મોટાભાગના બાળકોમાં શું થાય કે તમે વહેલી ઉંમરે એનું નિદાન કરો, વહેલી તકે એનું નિદાન કરો અને આ બધા પ્રયત્નો ચાલુ કરો એટલે એમાં ફેરફાર જરૂર જોવા મળે. અમે લોકો આ બાળકને પછી 2-3 મહિને પાછું ફોલોઅપ કરીએ ત્યારે અમને એમાં ફેરફારો થતા જોવા મળે છે. આપણો પહેલો પ્રયત્ન એ થાય કે એ બાળકનું જો ઇન્ટેલિજન્સ સારું હોય તો એ કેવી રીતે નોર્મલ નર્સરી, જુનિયર KG, સિનિયર KGમાં દાખલ થાય અને ત્યાં બીજા બાળકોની વચ્ચે એ બધું શીખવા માંડે અને સમય સ્પેન્ડ કરી શકે અથવા તો સમય ત્યાં આપી શકે સ્કૂલમાં, એવો આપણો પ્રયત્ન હોય. પછી આગળ જેમ જેમ વધતું જાય એમ એ નોર્મલ સ્કૂલિંગ કરી શકે તો એ બાળક માટે ખૂબ જ અગત્યનું છે અથવા તો એને હેલ્પફુલ થઈ શકે છે. આગળ જતા આ બાળકો મોટા થાય અને યુવાન બને અથવા તો એડલ્ટ્સ બને ત્યારે એમને અમુક તકલીફો તો રહે જ. એટલે સમાજમાં જે સમાજના નિયમો છે એને વળગી રહેવાની અને સમાજની સાથે ચાલવાની એમને તકલીફ થોડી રહેતી હોય છે. પણ જો આપણો સમાજ આની અવેરનેસ વધારે અને એમને સ્વીકારે તો ઇટ ઇઝ પોસિબલ કે ઘણા બધા પર્સન્ટેજીસ જે બાળકો હતા એ યુવાન સમયે અથવા તો એડલ્ટ તરીકે આપણી વચ્ચે રહીને કામ કરી શકે અને ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવી શકે.
0: એક સવાલ જે ઘણા માતા પિતાને થતો હશે, એ બાળક એની નોર્મલ ફેમિલી લાઈફ જીવી શકે એડલ્ટ થયા પછી?
1: જી, હવે થોડું એ લોકોના જે લક્ષણો છે એના લીધે એમાં તકલીફ તો થાય જ.
0: બરોબર.
1: એસ્પેશિયલી આપણે એવું વિચારીએ કે લગ્ન કરી શકે કે નહીં, બાળકો એમને થઈ શકે કે નહીં, તો એ જે આખી જે પ્રોસેસ છે એમાં એમને તકલીફો થઈ શકે છે. કદાચ ફેમિલી, સમાજ અને મા બાપના સપોર્ટથી એ શક્ય પણ બની શકે છે. પણ
0: હવે આપે જે આ સ્ટેટમેન્ટ કર્યું સિદ્ધાર્થભાઈ, ફેમિલી, સમાજ અને આજુબાજુનું વાતાવરણ, એનો સપોર્ટ, તો આ જે ઓટીઝમ નિદાન થયું, આપણે એની વૈકલ્પિક સારવાર શરૂ કરી, પછી માતા પિતાની જવાબદારી, આજુબાજુના કુટુંબીજનોની જવાબદારી, સમાજની જવાબદારી શું છે?
1: જી જી, એ એક ખૂબ જ મોટી જવાબદારી બની જાય છે સમાજની અને મા બાપની. બે રીતે, કે મા બાપ જો આ નિદાનને સ્વીકારે અને એની વાસ્તવિકતા સમજે તો ઘણો બધો ફેરફાર લાવી શકે છે. હવે તો અવેરનેસ પણ વધી છે ઘણી બધી, પહેલા એ બાળકો અને મેન્ટલી રિટાર્ડેડ બાળકો વચ્ચે કોઈ ફેર કોઈને જણાતો નહોતો અને બધાને સેમ જ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી. પણ હવે આપણે સમજીએ છીએ કે એ બેમાં ફેર છે. અને મા બાપ જો એ પણ સ્વીકારે કે ભાઈ આનો કોઈ ક્યોર નથી, પરંતુ આપણા પ્રયત્નોથી આ બાળકને આપણે ફેરફાર

0: લાવી શકીશું, કદાચ નોર્મલ સ્કૂલિંગ આપી શકીશું, નોર્મલ જીવન આપી શકીશું, તો દેટ વિલ બી વેરી હેલ્પફુલ. અને સમાજની તે ખૂબ જ મોટી જવાબદારી બની જાય છે કે આ બાળકોને સ્વીકારે અને એમના માટે બને એટલા યોગ્ય જે સાધનો છે કે વાતાવરણ છે એ પ્રોવાઈડ કરે. સ્પેશિયલી સ્કૂલ્સ ફોર એક્ઝામ્પલ, કે અમદાવાદમાં હજી પણ ઘણી ગાંઠી સ્કૂલો છે કે જેમાં એ બાળકોને સપોર્ટ આપવામાં આવે છે અને એમને નોર્મલ એજ્યુકેશન આપવામાં આવે. પણ હા, એમ જ છે કે છેલ્લા 5-10 વર્ષમાં આમાં ડેફિનેટલી ચેન્જીસ આવ્યા છે અને પોઝિટિવલી આ બધામાં ફેરફાર થયેલો છે.
1: હવે એ થોડુંક આપણે આ વાત વિગતથી કરીએ કે એક માતા પિતા તરીકે આવા ઓટિઝમ જેને બાળક થયું હોય, જે બાળકને ઓટિઝમ થયું હોય, માતા પિતા તરીકે એ માતા પિતાની જવાબદારી શું હોય, એટલે એમણે શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ કે જેથી એની જીવન બને એટલું સરળ બની શકે.
0: જી જી. સો આપણે સ્ટેજીસમાં વાત કરીએ તો પહેલા તો યોગ્ય જગ્યાએ એની તપાસ કરાવવી અને એકવાર આ ડાયગ્નોસિસ મળે પછી એની વાસ્તવિકતા સમજવી. હવે તો ટીવી, રેડિયો, ઇન્ટરનેટ બધા માધ્યમ ઉપર તમને એની ઇન્ફોર્મેશન મળી શકે છે, તો મા બાપ એના વિશે જેટલું વધારે જાણે અને પોતાના બાળકને સમજે એ ખૂબ અગત્યનું છે. એના જે પણ સ્પેશિયલિસ્ટ હોય એની પાસેથી યોગ્ય એના વિશે માહિતી લેવી કે કઈ ટ્રીટમેન્ટ અવેલેબલ છે, પોસિબલ છે. એક વસ્તુ હું જરૂર આમાં પોઈન્ટ આઉટ કરીશ કે બીકોઝ એવું કહેવામાં આવે કે આનો કોઈ ક્યોર નથી, આપણે નોર્મલી મા બાપ તરીકે એક જગ્યાએથી બીજી જગ્યાએ એના ક્યોર માટે કે એની સારવાર માટે આપણે જતા હોઈએ છીએ. અને કોઈક વખત એવું પણ બને કે એમાં તમને ખોટું ગાઈડન્સ મળે. અને સો આઈ વુડ સે કે જે ટ્રીટમેન્ટ અવેલેબલ નથી કે જે ટ્રીટમેન્ટ પ્રુવન નથી એમાં, એને આપણે અવોઇડ કરવી જોઈએ.
1: બરોબર છે.
0: અને પછી સૌથી અગત્યનો ફાળો આમાં થેરેપી અને સ્કૂલિંગનો આવે છે અને જે આપણે વાતાવરણ પ્રોવાઈડ કરીએ એનો આવે છે. સો એનું બિહેવિયર ચેન્જ કરવા માટે જે થેરેપી કરાવવામાં આવે એ રેગ્યુલર કરવામાં આવે અને એ જ વસ્તુઓ પછી ઘરના વાતાવરણમાં બી વણી લેવામાં આવે, તો એનાથી મેક્સિમમ તમને ફાયદો થઈ શકે છે.
1: હવે આ ઓલ્ટરનેટિવ થેરાપીઝ, એટલે કે આપે આમ તો ઉલ્લેખ કરી દીધો, પણ એવી કોઈ બીજી વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિ આમાં ઉપયોગી નીવડે ખરી?
0: જી. નાઉ જે મેં આગળ વાત કરી ટ્રીટમેન્ટ્સની, કે વિટામિન ડી છે, ઓમેગા 3 છે કે ઓમેગા 6 છે, આમ તો એ બધા નેચરલ પદાર્થો છે, એટલે આપણી બોડીમાં ખોરાકમાં કે પોષણમાં ઇન્ક્લુડેડ હોય એવા પદાર્થો છે. પણ આપણે જ્યારે આનું નિદાન થાય તો એ એક્સ્ટ્રા એમને સપ્લાય કરવામાં આવે તો એમને એનાથી ફાયદો થાય. હવે એનાથી આગળ ચાલીને કોઈ પ્રુવન ટ્રીટમેન્ટ્સ નથી, ના એલોપેથીમાં અને ને હોમિયોપેથી કે આયુર્વેદિક મેડિસિનમાં. સો મેં જેમ આગળ કીધું એમ કે જે પ્રુવન ટ્રીટમેન્ટ્સ નથી એને મારી દ્રષ્ટિએ અવોઇડ કરવી જોઈએ.
1: બરોબર છે. જી. હવે સિદ્ધાર્થભાઈ, આપ એક તબીબ તરીકે, નિષ્ણાત તબીબ તરીકે જે અમારા શ્રોતા મિત્રો કાર્યક્રમ સાંભળી રહ્યા છે, એમને કેટલીક એવી ટિપ્સ, આપણે ઓટિઝમ અવેરનેસની બાબતમાં પણ કેટલીક ટિપ્સ અને બીજી કેટલીક ટિપ્સ જે બાળકોના તંદુરસ્ત જીવન માટેની, જે એમને કોઈ પણ તબક્કે કામ લાગે એવી કેટલીક ટિપ્સ એક તબીબ તરીકે આપો.
0: જી. તો ઓટિઝમની તો આપણે ઘણી બધી ઓલરેડી વાત કરી છે અને ઓટિઝમ જે બાળકોને છે એમના મા બાપ ઓલરેડી એના વિશે ઘણું વાંચી જાણતા હશે. જે બાળકોમાં તમને પ્રોબ્લેમ લાગે આમાંના કોઈ પણ લક્ષણો જેની આજે વાત કરી, તો તમારા જે પણ ડૉક્ટર છે, બાળકોના ડૉક્ટર છે, એમની સાથે તમે આ લક્ષણોની વાતચીત કરો, ડિસ્કસ કરો એમની સાથે અને એ બાળકને પ્રોબ્લેમ છે કે નહીં એ જાણકારી મેળવો. હવે આપણે બાળકોના ઉછેર વિશે નોર્મલી વાત કરીએ તો એક તો બહુ જ મોટો ફેરફાર આપણી જીવનશૈલીમાં આવ્યો છે છેલ્લા 5-10 વર્ષમાં. એમાં એક તો ગેજેટ્સ,
1: હાજી,
0: એટલે જે મોબાઈલ ફોન્સ છે, ઇન્ટરનેટ છે, ટીવી છે, એનો બહુ જ મોટો એક રોલ છે. સાથે સાથે શું થયું છે કે સોશિયલ આપણું જે સેટઅપ છે એમાં પણ ચેન્જીસ આવ્યા છે. તો અમેરિકન એસોસિએશને એક એવું જાહેરાત કરી છે કે 2 વર્ષથી નીચેના બાળકોને ટીવી કે મોબાઈલનું એક્સપોઝર ન આપવું જોઈએ.
1: બરોબર છે.
0: ટોટલી નથિંગ. અને એનાથી બી જે સ્કૂલે જતા મોટા બાળકો છે એમનો સમય, તમારે જે સ્ક્રીન ટાઈમ કહેવાય એને તમારે લિમિટ કરવું જોઈએ કે મેક્સિમમ 1-2 કલાક દિવસમાં એનો ઉપયોગ તમારે

0: રિસ્ટ્રિક્ટ કરવો જોઈએ. સાથે સાથે આ બાળકોને બહાર જવા દો, બહાર રમતગમતમાં એને આઉટડોર સ્પોર્ટ્સમાં કે આઉટડોર એક્ટિવિટીઝમાં તમે ઇન્વોલ્વ કરો, જે આજકાલ ઘણું જ ઓછું થઈ ગયું છે. અને પ્લસ હેલ્ધી લાઇફસ્ટાઇલ, એટલે એક તો એક્ટિવિટી એન્ડ એક્સરસાઇઝ, કે આપણે જે ટીવી સામે બેસી રહીએ કે કોઈ જ એક્ટિવિટી ન કરીએ કે કોઈ રમતગમતમાં ના જોડાઈએ તો એ નુકસાનકારક છે. પ્લસ જે આપણું ઇટિંગ સ્ટાઇલ્સ છે, કે ઘરનું બનાવેલું અને શુદ્ધ ખોરાક એ શરીર માટે બહુ મહત્વનું છે અને એ જ સારી વસ્તુ છે. એટલે આંધળી રીતે વેસ્ટર્ન અનુકરણ કરવું એ મારી દ્રષ્ટિએ હાનિકારક છે.
1: સિદ્ધાર્થભાઈ, બહુ કેટલીક મહત્વની આપણે વાત કરી, ઓટિઝમ વિશેની વાત પણ કરી અને બાળકની તંદુરસ્તી માટેની પણ કેટલીક ટિપ્સ આપણે બહુ સરળ ભાષામાં આપે આપી. આપનો ખૂબ ખૂબ આભાર અને આપને ખૂબ શુભેચ્છા. ધન્યવાદ.
0: થેન્ક યુ.
2: ઓટિઝમ વિશે ડોક્ટર સિદ્ધાર્થ શાહની ત્રિલોક સંગાણીએ લીધેલી મુલાકાત આપે સાંભળી ફરીથી મળીશું આરોગ્ય પત્રિકામાં. અત્યારે રજા આપશો. નમસ્કાર.
3: આપ સાંભળી રહ્યા હતા આરોગ્ય પત્રિકા. પ્રવક્તા હતા ચેતન જાની, રજૂઆત રજની એક્કા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों नु संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आजे आकाशवाणी ભારતના 92% ભૌગોલિક વિસ્તારમાં 99% જેટલી વસ્તીને આવરી લે છે। દેશના ગ્રામીણ શહેરી અને સરહદી વિસ્તારોમાં 23 ભાષાઓ અને 182 જેટલી બોલીઓ દ્વારા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો પહોંચાડી રહી છે। આધુનિક સમયને માન આપીને DTH મોબાઈલ એપ્સ અને વિવિધ પ્લેટફોર્મ પર 24 કલાક આપની સેવામાં હાજર રહેતી ભારતીય વારસો અને સંસ્કૃતિનું જતન કરતી આકાશવાણીને આજે 90 વર્ષે લાખ લાખ અભિનંદન।

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતો. મિત્રો, આજે આપણે આજના કાર્યક્રમમાં સાંભળીશું ફિલ્મ ડિરેક્ટર મણિરત્નમના ગીતો. તમને થતું હશે કે શા માટે મણિરત્નમના ગીતો, કારણ કે આજે 2 જૂને તેમનો જન્મદિવસ છે. તો ચાલો તેમને જન્મદિવસના વધામણા આપીએ અને સાંભળીએ તેમના ડિરેક્શનમાં બનેલી ગુરુ ફિલ્મનું આ ગીત. સ્વર શ્રેયા ઘોષાલ અને કીર્તિનો, ગીતકાર ગુલઝાર, સંગીતકાર એ આર રહેમાન.

ઉદય મઝુમદાર અને શ્રેયા ઘોષાલના સ્વરમાં ગુરુ ફિલ્મનું આ ગીત આપ માણી રહ્યા છો.

અને શ્રોતા મિત્રો, હવે સાંભળીએ દિલ સે ફિલ્મનું આ ગીત, કવિતા કૃષ્ણમૂર્તિ અને સોનુ નિગમના યુગલ સ્વરમાં. ગીતકાર ગુલઝાર, સંગીતકાર એ આર રહેમાન.

અને શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારું હવે પછીનું પ્રસારણ બસ થોડી જ વારમાં.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ સુરેશ દલાલની રચનાને ઓમ ભટ્ટના સ્વરમાં.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનું કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 11 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં ઘટાડાનું વલણ. સેન્સેક્સ 125 અને નિફ્ટીમાં 60 અંક સુધીનો ઘટાડો. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તેલંગાણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. ગૃહમંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશી સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા. ઇમિગ્રેશન અને વિદેશી નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફાર રજૂ કરાયા. ઉત્તરપ્રદેશની આતંકવાદ વિરોધી ટુકડીએ પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર શહજાદ ભટ્ટી સાથે સાંઠગાંઠના આરોપસર આઝમગઢના એક યુવકની ધરપકડ કરી. ઇટલીમાં આજે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. અમેરિકાએ મેક્સિકોથી દક્ષિણ કેલિફોર્નિયા સુધીની ભૂગર્ભ ટનલમાંથી 1 ટનથી વધુનો માદક પદાર્થ જપ્ત કર્યો. આજથી ઓપરેશન મ્યુઅલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુઅલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠાના કેશરગંજ ખાતે રાત્રિસભામાં ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો. અમદાવાદની સાબરમતી નદીમાં આજથી 5 જૂન સુધી મહાસફાઈ અભિયાન. નવસારી જિલ્લામાં હોટલો અને જીઆઈડીસી વિસ્તારોમાં જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે દરોડા પાડી 14 બાળ કામદારોને મુક્ત કરાવ્યા. સીબીએસઈએ વિદ્યાર્થીઓ માટે ગુણની ચકાસણી અને પુનઃ મૂલ્યાંકન માટે પોર્ટલ સક્રિય કર્યું. 10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-5500 જાહેર. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં વરસાદ. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. અને ભારત અંડર 18 હોકી એશિયા કપની અંતિમ પુલ મેચમાં આજે ચાઇનીઝ તાઇપે સામે ટકરાશે. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી.

0: 56.56 મીટર્સ અર્થાત 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત કરીએ છીએ શ્રોતા મિત્રો સાથેના સંવાદ અને એમના પસંદગીના ગીતોથી સભર એવો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો
1: આપકી બાતે આપકી આવાજ
3: હેલો આકાશવાણી
1: આપકી પસંદ આપકા અંદાજ
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
0: સૌ શ્રોતા મિત્રોને તમારી રેડિયો મિત્ર હેમાંગીના નમસ્કાર. કેવું નહીં, આ કાળઝાળ ગરમીમાં એક ઠંડા પવનની લહેરકી મળી જાય ને તો જાણે કૂવો ખોદતા સોનું મળ્યા જેટલો આનંદ થાય. અને એમાં પણ જો વરસાદ પડે તો મજા જ પડી જાય. પણ શ્રોતા મિત્રો, ચોમાસું બેસવાને હજુ થોડા દિવસો બાકી છે, એટલે ત્યાં સુધી આ ગરમીમાં પોતાની કાળજી રાખવાનું ના ભૂલતા, નહીંતર બીમાર થશો અને વરસાદને માણી પણ નહીં શકો. અને હા, ચોમાસા પરથી યાદ આવ્યું કે હવે પર્યાવરણ દિવસ આવી રહ્યો છે, તો આપણે બનતા પ્રયાસો કરીને માત્ર એક દિવસ પૂરતું જ નહીં પરંતુ વધુમાં વધુ દિવસ પર્યાવરણની કાળજી રાખીએ, જેથી આબોહવા પણ સચવાય અને આપણા ખેડૂત મિત્રોની ખેતી પણ. કારણ કે પર્યાવરણ સારું તો આબોહવા, અને આબોહવા સારી તો આપણે સૌ સારા. એટલે પ્રદૂષણ ના ફેલાવીએ, પર્યાવરણ બચાવીએ અને તમારા મનપસંદ એવા ફોન ઇન કાર્યક્રમ હેલો હેલોની શરૂઆત કરીએ. હેલો હેલો
5: હેલો વેદ ભારતી,
0: કોણ વાત કરી રહ્યા છો તમે?
5: મહેશભાઈ પંજાબી.
0: મહેશભાઈ પંજાબી, ક્યાંથી વાત કરો છો?
5: હા, અમદાવાદ જો આજે નડિયાદથી કરો છો.
0: નડિયાદથી કરો છો, શું કામ કરો છો તમે?
5: હું મ્યુઝિક ટીચર છું, સંગીત શિક્ષક છું.
0: સંગીત ટીચર છો, તો તમે સંગીતોના માસ્ટર કહેવાવ નહીં?
5: હા, ચાલે એવું કે.
0: તો તમે જ્યારે આકાશવાણી પર સંગીતો સાંભળો છો ત્યારે તમને કેવી મજા પડે છે?
5: અરે બહુ મજા પડે છે.
0: બરાબર.
5: સવારે દુઃખદ સમાચાર સાંભળ્યા. સુમન કલ્યાણપુરજી નું અવસાન થયું. સુમન કલ્યાણપુર ગાયિકા. એક ગીત છે કંકણ મેં ભગવાન પિક્ચર નું, અપને પિયા કી મેં બની રે જોગનિયા, રાજસ્થાની ટ્યુન જેવું એ ગીત છે, એ મારું ફેવરેટ ગીત છે.
0: જે તમે આજે સાંભળવા ઈચ્છો છો?
5: હા,
0: તમારું પસંદગીનું ગીત તમને સંભળાવીએ.

0: હેલો હેલો વિવેક ભારતી.
1: હેલો હેલો, વિવેક ભારતી પરથી હું વાત કરું છું.
0: હેલો,
1: કોણ વાત કરો છો?
0: હા, હું સલીમભાઈ વાત કરું છું, જમાલપુર પીપાવર માંથી.
1: બરાબર, શું કામ કરો છો તમે?
0: હું રિક્ષા ચલાવું છું ભાઈ, બધા કાર્યક્રમો નિયમિત સાંભળું છું.
1: બરાબર,
0: ને બધા કાર્યક્રમ તમારા બહુ સરસ આવે છે, વર્ષોથી હું સાંભળું છું. લગભગ 40 વર્ષ મને વિવિધ ભારતી સાંભળતા નહીં, ને હવે 90 વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યું છે વિવિધ ભારતી. ને ઘણી બધી શુભકામનાઓ છે કે અમને તરક્કી કરતો રહે, કે અમને સારોમાં સારો મનોરંજન રાખતો રહે, અને જ્ઞાનનું આપતો રહે વિવિધ ભારતી, એવી શુભેચ્છાઓ છે.
1: તમારો ખૂબ ખૂબ આભાર આટલા બધા આશીર્વાદ આપવા માટે.
0: તમારો એક સાથીદાર છે આ વિવિધ ભારતી.
1: શું વાત છે! એટલે એવું કહી શકાય કે જયારે જયારે પણ તમે સફર કરો છો, જયારે જયારે તમે રિક્ષા ચલાવો છો.
0: હા હા, સાચી વાત છે. અમારે રેડિયો ચાલુ જ હોય છે રિક્ષામાં, હું સાંભળતો જ રહું છું. હેલો વિવિધ ભારતી છે, હેલો સહેલી છે, સખી સહેલી છે, ભૂલે વિસરે ગીત સવારે 7:30 વાગે આવે છે, પછી અત્યારે પાછો મનચાય ગીત પ્રોગ્રામ ચાલુ કર્યું. એ પહેલા એ કાંતા ગુપ્તા બેન આવતા હતા, પછી અહેમદ વસી, લડ્ડુલાલ મેણા, ત્યાંથી અમે લોકો સાંભળીએ છીએ. અમારો આખો ઘર સાંભળે છે વિવિધ ભારતી.
1: શું વાત છે!
0: આટલી બધી રેડિયોની ચેનલો આવી છે, પણ વિવિધ ભારતીમાં જે મનોરંજન મળે છે ને, એ બીજી કોઈ ચેનલમાં નથી મળતું. તો અમારે બીજે વિવિધ ભારતીના અલાવા કોઈ રેડિયો વાગતો જ નથી. ને અત્યારે તો ત્યારે મોબાઈલનો જમાનો છે કે લોકો મોબાઈલની એપ પર બધા ગીતો સાંભળે છે, પણ અમને આ નથી ગમતું. અમે નિયમિત રીતે રેડિયો સાંભળીએ છીએ.
1: તમારું ખૂબ ખૂબ આભાર.
0: ટાઈમથી ફોન લગાડું છે, આજે જઈને મારો નંબર લાગ્યો છે. એવી ચાલુ ગાડીમાં તો અત્યારે જો ગાડી સાઈડમાં પાર્ક કરીને વાત કરું છું તમારી જોડે.
1: એ બહુ સરસ મજાની વાત છે. તમે આના પરથી એક મેસેજ પણ લોકો સુધી પહોંચાડ્યો છે કે જ્યારે પણ તમે ફોન પર વાત કરો છો ત્યારે ખાસ કરીને તમે સાઈડમાં ઊભા રહીને વાત કરો, એના કે ગાડી ચલાવતા. એ બહુ સરસ મેસેજ તમે લોકોને આપ્યો છે.
0: જે નિયમો છે ટ્રાફિકના, કે જે પણ નિયમો હોય એનું પાલન કરવું આપણા માટે બહુ જરૂરી છે. એ ફરજ છે આપણી, એક નાગરિકતાની ફરજ કહેવાય છે.
1: ચોક્કસ ચોક્કસ. અને એ વસ્તુમાં કેવું કંઈ ઓછું નથી કે તમારા રિક્ષાનું પહેલું પેસેન્જર અમારું વિવિધ ભારતી હશે અને તમારા ઘરનું સભ્ય પણ. કયું ગીત તમે સાંભળવાનું પસંદ કરશો આજે?
0: અમે બધા ગીતો સાંભળીએ છીએ અને અમારે ત્યાં વિવિધ ભારતી ચાલુ જ હોય છે. હું રિક્ષા પર સાંભળું છું, એ લોકો ઘરે સાંભળે છે.
1: શું વાત છે!
0: મારી પસંદનું એક ગીત સાંભળવાનું છે, નજર લગે ના સાથીઓ.
1: તમારો ખૂબ ખૂબ આભાર, સંભળાવીએ તમને પસંદગીનું ગીત.

0: હેલો,
1: હેલો, વિવિધ ભારતી
0: હા, વિવિધ ભારતીમાંથી વાત કરું છું.
1: બોલો, કેમ છો? મજામાં?
0: તમે કેમ છો? હું મજામાં છું.
1: હા, મજામાં.
0: શું નામ છે તમારું?
1: મારું નામ જાગૃતિ છે.
0: ક્યાંથી વાત કરો છો તમે?
1: અમદાવાદ.
0: અમદાવાદથી. શું કામ કરો છો હાલ તમે?
1: હાઉ સર.
0: કેટલા સમયથી રેડિયો સાંભળો છો?
1: લગભગ ખાસા વર્ષથી.
0: બરાબર. તમે જ્યારે રસોઈ કરતા હશો ત્યારે પણ રેડિયો સાંભળતા જ હશો?
1: હા, મારો રેડિયો અત્યારે ચાલુ. મારી બેબી જીવી છે, એ પણ રેડિયામાં બધા જૂના ને નવા બધા સોંગ આવે ને, તે એને પણ બહુ જ સાંભળવાની ઈચ્છા થાય.
0: બરાબર. કેટલા વર્ષની છે તમારી દીકરી?
1: મારી બેબી છે 22 વર્ષ.
0: 22 વર્ષની. શું વાત છે! આ વસ્તુ બહુ જાણીને આનંદ થાય કે આજનું જે યુવા વર્ગ છે એને પણ રેડિયો એટલો જ ગમે છે જેટલો તમને ગમે છે.
1: મારો રેડિયો તો શું, મારે ચાલુ જ હોય. મારી મમ્મી છે ને અત્યારે યુએસએ છે. મારી મમ્મીને મારી મમ્મીને યાદમાં ઊંચી મેળી તે મારા સંતની મારી મમ્મીને સાંભળવાની ઈચ્છા હતી.
0: બરાબર.
1: મારું આ ગીત મુજે જ કેમ કે તું સારો સારો તારો નંબર લખતો હું 110%.
0: તો તમારા મમ્મીને તમે કોઈ વાત કહેવા માંગો છો આ ગીત સાથે?
1: બહુ જ યાદ કરું છું ને, લગભગ વર્ષથી આવી જ નથી. મારી બેબીના મેરેજ હતા પણ તો એ આવી ના શકી. એટલો મોટો પ્રસંગ હોવા છતાં પણ નથી આવી મારી.
0: તો તમારા મમ્મીને તમે કેટલો પ્રેમ કરો છો?
1: મારી મમ્મીને તો ભાઈ મારે પાંચ કઈ પણ વસ્તુ હોય તો મારી મમ્મી.
0: જાગૃતિબેન, તમારા મમ્મી આ વસ્તુ સાંભળીને બહુ જ ખુશ થશે કે એમની દીકરી એમને આટલો બધો પ્રેમ કરે છે, એને આટલું બધું મિસ કરે છે. તો એ જલ્દીથી તમારી પાસે આવશે. અને જાગૃતિબેન, તમારા મમ્મીની જે તમે ઈચ્છા પૂરી કરવા માંગો છો એ પસંદગીનું ગીત તમને સંભળાવું.

0: હેલો હેલો,
1: નમસ્કાર.
0: નમસ્તે. હું
1: કોણ વાત કરો છો તમે?
0: દીપક બોલું છું, ગાંધીનગરથી.
1: બોલો બોલો, તમે કામ શું કરો છો?
0: હું એક ન્યૂઝ એપ્લિકેશનમાં કન્ટેન્ટ રાઇટર છું.
1: બરાબર
0: છેલ્લા અમુક સમયથી હું સાંભળતો હોઉં છું આકાશવાણી પર.
1: બરાબર. તો મને એ કહો કે અત્યારે જ્યારે ગાંધીનગર, અમદાવાદ દરેક જગ્યાએ ગરમીનો પ્રભાવ વધારે છે, તો ગરમી વિશે તમે શું કહેવા ઈચ્છો છો?
0: ગરમીનો ઉકળાટ તો અતિશય છે. હવે બસ વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદ આવે તો થોડીક ઠંડક થાય.
1: તો આજે તમારા પસંદગીનું કયું ગીત તમે સાંભળવા ઈચ્છો છો?
0: ગીતનું નામ છે ચલતે ચલતે યુહી કોઈ.
1: ઠીક છે, તો સંભળાવીએ તમારા પસંદગીનું આ ગીત.

0: આકાશવાણી વિવિધ ભારતી અમદાવાદનું યોગદાન બહુ જ રહેલું છે. એમાં જૂના એનાઉન્સરીઓ, અત્યારના એનાઉન્સરીઓ, ટેકનિકલ ટીમ તેમજ વિવિધ ભારતી પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
1: તમારો ખૂબ ખૂબ આભાર.
0: આદરણીય ચેતનભાઈ જાની જી ગઈકાલે નિવૃત્ત થયા 31 તારીખે, એમને શ્રોતાઓથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સમયાંતરે શ્રોતાઓને એમની સેવાઓ આપશે એવી આશા રાખી અમે.
1: તમારો સંદેશ હું એમને ચોક્કસથી પહોંચાડીશ. મને પહેલા એ કહો કે તમે કામ શું કરો છો?
0: હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું અને સમયાંતરે આકાશવાણી સાંભળું છું. એમાં ખાસ કરીને આપણા અમદાવાદ વિવિધ ભારતી તેમજ પ્રાઇમરી ચેનલના કાર્યક્રમો સાંભળું છું.
1: બરાબર. તો આજે તમે કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
0: જે 1 જૂન જન્મ થયા હોય એમને જન્મદિવસની શુભેચ્છા આપતું કોઈ પણ ગીત હોય તો રજૂ કરશું.
1: ચોક્કસથી. તો તમને સંભળાવીએ તમારા પસંદગીનું આ ગીત.

0: નમસ્કાર
1: નમસ્કાર, કોણ વાત કરો છો?
0: હું ધીરજ રબારી વાત કરું છું.
1: ક્યાંથી વાત કરો છો?
0: અમદાવાદ છે, અમારું ગામ છે ડેર પાટણ.
1: બરાબર.
0: હું અમદાવાદ વિવિધ ભારતી તેમજ અમદાવાદ વડોદરાનો નિયમિત શ્રોતા છું અને આકાશવાણીની 90 વર્ષની જે પ્રસારણ યાત્રા છે

0: હલો હલો વિવિધ ભારતી કાર્યક્રમ.
1: હેલો હેલો, નમસ્કાર.
0: નમસ્કાર,
1: શું નામ છે તમારું?
0: હા, હું અમદાવાદ કર્મભૂમિ ફાર્મ હાઉસ કનુભાઈ વાત કરી રહ્યો છું. મેડમ
1: કનુભાઈ, કેમ છો તમે?
0: બસ મજામાં છે. અમદાવાદમાં કેવી ગરમી છે મેડમ?
1: અમદાવાદમાં તો કાળઝાળ ગરમી કહેવાય, બફારો પણ કહેવાય, અને ક્યાંક ક્યાંક લોકો વરસાદની પણ રાહ જોવે છે. તમને કેવી લાગે છે ગરમી?
0: મને અહીંયા ફાર્મ હાઉસમાં તો અમારે આ વાડી જેવું છે એટલે બધા જાડો છે એટલે ગરમી થોડી હે ને ઓછી લાગે છે. એટલે અહીંયા હે ને ગરમી થોડી ઓછી લાગે છે. બધું પાણી બાણી બધું વગેરે પીવરાઈએ ને બધા જાડવાઓને, એટલે થોડી ગરમી નથી લાગતી, બહુ નથી લાગતી.
1: બરાબર. તો ફાર્મ હાઉસમાં તમે ખેતી કરો છો કે શું કરો છો?
0: હું પોતે બ્લાઇન્ડ છું, મને દેખાતું નથી, પણ એમ કે અહીંયા ફાર્મ હાઉસ વાડી છે ને અહીંયા ત્યાં આગળ ને મારા ભાઈની અમે સાથે રહીએ છીએ બધા.
1: બરાબર. તો તમે કેટલા વર્ષોથી રેડિયો સાંભળો છો?
0: લાંબા સમયથી રેડિયોનો શોખીન છું હું, કારણ કે મારા 93 સાલથી હું રેડિયો સાંભળું છું મેડમ.
1: બરાબર.
0: ખાસ કરીને તમે આ પ્રોગ્રામ ચાલુ કર્યો ને, એમાં મને વધારે આનંદ આવ્યો.
1: શું વાત છે, તમને આનંદ આવ્યો એટલે અમને તમારા કરતા બે ગણો વધારે આનંદ આવ્યો.
0: હા હા મેડમ, મારે ગીત સાંભળવું હતું.
1: કયું ગીત સાંભળવું તમને?
0: મારે ગીત સાંભળવું હતું, લાડલા પિક્ચર નું ગીત સાંભળવું છે. અને ગીતના શબ્દ છે, તેરી ઉંગલી પકડ કે ચલા માં કે આચલ મેં પલા.
1: તો તમારું આ પસંદગીનું ગીત તમને સંભળાવીએ.

0: આ ગીત સાથે જ આજનો ફોન ઇન કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે આજનો આ કાર્યક્રમ સૌને ગમ્યો હશે. અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10 થી 11 વાગે અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો, 0797542476. અમારો બીજો નંબર છે 0797541942. આ નંબર પર અમને ફોન કરો, અમારી સાથે સંવાદ કરો અને સાંભળો તમારા મનપસંદ ગીતો. તો શ્રોતા મિત્રો, હવે તમારી રેડિયો મિત્ર હેમાંગીને રજા આપશો. ફરી મળીશું આવતા સપ્તાહે. નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી.
1: આપકી પસંદ આપકા અંદાજ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું આશા ભોંસલે ગાયેલી ઝિયા જલંધરીની રચનાથી.

આશા ભોંસલે ગયેલી ઝિયા જલંધરીની રચના આપી સાંભળી, અને હવે સાંભળશો ભૂપિન્દરસિંહ અને મિતાલી સિંહને શબ્દો સઈદ રાહીના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આજે સર્વોચ્ચ અદાલતના 5 નવા ન્યાયાધીશોને હોદ્દાના શપથ લેવડાવ્યા. આ સાથે ન્યાયાધીશોની સંખ્યા 34થી વધીને 38 થઈ. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના માળખા અંગે આજે બેઠક કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના નાયબ રાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે વેપાર, રોકાણ, એમએસએમઈ, ડિજિટલ અને માળખાગત સુવિધાઓમાં તકો અંગે ચર્ચા કરી. ગૃહમંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશી સુધારા નિયમો 2026 સૂચિત કર્યા. ઇમિગ્રેશન અને વિદેશી નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફારો રજૂ કરાયા. આરોગ્ય મંત્રાલયે ઇબોલા અંગે એડવાઇઝરી જાહેર કરી. છેલ્લા 21 દિવસમાં ઇબોલા પ્રભાવિત દેશમાંથી મુસાફરી કરી હોય અને તાવ, માથાનો અને સ્નાયુઓમાં દુખાવો, ઉલટી અથવા અસ્પષ્ટ રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાય તો તરત જ પોતાને આઇસોલેટ કરીને હેલ્પલાઇન નંબર 1075 પર સંપર્ક કરવા જણાવ્યું. ભારત 4 અને 5 જૂને વારાણસીમાં બીજી બ્રિક્સ કલ્ચર વર્કિંગ ગ્રુપ બેઠકની યજમાની કરશે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ શસ્ત્ર ઉત્પાદક હનવા એરોસ્પેસના ડેજેઓન પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં 5ના મોત અને 2 ઇજાગ્રસ્ત. આજથી ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજ્યભરમાં મ્યુલ એકાઉન્ટ સર્જિકલ સ્ટ્રાઇક થશે. અમદાવાદમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આરંભ. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની કાંસ્ય પ્રતિમાનું લોકાર્પણ કરાયું. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી અને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ 10 તાલુકાઓના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થયા હોવાના અહેવાલ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું આશિષ દેસાઈ અને હેમા દેસાઈએ ગાયેલી નયન દેસાઈની રચનાથી.

0: શબ્દો માં મહેકતી યાદો. બુધવારે અને શનિવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો.
1: શબ્દો છે હરીન્દ્ર દવેના, કલાકાર હેમા દેસાઈ.

અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

0: તું જગતને માતૃત્વ શીખવે, પાલન પોષણ કરતી સમસ્ત જીવનો, પશુ પક્ષી માનવીના માતૃત્વમાં તું છલકાય, હે માં પ્રકૃતિ, દરેક જીવ થકી આભારી હું.
1: હે પ્રકૃતિ, તું જગત આધાર છે, તું જ સમસ્ત જીવનો સાર છે.
0: તો બહેનો, જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે, ત્યારે આપણે જે પર્યાવરણમાં વસીએ છીએ, જે પ્રકૃતિને ખોળે આપણે જીવીએ છીએ, એના સંરક્ષણ, સંવર્ધન અને સાચવણીને કેમ ભૂલી શકાય?
2: બહેનો, આપણે ઘણીવાર કહીએ છીએ કે કુદરત રૂઠી છે, પણ સત્ય તો એ છે કે આપણે કુદરતથી વિમુખ થયા છીએ. પણ બહેનો, આજે આપણે એટલું એવું ચોક્કસથી નક્કી કરીએ કે આપણે પૃથ્વીને જીવવા લાયક રાખવા માટે આપણે પર્યાવરણનું જતન કરીશું. પ્લાસ્ટિકનો ત્યાગ અને વૃક્ષોનું વાવેતર એ જ આપણી સાચી પ્રગતિ છે. જો આજે આપણે ધરતીને સાચવીશું તો જ ધરતી માતા આપણને સાચવશે.

0: જો આપણે આજે એક નાનકડો છોડ રોપીશું ને તો એ મોટું થઈને આપણી આવતી પેઢીને ઠંડક આપશે અને આપણને સાચવશે. પ્રકૃતિ હજી પણ ઉદાર જ છે, બસ એ આપણી જાગૃતિની જ રાહ જુએ છે.
1: બહેનો, આપણે કહીએ છીએ કે પૃથ્વી આપણી માતા છે, પણ શું આપણે ખરેખર સંતાન તરીકેની ફરજ બજાવીએ છીએ? આજે સિમેન્ટના જંગલો વધતા જાય છે અને કુદરતી જંગલો ઘટતા જાય છે. ઉનાળામાં જયારે પારો 45 ડિગ્રીને પાર કરી જાય ને ત્યારે આપણે એસી ચાલુ કરીને ઠંડક શોધીએ છીએ, પણ એ નથી વિચારતા કે જો ઘરની બહાર એક લીમડો હોત તો એ કુદરતી એસી જેવી ઠંડક મફતમાં આપત.
0: હા હો જીજ્ઞાબેન, તમે લીમડાની નીચે એની ઠંડી હવા અનુભવો અને બંધ ઓરડામાં એસી ચાલુ કરો, બંનેમાં ચોક્કસ

0: આજે પણ આપણને ફરક દેખાશે દેખાશે અને દેખાશે જ. અને બહેનો, હજી પણ આપણને મોડું નથી થયું. આપણે મોટા ફેરફાર નથી કરવાના, આપણે આપણી નાની નાની આદતોને જ બદલવાની વાત છે. એમાં સૌથી પહેલી વાત આવે છે જે હર હંમેશ આપણે કરતા જ આવ્યા છીએ, પ્લાસ્ટિકનો ત્યાગ. બજારમાં જતી વખતે આપણે બને ત્યાં સુધી કાપડની થેલીનો જ ઉપયોગ કરીએ.
1: હા બહેનો, આપણે શાકભાજી, કરિયાણું જે પણ લેવા જતા હોઈએ તો આપણને શાકભાજી વાળા ઝભલા આપે છે કે કરિયાણા વાળા ઝભલા આપે છે, તો આપણે પ્લાસ્ટિકના ઝભલાનો સદંતર ત્યાગ કરીએ અને ઘરેથી શણની છે કે કપડાની થેલી છે એ સાથે લઈને જ જઈએ, તો આપણે થોડુંક પણ પર્યાવરણને બચાવવા માટે યોગદાન આપ્યું ગણાશે.
0: અને બહેનો, અત્યારે હવે હું જે વાત કરવા જઈ રહી છું ને એ આપણા જ હાથની વાત છે. ઘર મેન્ટેન આપણી ભારતીય સંસ્કૃતિમાં કોણ કરે?
1: ગૃહિણી.
0: હા, અને ઘર મેન્ટેન કરવા માટે સૌથી વધુ ઉપયોગ થતો હોય એવો પદાર્થ સવારથી રાત સુધી કયો?
1: એક જ અને એક જ, તે છે
2: પાણી.
0: ઉઠતાની સાથે જ પાણી વગર આપણો દિવસ શરૂ નથી થતો અને પાણી વગર આપણી રાત પણ પડતી નથી. તો આવી અમૂલ્ય સંપત્તિ જે આપણને કુદરત તરફથી મળી છે ને, એને આપણે ચોક્કસ સાચવવી જોઈએ. એનો પૂરતો અને કરકસર ભર્યો ઉપયોગ તમારે કરવો જ પડશે. જ્યાં જરૂર હોય ત્યાં ભલે તમે વાપરો, પણ જ્યાં જરૂર નથી એવી જગ્યાએ જયારે આપણે વાસણ માંજતા હોઈએ ત્યારે નળ ચાલુ જ હોય, જયારે આપણે બ્રશ કરતા હોઈએ ત્યારે નળ ચાલુ જ હોય, અને ઘણી વખત તો આપણે સવારના પૂરમાં એવી ઉતાવળ હોય કે એક બાજુ ગેસ ચાલુ હોય, વોશિંગ મશીન ચાલુ હોય, ડોલ આપણે બાથરૂમમાં ભરાવવા મૂકી હોય, એની વચ્ચે ક્યાંક ને ક્યાંક આપણે જો એક કામ ભૂલી જઈએ ને તો પર્યાવરણને ઘણું મોટું નુકસાન પહોંચાડી શકીએ છીએ.
1: અને બહેનો, જીવનના જે પણ યાદગાર પ્રસંગો હોય ને, ચાહે આપણે એનિવર્સરી હોય, બર્થડે હોય કે ક્યારેક કોઈને પ્રસંગે ગિફ્ટ આપવાની હોય, તો આપણે વૃક્ષને ગિફ્ટ આપીએ, એટલે વૃક્ષારોપણ કરીએ.
0: અને આના જેવી અણમોલ ગિફ્ટ તો કોઈ નહીં હોય જીજ્ઞાબેન.
1: હા હો, કેમ કે આપણી લગ્નની વર્ષગાંઠ હોય ત્યારે આપણે એક નાનો એક છોડ વાવ્યો હોય અને આપણે દરરોજ તેનું જતન કરીએ ને, તો આપણી એ લગ્નની વર્ષગાંઠ એકદમ યાદગાર બની જાય.
0: અને એમાં જે પણ તમે સમય આપો છો ને, એ સમય ખરેખર તમે ખર્ચતા નથી, પણ એ સમયનું તમે રોકાણ કરો છો કે ભવિષ્યમાં એ અનેક ગણા વ્યાજ સાથે તમને પાછું મળવાનું છે.
1: એકદમ સાચી વાત. તો ધારાબેન, આજે આપણે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ, ચાલો તરુવરને ભજીએ.
0: અને આ વાર્તાલાપ આપી રહ્યા છે ભાવિની પંડ્યા.
2: મિત્રો, વૃક્ષો વાવો, વરસાદ લાવો, આ સૂત્ર સૌએ સાંભળેલું છે. બસ થોડા જ દિવસોમાં મેઘરાજાની સવારી આવી પહોંચશે, તો ઝટપટ ઘણા બધા વૃક્ષો વાવી દઈએ જેથી મેઘરાજા રીઝે અને અપાર કૃપા આપણા પર વરસાવે. કારણ જા જા વાવો.

વરસાદ. આપણો દેશ એટલે ભાવ ભર્યો, ભક્તિ ભર્યો દેશ. આપણી સંસ્કૃતિ બ્રહ્માંડને પૂજનારી. અહીં ઉપલબ્ધ તમામ સજીવ નિર્જીવ બાબતોમાંથી સારાપણું શોધી તેને ભજવાની સંસ્કૃતિ, તો અગણિત ઉપકારો કરનારા વૃક્ષો જીવ માત્ર માટે અતિ ઉપયોગી છે. તેમને ભજવાનું ભૂલી જ ન શકાય. જાતે તાપ વેઠીને છાયણો આપનારા વૃક્ષોના ઉપકારની કોઈ સીમા નથી. જેમ શંકર ભગવાને હળાહળ વિષપાન કર્યું, તેમ વૃક્ષોને ભયાનક પ્રદૂષણરૂપી ઝેર હરી લઈ ને શંકર ભગવાનની જેમ જ નીલકંઠ કહેવાય, ખરું ને? વૃક્ષોના ફળ, ફૂલ, બીજ, પાન, છાલ, મૂળ, દરેક ભાગ સમગ્ર જીવસૃષ્ટિ માટે અતિ ઉપયોગી છે. વૃક્ષોના તમામ સદગુણોના લીધે વિશ્વની તમામ સભ્યતાઓ વૃક્ષોને ભજતી આવી છે, પૂજતી આવી છે. આપણા શાસ્ત્રો અનુસાર મંગળ કાર્ય પ્રારંભે વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. દરેક પર્ણમાં ઈશ્વરનો વાસ માનવામાં આવે છે. વૃક્ષોને મંગળ કરનારા, પાપ હરનારા કહેવાયા છે. વૃક્ષોના સાનિધ્યમાં નકારાત્મક વિચારો, દુઃસ્વપ્નો દૂર થાય છે. દેવતાઓ પણ નંદનવન, પુષ્પકવન જેવા વનોમાં કુદરતના ખોળે જ રહ્યા છે, તો ઋષિમુનિઓએ વનોમાં રહી કુદરત સાથે એકાકાર થઈ માનવ જીવનની અનેક મુશ્કેલી

મુશ્કેલીઓના સમાધાન આપ્યા છે. કશ્યપ ઋષિના પત્ની અને પ્રજાપતિના પુત્રી એટલે ઈલા, ઈલાના સંતાન એટલે વૃક્ષ. કહેવાય છે કે એક વૃક્ષમાં 10 પુત્રો સમાન સામર્થ્ય હોય છે. પીપળો એ અતિ પવિત્ર વૃક્ષ છે. પીપળાનું વાવેતર કરવાથી હજારો વર્ષ સુધી તપલોકમાં વાસ મળે છે અને તે મનુષ્ય પૂજવાને લાયક બને છે તેમ શાસ્ત્રોમાં કહેવાયું છે. ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવનની બાળલીલાઓ આપણું મન હરી લે છે. શ્રી કૃષ્ણ વૃક્ષોના સાનિધ્યમાં જ ઉછર્યા છે અને વૃક્ષોની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. વૃક્ષો વાવવાથી તીર્થ, ઉપવાસ, વ્રત જેટલું પુણ્ય મળે છે અને કાપવા એ પાપ માનવામાં આવે છે. વૃક્ષો પર જ આપણું જીવન આધારિત હોવાથી વૃક્ષોનું રક્ષણ, જતન, સંવર્ધન કરવું એ આપણું કર્તવ્ય છે. વૃક્ષોનું આયુષ્ય અતિ દીર્ઘ હોય છે. કેલિફોર્નિયામાં 3000 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષો છે. વરના ઝાડનું આયુષ્ય પણ ખૂબ જ લાંબુ હોવાથી ભારતીય સ્ત્રીઓ પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરી વરના ઝાડની પૂજા અર્ચના કરે છે. શાસ્ત્રોમાં પીપળાના પૂજનનું મહત્વ દર્શાવાયું છે. તો ક્ષત્રિયો દશેરાના દિવસે શમી વૃક્ષનું પૂજન કરી સુરવીરતા પ્રાપ્ત કરે છે. પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થતા વ્રત રાખનારા સૌ લોકો વન દેવતાની પૂજા કરી વનરાજીના સાનિધ્યમાં ભોજન કરે છે, જેને આપણે વનેડો કહીએ છીએ. કોઈ પણ પ્રસાદનો થાળ તુલસીના પાન વિના અધૂરો ગણાય છે. તુલસીની પવિત્રતા અને કીટાણુનાશક શક્તિ એ તેને અતિ ઉચ્ચ સ્થાન અપાવ્યું છે. વિચારો તો જરા, દરેક વૃક્ષના, છોડના, વનસ્પતિના કેટકેટલા ગુણ આપણને કેટલી બધી રીતે ઉપયોગી. હરિયાળીના ફોટા જોવાથી પણ જો તન મનને ઠંડક મળતી હોય તો તેના સાનિધ્યમાં જે આહલાદક અહેસાસ થાય છે તે અવર્ણનીય છે. જાપાની લોકો કુદરતના સાનિધ્યમાં ચાલવાની કસરત કરે છે, જેને તેઓ જંગલ વોક કહે છે, જે તેમના દીર્ઘાયુષ્યનું રહસ્ય છે. જંગલોમાં રહેનારી પ્રજામાં સામંજસ્ય વધુ, ગુનાખોરીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તે લોકોને શ્વસનતંત્ર સંબંધિત કે હૃદયને લગતી બીમારીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું, નહીવત જોવા મળે છે. યુનિવર્સિટી ઓફ એક્સટરના સંશોધકોના મતે વૃક્ષો આપણને સ્વસ્થ અને ખુશ રહેવામાં મદદ કરે છે. એ રીતે એન્ટી ડિપ્રેશનનું કાર્ય કરે છે. સ્વાસ્થ્યની ચાવી છે મન અને ઇન્દ્રિયોની પ્રસન્નતા. વૃક્ષોના સાનિધ્યમાં કુદરતના ખોળે રહેવાથી પ્રસન્નતા મળે છે, જે સ્વસ્થ જીવન જીવવા માટે મદદરૂપ છે. ઋષિમુનિઓની જેમ જ તાઓઇઝમમાં પણ વૃક્ષ નીચે ધ્યાન કરવાની પરંપરા છે. વૃક્ષો નકારાત્મકતાને શોષી લઈ હકારાત્મકતા તરફ લઈ જાય છે. એ રીતે નેચરલ હીલરનું કાર્ય કરે છે. જેઓફ્રી ડોનેવન નામના વૈજ્ઞાનિકે ઝાડ કાપવાથી મનુષ્યના મૃત્યુનું પ્રમાણ પર શું અસર થાય છે તેનો અભ્યાસ કર્યો તો તુલના બાદ તારણ મળ્યું કે આડેધડ ઝાડ કપાઈ ગયા હોય તેવા વિસ્તારમાં રહેતા લોકોમાં હૃદયરોગ, શ્વસનતંત્ર સંબંધી સમસ્યાઓને લીધે મૃત્યુદર કુદરતી મૃત્યુદર કરતાં ઘણો જ ઊંચો જોવા મળ્યો. ગાઢ જંગલ વિસ્તારમાં રહેતા લોકો સ્વસ્થ, સુખી જીવન જીવતા જોવા મળ્યા. અથર્વ વેદમાં તરુવરને 7 ભાગમાં વહેંચ્યા છે. વૃક્ષ, તૃણ, ઔષધિ, ગુલ્મ, લતા, અવતાન અને વનસ્પતિ ઉપરોક્ત 7 વિભાગો દરેકે દરેક રીતે આપણને ઉપયોગી છે. વૃક્ષોના પ્રકારો, ઉપયોગો, વાસ્તુશાસ્ત્ર, આર્થિક, ભાવનાત્મક, આરોગ્ય વિષયક જેવા વિવિધ પાસાઓ પર વિશદ છણાવટ મહાભારત, વિષ્ણુ પુરાણ, મત્સ્યપુરાણ, શુક્રનીતિ, બૃહદ સંહિતા, પારાશર, ચરક, સુશ્રુત, ઉદ્વન વગેરે દ્વારા કરવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર, વિજ્ઞાન અનુસાર વૃક્ષ એ જળ નથી પરંતુ ચેતન છે. તે પણ આપણી જેમ ગરમી, ઠંડી, હર્ષ, શોક જેવી અનુભૂતિ કરે છે. મહાભારતના શાંતિ પર્વના 184માં અધ્યાયમાં મહર્ષિ ભારદ્વાજ પૂછે છે કે વૃક્ષ જોઈ સાંભળી શકતા નથી, ગંધરસનો અનુભવ નથી કરી શકતા, તો તેમાં જીવન છે એમ કેમ કહેવાય? ત્યારે જવાબમાં મહર્ષિ ભૃગુ કહે છે કે વૃક્ષમાં ફળ ફૂલ આવે છે. ઉષ્માના લીધે ફળ ફૂલ ખીલીને મુરઝાઈ જાય છે, જેથી તેમાં સ્પર્શ જ્ઞાન છે એમ કહેવાય. કપાઈ ગયા પછી નવા અંકુર ફૂટે છે, અર્થાત તેમાં જીવન છે.
આયુર્વેદમાં વૃક્ષની

0: પૂરી જીવન પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈ અને ઓક્સિજન આપે છે, જે જીવસૃષ્ટિ માટે અતિ ઉપકારી છે. વૃક્ષો આપણા પર આધારિત નથી, પણ આપણે વૃક્ષ પર આધારિત છીએ, એટલે વૃક્ષો વાવી અને ઉછેરવા એ આપણા માટે અતિ જરૂરી બાબત છે. એક મનુષ્યને જીવન જીવવા શુદ્ધ હવા માટે 650 મીટર હરીભરી જગ્યા જોઈએ. એક રોપો 50 વર્ષમાં 17.5 લાખ રૂપિયાનો ઓક્સિજન ઉત્પન્ન કરે છે. રૂપિયા 41 લાખનું પાણી રીસાયકલિંગ કરે છે. 300 ઝાડ એક વ્યક્તિએ જીવનભર કરેલું પ્રદૂષણ ખતમ કરે છે. 35 લાખ રૂપિયાના વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ કરે છે. 18 લાખ રૂપિયા જેટલો જમીન કપાતનો ખર્ચ ઘટાડે છે. 3% જેટલું તાપમાન નીચું રાખે છે. માનવ પ્રકૃતિના ખોળે અવતરેલું બાળક હોવાથી જળ, વાયુ, વનરાજી, વૃક્ષો જીવનમાં વણાયેલા હોય એ સ્વાભાવિક છે. પછી તે તહેવારો હોય કે પ્રસંગો હોય, ગીતો, લોકવાર્તાઓ કે કહેવતો હોય, વૃક્ષો વણાયેલા છે. મીઠા ઝાડના મૂળ ન ખવાય, આમલી પીપળી બતાવવી, આંકડે મદ ભાડી જવું, ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન, બાપ તેવા બેટા અને વળ તેવા ટેટા, બાવળ વાવો તો કાંટા ઉગે, આંબા વાવો તો કેરી ઉગે, આવી અનેક કહેવતો આપણા જીવનમાં વૃક્ષો કેટલી ગાઢ રીતે સંકળાયેલા છે તે બતાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આયુર્વેદ સંપૂર્ણપણે વનસ્પતિ વૃક્ષો આધારિત પેદાશો દ્વારા થતી ચિકિત્સા પદ્ધતિ છે, જેમાં દરેક વનસ્પતિના મૂળથી માંડી અને ફળ, ફૂલ, બીજ, છાલ, પાંદડા, ડાળી તમામ ભાગ વિવિધ રોગોની સારવારમાં અસરકારક પરિણામ આપે છે. આપણે સૌ ટીવી પર આચાર્ય શ્રી બાલકૃષ્ણને વિવિધ છોડના લક્ષણો, ઉપયોગો સમજાવતા જોઈએ જ છીએ, ખરું ને? આમ વૃક્ષો એ ફળ, ફૂલ, લાકડું, વાંસ, બળતણ દરેક સ્વરૂપે આપણને ખૂબ જ ઉપયોગી બને છે. વૃક્ષ વિના જીવન અપૂર્ણ છે, અરે અસંભવ છે. પ્રદૂષણ નિયંત્રણ માટે, જમીન હરિયાળી બનાવવા માટે, ગુણવત્તાવાળી બનાવવા, પર્યાવરણ સમતુલા જાળવવા, પૃથ્વી પરનું તાપમાન જાળવવા, વરસાદ લાવવા, પ્રાણવાયુનું પ્રમાણ વધારવા એક અને માત્ર એક જ ઉપાય છે, વૃક્ષો વાવવા, ઉછેરવા અને રક્ષવા. એટલે જ કહેવાય છે ને કે વૃક્ષો વાવો, સ્વસ્થ જીવન અપનાવો. તો આવો, છોડમાં રણછોડના દર્શન કરી ચાલો તરુવરને ભજીએ અને સમગ્ર જીવસૃષ્ટિને સુખમય જીવન જીવવાની દિશામાં કદમ માંડીએ.
1: ચાલો તરુવરને ભજીએ. આ માહિતીસભર વાર્તાલાપ આપે હમણાં જ ભાવિની પંડ્યા પાસેથી સાંભળ્યો.
2: અને બહેનો, આ વાર્તાલાપ સાંભળીને આપણે આજે એટલું ચોક્કસથી નક્કી કરીએ કે આપણા ઘરે જે પણ પ્રસંગ હોય ને, એ પ્રસંગને યાદગાર બનાવવા માટે એક છોડ અવશ્ય વાવીએ.
1: અને આપણે જે પ્રકૃતિના તત્વોની વચ્ચે રહીએ છીએ, એ તત્વો સાથે હંમેશા અનુકૂળ બનીને રહીએ અને એને પણ આપણા અનુકૂળ બનીને રહેવા માટેનો મોકો પણ આપીએ.
2: અને બહેનો, જો આ રીતે આપણે પ્રકૃતિની પૂજા કરીશું ને, તો પ્રકૃતિના આશીર્વાદ આપણા પર ચોક્કસથી વરસતા રહેશે.

0: જુઓ બહેનો, આપણે પૃથ્વીના માલિક નથી પણ તેના ટ્રસ્ટી છીએ. આ હવા, આ નદીઓ અને આ હરિયાળી આપણને પૂર્વજો તરફથી વારસામાં મળી છે અને એ જ બધો વારસો આપણે આવનારી પેઢીને સલામત રીતે સોંપવાનો છે.
1: અને જ્યારે આપણે એક નાનો છોડ રોપીએ છીએ ને, ત્યારે આપણે માત્ર એક વૃક્ષ નથી વાવતા,

બહેનો માટેનો કાર્યક્રમ સૈયર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ

પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ. વિવાદી સૈન્ય કંઠમાં હવે સાંભળશો અનિલ જોશીની રચના.

અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આજના કલાકાર હતા વિભા દેસાઈ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે બેઠક. અને નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓએ ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
1: ભારત સરકાર જનજાતિય સમુદાય કે યુવાઓ કો આગે બઢાને કે લિયે અનેક યોજનાઓ કે માધ્યમ સે નિરંતર પ્રયાસ કર રહે હૈ. છાત્રવૃત્તિ યોજના કેવળ આર્થિક સહાયતા નહીં હૈ, એ યુવાઓ કે સપનો કો પંખ દેને કા માધ્યમ હૈ. એ ઉન યુવાઓ કે જીવન મે નઈ સંભાવનાઓ કા દ્વાર ખલતી હૈ, જિન મે પ્રતિભા તો હોતી હી હૈ પરંતુ સંસાધનો કા અભાવ ઉન્હે આગે બઢતે રોકતા. લેકિન મુજે એ જાણકાર પ્રસન્નતા હુઈ કે આપણે સે અનેક યુવાઓ ને વિભિન્ન
0: ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આજે સર્વોચ્ચ અદાલતના 5 નવા ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ન્યાયાધીશ શીલ નાગુ, શ્રી ચંદ્રશેખર, સંજીવ સચદેવા, અરુણ પલ્લી અને વરિષ્ઠ વકીલ વી મોહનાએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટ ન્યાયાધીશોની સંખ્યા સુધારો વટહુકમ 2026 જાહેર કર્યાના અઠવાડિયા બાદ આ શપથ સમારોહ યોજાયો હતો, જેમાં સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 34થી વધારીને 38 કરવામાં આવી છે, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. તેમણે કહ્યું કે અમેરિકન ટીમ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે વાટાઘાટો કરવા નવી દિલ્હીમાં છે. આ વાટાઘાટો આજથી 4 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. ભારતના વાણિજ્ય વિભાગમાં અધિક સચિવ દર્પણ જૈન છે, જ્યારે અમેરિકન ટીમનું નેતૃત્વ બ્રેન્ડન લિન્ચ કરી રહ્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે વેપાર, રોકાણ, એમએસએમઈ, ડિજિટલ અને માળખાગત સુવિધાઓમાં તકો અંગે ચર્ચા કરી હતી. બંને દેશો આંતરરાષ્ટ્રીય મંચ પરથી નજીકથી કામ કરવા સંમત થયા હોવાનું પણ ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ સ્કેન કરેલ ઉત્તરવહીઓમાં સમસ્યાઓની ચકાસણી અને જવાબોના પુનઃમૂલ્યાંકન માટેનું પોર્ટલ આજથી શરૂ કર્યું. આ પોર્ટલ 6 જૂન સુધી ખુલ્લું રહેશે. એક નિવેદનમાં સીબીએસઈએ જણાવ્યું કે આ સુવિધા ફક્ત તે વિદ્યાર્થીઓ જ મેળવી શકશે જેમણે તેમની મૂલ્યાંકન કરેલ ઉત્તરવહીઓની સ્કેન

ડિજિટલ નકલ મેળવી છે. બોર્ડે જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર આધાર ચકાસણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે બાળકો પાસે આધાર નથી તેમના માતા પિતા, સંબંધીઓ અથવા વાલીઓની આધાર વિગતોનો ઉપયોગ કરી શકાશે. સીબીએસઈના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓએ પૂરી પાડવામાં આવેલી સ્કેન કરેલ નકલોમાં જોવા મળેલ ખામીઓની ચકાસણી માટે પ્રતિ ઉત્તરવહી 100 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે પુનઃમૂલ્યાંકન માટે પ્રતિ પ્રશ્ન 25 રૂપિયા ચૂકવવા પડશે. ફી ફક્ત યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ જેવા ઓનલાઈન મોડ દ્વારા ચૂકવી શકાય છે. સીબીએસઈએ વિદ્યાર્થીઓને ગુણની ચકાસણી અને પુનઃમૂલ્યાંકન માટે કેવી રીતે અરજી કરવી તે અંગે પગલા દર પગલાની સૂચનાઓ માટે ટ્યુટોરિયલ વિડીયો કાળજીપૂર્વક જોવાની સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન અને વિદેશીઓ સુધારા નિયમો 2026ને સૂચિત કર્યા છે, જેમાં ઇમિગ્રેશન અને વિદેશીઓ નિયમો 2025 હેઠળ નોંધણી સમયરેખા અને અપીલ પદ્ધતિમાં મુખ્ય ફેરફાર રજૂ કરવામાં આવ્યા છે. આ સુધારો ભારતમાં આગમનના 180 દિવસની સમાપ્તિ પહેલા કોઈપણ સમયે નોંધણી પૂર્ણ કરવાની રહે છે. અગાઉ 180 દિવસની અવધિ સમાપ્ત થયા બાદ 14 દિવસની અંદર નોંધણી પૂર્ણ કરવાની રહેતી હતી. જો કે આ સમયગાળા પછી મોડી નોંધણી હવે ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં જ મંજૂરી આપવામાં આવશે. ભારતે આફ્રિકામાં જાહેર આરોગ્ય તૈયારીઓને સહાય આપવા અને ઇબોલા પ્રતિભાવ પ્રયાસોને મજબૂત બનાવવા માટે બીજીવાર તબીબી સહાય મોકલી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે આ સહાયમાં રક્ષણાત્મક ગિયર, ડાયગ્નોસ્ટિક અને મોનિટરિંગ સાધનો, દવાઓ અને પોષણયુક્ત પુરવણીઓનો સમાવેશ થાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 43 ટનની આ શિપમેન્ટ આફ્રિકન યુનિયનના સભ્ય દેશોમાં જાહેર આરોગ્ય તૈયારીઓને વધુ સક્ષમ બનાવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે તેલંગણાએ વર્ષોથી નવીનતા અને વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે તેલંગણાએ તેના લોકોની સર્જનાત્મકતા, નવીનતા, સખત મહેનત અને સ્થિતિસ્થાપકતા દ્વારા રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેલંગણાના લોકો તેમની સર્જનાત્મકતા અને વ્યવસાયિક કુશળતા માટે પ્રખ્યાત છે. રાજ્ય એક મહાન ઇતિહાસ અને ભવ્ય સંસ્કૃતિ ધરાવે છે, જે હિંમત, નિશ્ચય અને સંઘર્ષની ભાવનાના પ્રતીક તરીકે ઊભું છે. નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય થયો. પ્રજ્ઞાનંદા રમેશ બાબુએ ક્લાસિકલ મેચમાં અલીરેઝા ફિરોઝાને, જ્યારે ડી ગુકેશે આર્માગેડન મેચમાં વેસ્લી શોને હરાવીને જીત મેળવી. મહિલા વર્ગમાં કોનેરૂ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચેની રોમાંચક રહેલી ક્લાસિકલ મેચ અંતે ડ્રોમાં પરિણમી હતી. ત્યારબાદ આર્માગેડન મેચ જીતી દિવ્યાએ વધારાના પોઈન્ટ મેળવ્યા અને પોતાની સ્થિતિ મજબૂત બનાવી હતી. હવામાન વિભાગે આજે કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડું થવાની શક્યતા છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો, ગુજરાત, ઓડિશા, રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તો અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા અને ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આવતીકાલ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ શસ્ત્ર ઉત્પાદક હનવા એરોસ્પેસના જેડેઓન પ્લાન્ટમાં આજે વિસ્ફોટ થતાં 5 લોકોના મોત અને 2 અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ઉત્પાદકે આંશિક રીતે ઉત્પાદન સ્થગિત કરી દીધું છે. પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. ઇટલીના દક્ષિણ કેલાબ્રિયા પ્રદેશના દરિયાકાંઠે આજે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપનું કેન્દ્રબિંદુ સમુદ્રમાં લગભગ 250 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. કેલાબ્રિયા, સિસિલી, કેમ્પાનિયા અને પુગલિયા સહિત દક્ષિણ ઇટાલીના ઘણા પ્રદેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.

એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષ્યવૃત્તિ યોજનાઓને યુવાનોના સ્વપ્નને પાંખ આપનારું માધ્યમ ગણાવી. ન્યાયમૂર્તિ સૂર્યકાંતે સર્વોચ્ચ અદાલતના 5 નવનિયુક્ત ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા. ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાના મોટાભાગના ઘટકોને અંતિમ સ્વરૂપ આપ્યું. દ્વિપક્ષીય વ્યાવસાયિક સંબંધને વધુ સુદૃઢ બનાવવા વિદેશમંત્રીની દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ પોલ માશાટાઇલ સાથે બેઠક અને નોર્વે ચેસ 2026ના 7મા રાઉન્ડમાં ભારતીય ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા અને વિશ્વ વિજેતા ડી ગુકેશનો વિજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં પોલીસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ બેઠકમાં 9 જિલ્લાના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન શ્રી સંઘવીએ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યના કેટલાક જિલ્લામાં ગત 24 કલાકમાં વરસાદ પડ્યો, તેના કારણે કેટલીક જગ્યાએ નુકસાન થયાના પણ અહેવાલ છે. જોકે આજે વરસાદનું જોર ઘટતા બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 6 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 5 તારીખ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 3 પ્રણાલી સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. આ ઉપરાંત આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું, તેમજ લોકોને સાવચેત રહેવાની સલાહ પણ અપાઈ છે. બનાસકાંઠા જિલ્લા સહિત વાવથરા પંથકમાં ગઈકાલે રાત્રે વીજળીના કડાકા સાથે થયેલા વરસાદથી બાજરીના પાકને નુકસાન થયું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની પ્રાથમિક વિગત એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ. આ અંગે દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના સેક્રેટરી પરાગ પટેલે વધુ માહિતી આપી.
1: ગત રાત્રિએ 12:30 વાગ્યા આસપાસ ભયંકર તોફાની વરસાદ અને વાવાઝોડા આવવાના કારણે માર્કેટ યાર્ડની અંદર શેડમાં પડેલો માલ જે વેપારીઓનો થોડો ઘણો જે બગડ્યો છે, તેમજ વધુ પ્રકારનો જે આમ જોવા જઈએ તો ગામડાની અંદર ખેડૂતોની બાજરી જેવા પાકો જે હાલ એની વાઢવાના અને લણવાનું જે ચાલુ છે એ બાબતમાં ખેડૂત પણ ભાઈઓને ખૂબ પ્રકારનું નુકસાન થયું છે.
0: સુરેન્દ્રનગરમાં પણ તમામ 10 તાલુકામાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. ભાવનગરમાં રાત્રે 2 વાગે ભારે પવન સાથે વરસાદ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી, તો અરવલ્લીમાં મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાતા કેટલાક વિસ્તારમાં વૃક્ષ અને હોર્ડિંગ્સ પડી ગયા હતા. જ્યારે મોડાસા તાલુકાના અણદાપુર ગામમાં કેટલાક મકાનના પતરા પણ ઉડી ગયા છે. ડાંગમાં પણ મોડી રાત્રે સરેરાશ 15 મિલીમીટર વરસાદ થતાં વાવાઝોડામાં પિંપરી વ્યારા માર્ગ પર આવેલા સીસીટીવી કેમેરાનું ટાવર તૂટી પડ્યું. ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી, તો બોટાદમાં આજે વહેલી સવારે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થતાં મેઘરાજાનું આગમન થયું છે. જ્યારે તાપીમાં વ્યારાના ચીખલી નાકા બજાર વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોને ચિંતામાં મુકાયા છે. અમદાવાદમાં આજથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો પ્રારંભ કરાયો. મહાનગરપાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાનમાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા. આ અભિયાન અમદાવાદને વધુ સ્વચ્છ, સુંદર, હરિયાળું અને સુવ્યવસ્થિત શહેર બનાવવામાં જન આંદોલન સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો.
2: સ્વચ્છતા સ્વભાવ બને, લોગો કે દિલ મે ઓર મન મે રહે કે મેરે આસપાસ કા પર્યાવરણ સ્વચ્છ હો, જહાં પર ભી સાર્વજનિક સ્થળ હૈ કો સાફ રખને કી જો અપીલ આદરણીય મોદી સાહેબ ને કી હૈ ઉસકી વજહ સે હર જગહ પે સ્વચ્છતા કે બાદ કા કૂડા ઉઠાને કે લિયે ઉસકા નિકાલ કરને કે લિયે સરકાર વ્યવસ્થા એ કર સકતી હૈ, લેકિન સ્વભાવ બનાના તો લોગો કે હી પડેગા.
0: અરવલ્લીથી અમદાવાદના રાણીપ સુધીની નવી બસ સેવાનો પ્રારંભ કરાયો. આદિવાસી વિકાસ રાજ્યમંત્રી પીસી બરંડાએ લીલી ઝંડી આપી આ બસને પ્રસ્થાન કરાવ્યું હતું. દરમિયાન તેમણે બસ મથક ખાતે મુસાફરો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
3: રાજ્ય સરકારના મંત્રી પીસી બરંડાના હસ્તે ભિલોડા ડેપો ખાતેથી ભિલોડા રાણીપ અમદાવાદની નવીન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મંત્રીએ લીલી ઝંડી આપીને બસને પ્રસ્થાન કરાવ્યું હતું, તેમજ બસ સ્ટેશન ખાતે મુસાફરો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને સૂચનાઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોને શહેરો સાથે વધુ સારી રીતે જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. નવીન બસ સેવા શરૂ થતા ભિલોડા વિસ્તારના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને વેપાર અમદાવાદ જવા આવવા માટે મોટી રાહત મળશે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠાના વડાલી તાલુકામાં કેસરગંજમાં 2 દિવસનો ગ્રામ કલ્યાણ કાર્યક્રમ યોજ્યો. દરમિયાન તેમણે ખેડૂતો, પશુપાલકો, મહિલાઓ, બાળકો તથા વડીલો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું, મહિલાઓના આરોગ્ય અને સશક્તિકરણ અંગે ચર્ચાઓ કરી, તેમજ બાળકો સાથે વાર્તાઓ કરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. અંદાજે 3 કલાક સુધી એસટી બસમાં સામાન્ય મુસાફરની જેમ સફર કરીને રાજ્યપાલશ્રી ગાંધીનગરથી કેસરગંજ

પહોંચ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરત જિલ્લાનો સમાચાર પત્ર લેખિકા લોપા દરબાર. હવામાન વિભાગની આગાહી મુજબ ગત 24 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થયો. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં સુરતના કામરેજ અને ઓલપાડ સહિત 6 તાલુકામાં વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન સુરતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી જતા ઠંડકનો અહેસાસ થયો છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયામાં વધી રહેલા પ્રદૂષણને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે ભારતથી શ્રીલંકા સુધી જવા આવવાના કુલ 60 કિલોમીટરના દરિયાઈ માર્ગ પર કાયાકિંગ સ્પર્ધા યોજાઈ હતી. અત્યંત કઠિન દરિયાઈ પ્રવાસને સુરતના 45 વર્ષીય સાહસિક જીતેન્દ્ર પટેલે સફળતાપૂર્વક પૂર્ણ કરીને ગુજરાત સહિત સુરતનું નામ રોશન કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ એડવેન્ચર ટ્રીપમાં ભાગ લેનારા દેશભરના કુલ 19 સાહસિકોમાંથી ગુજરાતના એકમાત્ર પ્રતિનિધિ તરીકે સુરતના જીતેન્દ્ર પટેલ સામેલ થયા હતા. આ એડવેન્ચર ટ્રીપ અંતર્ગત સાહસિકોએ કાયાકિંગ બોટ દ્વારા ભારતથી શ્રીલંકા તરફ 30 કિલોમીટર જવાનું અને ત્યાંથી પરત 30 કિલોમીટર આવવાનું એમ કુલ મળીને 60 કિલોમીટરનું અંતર કાપવાનું હતું. દરિયાના ઉછળતા મોજા વચ્ચે સતત 8 કલાક સુધી કાયાકિંગ બોટ ચલાવીને જીતેન્દ્ર પટેલે ભગીરથ લક્ષ્ય હાંસલ કર્યું હતું. તેમણે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી સ્વિમિંગ સાથે જોડાયેલા હોવા છતાં ખુલ્લા દરિયામાં હવાની વિરુદ્ધ દિશામાં કાયાક બોટ ચલાવવી તે સૌથી કઠિન અનુભવ હતો. સગરામપુરા સ્થિત 150 વર્ષ જૂના ઐતિહાસિક શ્રી રણછોડરાયજી મંદિર મિની ડાકોર ખાતે અધિક જેઠ સુદ પૂનમના પાવન પર્વે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભગવાન રણછોડરાયજીના ચરણોમાં અર્પણ કરવામાં આવેલ 56 ભોગની પ્રસાદી અને પ્રભુના દિવ્ય અલૌકિક શણગારે ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ વિશેષ દિવસ નિમિત્તે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં હરિભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આશરે 5,000થી વધુ શ્રદ્ધાળુઓએ કતારમાં ઉભા રહીને પ્રભુના મનોહર સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારીઓ દ્વારા કરાયેલા વિશેષ શણગાર અને વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બન્યું હતું. હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લઈને પોતાના જીવનને કૃતાર્થ કર્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના વતની કલ્પેશ પટેલે પિતાના અવસાન પછી વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. તેમની કેળાની ખેતી જોવા માટે સમગ્ર દેશમાંથી ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો સરસ ગામ આવે છે. તેઓ 50થી વધુ પ્રકારના કેળાની ખેતી કરતા હોવાથી દેશના ખેડૂતો માટે તેઓ આદર્શ બન્યા છે. કલ્પેશ પટેલ સુરત ખાતે આવેલા કારખાનામાં રસાયણ સંચાલક તરીકે નોકરી કરે છે. તેમના પિતા રમણભાઈ પટેલનું કેન્સરના કારણે અવસાન થયા બાદ કલ્પેશ પટેલના જીવનમાં એક વળાંક આવ્યો. પિતાનું કેન્સરમાં મૃત્યુ થતાં તેમણે જીવનમાં નિર્ણય કર્યો કે હવે પછી ક્યારેય ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં કરે. ઝેરી જંતુનાશકોને તિલાંજલિ આપી કલ્પેશ પટેલે પ્રાકૃતિક ખેતી અપનાવી છે. દર વર્ષે મે મહિનાના છેલ્લા બુધવારને વિશ્વભરમાં વર્લ્ડ ઓટર ડે, વિશ્વ જળબિલાડી દિવસ તરીકે મનાવાય છે. આ વર્ષે જ્યારે આખો દેશ જળબિલાડીના સંરક્ષણની ચર્ચા કરી રહ્યો છે ત્યારે સુરત શહેર માટે ગુજરાત ગૌરવ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2006માં તાપી નદીમાં આવેલ વિનાશક પૂર દરમિયાન બચાવાયેલી માત્ર 3 જળબિલાડીઓથી શરૂ થયેલી સફર આજે એક ઐતિહાસિક મુકામે પહોંચી છે. મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક આજે દેશનું સૌથી સફળ ઓટર બ્રિડિંગ હબ બન્યું છે. પૂરમાંથી માંડમાંડ બચેલી 3 જળબિલાડીઓની સંખ્યા આજે વધીને 63 પર પહોંચી છે. દેશના 500થી વધુ પ્રાણી સંગ્રહાલયો વચ્ચે સુરત એકમાત્ર એવું કેન્દ્ર છે જ્યાં જળબિલાડીઓનું આટલું સફળ અને સતત બ્રિડિંગ થઈ રહ્યું છે. આપ સાંભળી રહ્યા હતા સુરત જિલ્લાનો સમાચાર પત્ર લેખિકા લોપા દરબાર. પ્રસારણ

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું જયશ્રી શિવરામે ગાયેલી અવિનાશ વ્યાસની રચનાથી.

આશે દેસાઈ અને સાથીઓએ ગાયેલી અવિનાશ વ્યાસની રચના આપે સાંભળી અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ

તો વડોદરા કેન્દ્ર છે, સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

નમસ્કાર શ્રોતા મિત્રો, 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 વાગી રહ્યા છે. અમારી આજ સાંજની અને બીજી પ્રસારણ સભામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત છે. બરાબર 5 વાગે આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

યજ્ઞેશ શાંતિલાલ ઠક્કર તારીખ 12/4/2026ના રોજ ગુમ થયેલ છે. તેમની ઉંમર 45 વર્ષની છે. તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે. ગુમ થનાર સંગીતાબેન સેંધારભાઈ પરમાર તારીખ 1/4/2026ના રોજ ગુમ થયેલ છે. તેઓ ગુજરાતી અને કચ્છી ભાષા જાણે છે. તમામ ગુમ થયેલ વ્યક્તિઓની કોઈ માહિતી કે પતો મળે તો નજીકના પોલીસ મથકમાં જાણ કરવા વિનંતી. પોલીસ જાહેરાત અંતર્ગત કેટલીક ખોવાયેલ વ્યક્તિઓની માહિતી પૂર્ણ થઈ.

આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે 5:10 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ બસ એક પલ ફિલ્મનું ગીત. સ્વર છે સુનિધિ ચૌહાણ અને કેકેનો. સંગીત વિવેક ફિલિપનું અને બોલ અમિતાભ વર્માના.

સાંભળીએ હવે એતરાઝ ફિલ્મ ગીત, સ્વર છે અદનાન સામી અને સુનિધિ ચૌહાણનો, સંગીત હિમેશ રેશમિયાનું, બોલ છે સબીરના.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો ગુલમહોર કાર્યક્રમ. મહિનાઓના બાફ પછી જૂન મહિનામાં સાથે જ વરસ્યો વરસાદ. વરસ્યો મુશળધાર, હોય જાણે બધા ભીંજાવા તૈયાર. સાંભળીએ હવે ચમેલી ફિલ્મનું ગીત સુનિધિ ચૌહાણના સ્વરમાં. સંગીત છે સંદેશ શાંદિલ્યાનું, બોલ ઇરશાદ કામિલના,

સાંભળી હવે વિકી ડોનર ફિલ્મનું ગીત. સ્વર છે આયુષ્માન ખુરાનાનું, સંગીત અભિષેક અને અક્ષયનું, બોલ છે સ્વાનંદ કિરકિરેના.

ગુલમહોર કાર્યક્રમમાં માણીએ અંતિમ ગીત દિલ તો પાગલ હૈ ફિલ્મનું. સ્વર છે લતા મંગેશકર અને ઉદિત નારાયણનો. સંગીત ઉત્તમસિંહનું, બોલ છે આનંદ બક્ષીના.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિલ તો પાગલ હૈ ફિલ્મનું ગીત. લતા મંગેશકર, ઉદિત નારાયણનો સ્વર હતો, સંગીત હતું ઉત્તમસિંહનું, બોલ હતા આનંદ બક્ષીના. આ સાથે જ ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અત્યારે સ્ટુડિયોની ક્લોકમાં 5:45 થઈ રહી છે. પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ ચીમનભાઈ વણકરના સ્વરમાં ગીત. સૌપ્રથમ રચના છે ગોરખનાથની.

શ્રોતા મિત્રો, આ સાથે જ લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ સિંધીમાં સમાચાર.

0: बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरू पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों नु संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आज आकाशवाणी भारत ना 92% भौगोलिक विस्तार मा 99% जेटली वस्ती ने आवरी ले छे। देश ना ग्रामीण शहरी अने सरहदी विस्तारों मा 23 भाषाओ अने 182 जेटली बोलियों द्वारा राष्ट्रीय अने प्रादेशिक कार्यक्रमों पहुंचाड़ी रही छे। आधुनिक समय ने मान आपीने डीटीएच मोबाइल एप्स अने विविध प्लेटफॉर्म पर 24 कलाक आपनी सेवा मा हाजर रहती भारतीय वारसो अने संस्कृति नु जतन करती आकाशवाणी ने आजे 90 वर्षे लाख लाख अभिनंदन।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચના

0: પાલન કરો અને લૂ થી બચો.
1: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: 90 વર્ષ. જી હા દોસ્તો, આજે 90 વર્ષે પણ અડીખમ ઉભી છે આપણી આકાશવાણી. સમય બદલાયો, સંજોગો બદલાયા, પરિવર્તનની નવી લહેરો ઉઠી, પણ આકાશવાણીએ હંમેશા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને માન આપ્યું, તેનું જતન કર્યું. વેદોની ઋચાઓ જેટલી સ્પષ્ટ છે તેવી જ રીતે આકાશવાણીની વાણીનો પ્રવાહ પણ એટલો જ સ્પષ્ટ છે. ખળખળ વહેતા ઝરણાનો નાદ જેમ મનમોહક હોય છે, તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે. શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે. આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે. આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ.
3: .656 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે 6:30 થઈ રહી છે. પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અને હોસ્ટ અમી કારિયા, અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. આજે આપણે રેડિયોના માધ્યમથી એક એવા મેદાનમાં ઉતરવાના છીએ જ્યાં દોડવા માટે પગની નહીં પણ મગજના ન્યુરોઝની જરૂર પડે છે. હા મિત્રો, આજે આપણે આ સ્પેશિયલ શો એક એવી રમત વિશે છે જે શાંતિથી રમાય છે પણ તેની અંદર ઉથલ પાથલ કોઈ મોટા યુદ્ધ જેવી હોય છે. આજે આપણે વાત કરીશું ચેસ એટલે કે શતરંજની, એક એવું બોર્ડ જેના 64 ખાના આખી દુનિયાના બુદ્ધિશાળી લોકોને પોતાના પ્રેમમાં પાડી ચૂક્યા છે. મિત્રો, જ્યારે પણ ચેસની વાત આવે છે ત્યારે ઘણા લોકોને લાગે છે કે આ કોઈ વિદેશી રમત છે જે પશ્ચિમી દેશોમાંથી આપણા દેશમાં આવી છે. ચેસ કોઈ વિદેશી રમત નથી પણ આપણા ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનું એક અમૂલ્ય રત્ન છે. આશરે 6 સદીમાં એટલે કે આજથી લગભગ 1500 વર્ષ પહેલા ભારતમાં ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન આ રમતનો જન્મ થયો હતો અને ત્યારે તેને ચતુરંગ તરીકે ઓળખવામાં આવતી હતી. ચતુરંગ શબ્દનો સંસ્કૃતમાં બહુ સુંદર અર્થ થાય છે લશ્કરના ચાર અંગો. એ જમાનાના યુદ્ધોમાં સેના ચાર ભાગમાં વહેંચાયેલી રહેતી. પાયદળ એટલે કે જે આજે ચેસમાં સૈનિક તરીકે ઓળખાય છે. અશ્વદળ એટલે કે આપણા ઘોડા. ગજદળ એટલે કે વિશાળ હાથી. અને રથદળ એટલે કે ઊંટ. આ ચારે અંગો મળીને રાજા અને મંત્રી નું રક્ષણ કરતા અને સામે

0: એની સેના પર આક્રમણ કરતા. વિચાર કરો, જે રમત આજે સુપર કમ્પ્યુટર્સ રમે છે તેનું પ્લાનિંગ આપણા પૂર્વજોએ સદીઓ પહેલા કરી દીધું હતું. ભારતમાંથી આ રમત ધીમે ધીમે સ્કિલ રોડ અને વેપારીઓ દ્વારા પર્શિયા એટલે કે આજના ઈરાન દેશમાં પહોંચી. ઈરાનમાં આ રમતનું નામ ચતુરંગ માંથી બદલાઈને શતરંજ થઈ ગયું. પર્શિયન રાજાઓ આ રમત પાછળ એટલા પાગલ હતા કે તેઓ પોતાના રાજકુમારોને યુદ્ધની વ્યૂહરચના શીખવવા માટે શતરંજ ફરજિયાત રમાડતા. જ્યારે પર્શિયા પર અરબોનું શાસન આવ્યું ત્યારે આરબો દ્વારા આ રમત સ્પેન અને ઇટાલી થઈને આખા યુરોપમાં ફેલાઈ ગઈ. આમ ભારતનો આ કાળો ધોળો જાદુ આખી દુનિયાના મગજ પર સવાર થઈ ગયો. શ્રોતા મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે ચેસમાં જયારે રમત પૂરી થાય ત્યારે આપણે જે શબ્દ બોલીએ છીએ ચેક મેટ, એ ક્યાંથી આવ્યો? આ શબ્દ પણ પર્શિયન ભાષાના લોકપ્રિય વાક્ય શાહમાત માંથી ઉતરી આવ્યો છે. શાહ એટલે રાજા અને માત એટલે લાચાર અથવા હારી ગયેલો. એટલે કે શાહમાત નો સીધો અર્થ થાય છે રાજા હવે લાચાર છે, તેની પાસે બચવાનો કોઈ રસ્તો નથી. કાળક્રમે આ શબ્દ બદલાઈને અંગ્રેજીમાં ચેકમેટ બની ગયો, પણ તેનો આત્મા આજે પણ એ જ પર્શિયન સંસ્કૃતિનો છે. ચેસ બોર્ડ ભલે નાનું દેખાતું હોય, પણ ગણિત શાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો કહે છે કે આ બોર્ડ પણ અણધારી અને અગણિત શક્યતાઓ છુપાયેલી છે. એક બહુ પ્રખ્યાત થિયરી છે જેને શેનોન નંબર કહેવાય છે. આ થિયરી મુજબ ચેસની રમત જેટલી અલગ અલગ રીતે રમાઈ શકે તેની કુલ સંખ્યા આખા બ્રહ્માંડમાં રહેલા પરમાણુઓની સંખ્યા કરતા પણ વધારે છે. એટલે કે ચેસની દરેક નવી રમત ઇતિહાસમાં એક નવો અધ્યાય હોય છે. હવે થોડી વાત કરીએ 15મી સદીની, જ્યારે આ રમતમાં બહુ મોટા બદલાવો આવ્યા. શરૂઆતમાં ચેસમાં મંત્રીનું મોહરું બહુ નબળું હતું. તે માત્ર એક જ ખાનું ક્રોસમાં ચાલી શકતું હતું. પણ યુરોપમાં જયારે આ રમત પહોંચી ત્યારે ત્યાંની શક્તિશાળી રાણીઓથી પ્રેરિત થઈને નિયમો બદલાયા અને ક્વીનને આખા બોર્ડનું સૌથી શક્તિશાળી મોહરું બનાવી દેવામાં આવ્યું, જે ગમે તે દિશામાં ગમે તેટલા ખાના ચાલી શકે છે. આ એક ફેરફારે ચેસને બહુ ઝડપી અને આક્રમક રમત બનાવી દીધી. ભારતની ધરતી પરથી શરૂ થયેલી આ સફર આજે 2026માં ક્યાં પહોંચી છે એ પણ જો બહુ રસપ્રદ છે. આપણે વિશ્વને વિશ્વનાથ આનંદ જેવા મહાન ગ્રાન્ડ માસ્ટર આપ્યા છે, જેમણે વિશ્વ સ્તરે ભારતનો ધ્વજ લહેરાવ્યો. પણ આજે 2026માં ભારતીય ચેસનો એક અનોખો નવો યુગ શરૂ થઈ ચુક્યો છે. આપણા દેશના ટીનેજર્સ અને યુવાનો આજે દુનિયાના મોટા મોટા ધુરંધરોને પરસેવો છોડાવી રહ્યા છે. આજના કાર્યક્રમમાં આપણે તમામ યુવાન સ્ટારોની વાર્તાઓ પણ જણાવીશું, જેમણે 2026માં ભારતને ચેસનું વૈશ્વિક કેન્દ્ર બનાવી દીધું છે. ચેસ માત્ર એક રમત નથી, તે તમારા વ્યક્તિત્વનો અરીસો છે. તમે મેદાન પર જે રીતે ચાલો છો તે જ રીતે તમે જીવનમાં પણ નિર્ણય લો છો. જે લોકો બહુ આક્રમક હોય છે તેઓ ચેસમાં સીધો અટેક કરે છે, અને જેઓ ધૈર્યવાન હોય છે તેઓ ધીમે ધીમે પોતાની પકડ મજબૂત કરે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે નિયમિત ચેસ રમવાથી માણસની યાદશક્તિ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ અને કોન્સન્ટ્રેશન લેવલ અનેક ગણું વધી જાય છે. એટલે જ આજના યુવાનો માટે ચેસ એ માનસિક જીમ સમાન છે. કેવિન, તને શું લાગે છે? આપણા શ્રોતાઓ આ બુદ્ધિના જંગમાં આપણી સાથે જોડાવા તૈયાર છે ને?
1: અરે વાહ અમી, તે તો પહેલા જ સેગમેન્ટમાં ચેસ બોર્ડ પર એવી ચાલ ચાલી છે કે આખું ઓડિયન્સ ચેકમેટ થઈ ગયું. ચતુરંગનો એ ઇતિહાસ અને બ્રહ્માંડના તારાઓ કરતા પણ વધુ શક્યતાઓ વાળી વાતો સાંભળીને ખરેખર અવાક થઈ જવાય. મને તો એ જાણીને બહુ જ ગર્વ થાય છે કે આખી દુનિયા જે ગેમ પાછળ કલાકો બગાડે છે તે મૂળ તો આપણા હિન્દુસ્તાનની શોધ છે. શ્રોતા મિત્રો, અમીએ હજુ પણ માત્ર રાજા અને રાણીનો પરિચય આપ્યો છે, આખો જંગ હજુ બાકી છે. બન્યા રહેજો આકાશવાણીના યુવાણી પ્રોગ્રામ પર, કારણ કે આગળ આવી રહ્યું છે મહેરાઓનું અનોખું વિજ્ઞાન.
0: શ્રોતા મિત્રો, પહેલા આપણે ઇતિહાસની સફર કરી, પણ હવે સમય છે ચેસને ગણિતને સમજવાનું, જે રમત દરમિયાન દરેક સેકન્ડે ગ્રાન્ડ માસ્ટરોના મગજમાં ચાલતું હોય છે. મિત્રો, ચેસ બોર્ડ પરના 32 મોહરા માત્ર લાકડા કે પ્લાસ્ટિકના ટુકડા નથી, પણ દરેક મોહરાનું પોતાનું એક ચોક્કસ આર્થિક અને લશ્કરી મૂલ્ય હોય છે. જો તમે આ ગણિત સમજી ગયા તો ચેસ રમવી તમારા માટે બહુ સરળ થઈ જાય છે. ચેસના ગણિત મુજબ

0: સૌથી પાયાનું મોહરું એટલે કે સૈનિકનું મૂલ્ય એક પોઈન્ટ ગણાય છે. સૈનિક ભલે નાનો દેખાય પણ જો એ ધીમે ધીમે આગળ વધીને બોર્ડના છેલ્લે એટલે કે આઠમા ખાના સુધી પહોંચી જાય તો તે રાણી અથવા ઊંટ કે ઘોડામાં પ્રમોટ થઈ શકે છે, જેને ચેસની ભાષામાં પોન પ્રમોશન કહેવાય છે. એટલે કે એક નાનો સૈનિક પણ સમય આવ્યે આખી ગેમનો કિંગ મેકર બની શકે છે. હવે વાત કરીએ ઘોડા અને ઊંટની. આ બંનેને માઇનર પીસ કહેવામાં આવે છે અને બંનેનું મૂલ્ય સરખું એટલે કે 3-3 પોઈન્ટ હોય છે. પણ કેવેન, આ બંનેની ચાલ બહુ અનોખી છે. ઘોડો એકમાત્ર એવું મોહરું છે જે બીજા ખેલાડીઓની ઉપરથી કૂદી શકે છે અને અઢી ખાના ચાલે છે, જ્યારે ઊંટ માત્ર પોતાના કલરના ડાયગોનલ ખાનામાં જ દોડી શકે છે. બંધ પોઝિશનમાં ઘોડો બહુ પાવરફુલ બને છે, જ્યારે ઓપન પોઝિશનમાં ઊંટ લાંબી રેન્જથી હુમલો કરે છે. આનાથી ઉપર આવે છે હાથી, જેને મેજર પીસ કહેવાય છે અને તેનું મૂલ્ય 5 પોઈન્ટ હોય છે. હાથી સીધો અને આડો ચાલે છે અને ગેમમાં તે બહુ ઘાતક સાબિત થાય છે. અને છેલ્લે બોર્ડની અસલી સુપર પાવર એટલે કે રાણી. રાણીનું મૂલ્ય પૂરા 9 પોઈન્ટ હોય છે. તે હાથી અને ઊંટ બંનેની શક્તિઓ ધરાવે છે, એટલે કે સીધી, આડી અને ત્રાસી બધી જ જગ્યાએ ફરી શકે છે. હવે તમે મને પૂછશો કે અમી રાજાના કેટલા પોઈન્ટ? તો શ્રોતા મિત્રો, રાજાના કોઈ પોઈન્ટ નથી હોતા, કારણ કે રાજા અનંત મૂલ્ય ધરાવે છે. જો કોઈ રાજા ચેકમેટ થઈ ગયો તો તમારી પાસે ભલે બધી જ રાણીઓ અને હાથી બચ્યા હોય, તમે રમત હારી જાઓ છો. રાજા આખી સેનાનો આત્મા છે, જેનું રક્ષણ કરવું એ જ આખી રમતનો મુખ્ય ઉદ્દેશ છે. આ ગણિત સિવાય ચેસની શરૂઆત બહુ મહત્વની હોય છે, જેને ઓપનિંગ થિયરી કહેવામાં આવે છે. જગતના માન ખેલાડીઓ વર્ષો સુધી માત્ર ઓપનિંગની પ્રેક્ટિસ કરે છે. ચેસમાં વ્હાઇટ મોહરાવાળા ખેલાડીઓને હંમેશા પહેલી ચાલ રમવાનો મોકો મળે છે, જેને ફર્સ્ટ મૂવ એડવાન્ટેજ કહેવાય છે. સૌથી લોકપ્રિય ઓપનિંગ ચાલ છે E4 અથવા D4, જેનાથી બોર્ડના સેન્ટર પર કબજો જમાવી શકાય છે. હવે મારે તમને ચેસની સૌથી રોમાંચક સ્ટ્રેટેજી વિશે જણાવવું છે, જેને કહેવાય છે ગેમ્બિટ. ગેમ્બિટ એટલે જાણી જોઈને પોતાના કોઈ મોહરાનું બલિદાન આપવું, જેથી બલિદાનમાં તમને પોઝિશન એડવાન્ટેજ મળે અથવા વિરોધી ખેલાડી લાલચમાં આવીને કોઈ ભૂલ કરી બેસે. તમે કદાચ નેટફ્લિક્સ પર બહુ પ્રખ્યાત વેબ સિરીઝનું નામ સાંભળ્યું હશે, ધ ક્વીન્સ ગેમ્બિટ. આ કોઈ કાલ્પનિક નામ નથી, પણ ચેસની સદીઓ જૂની અને સૌથી લોકપ્રિય ઓપનિંગ ટ્રિક છે. વિચાર કરો, સામાન્ય જીવનમાં આપણે કોઈ વસ્તુ ગુમાવીએ તો દુઃખી થઈ જઈએ છીએ, પણ ચેસ આપણને શીખવે છે કે ક્યારેક લાંબા ગાળાના ફાયદા માટે અથવા જીત મેળવવા માટે ટૂંકા ગાળાનું નુકસાન વેઠવું પડે છે. એક ગ્રાન્ડ માસ્ટર જ્યારે પોતાની રાણીનું બલિદાન આપે છે ત્યારે સામેવાળું ખુશ થઈ જાય છે, પણ તેને ખબર નથી હોતી કે આગલી 3 ચાલમાં તેનો ખેલ ખતમ થવાનો છે. અને ચેસની ભાષામાં બ્યુટીફુલ સેક્રિફાઈસ કહેવામાં આવે છે. આ સિવાય ચેસમાં એક બહુ ખાસ ચાલ છે, જેને કેન્સલિંગ કહેવાય છે. આ આખી રમતમાં એકમાત્ર એવી ચાલ છે જેમાં તમે એક સાથે બે મોહરા, રાજા અને હાથીને એક સાથે હલાવી શકો છો. આ ચાલથી રાજા સુરક્ષિત ખૂણામાં જતો રહે છે અને હાથી મેદાનની વચ્ચે આવીને લડવા માટે તૈયાર થઈ જાય છે. પ્રોફેશનલ ચેસમાં કેન્સલિંગ સમયસર કરવું બહુ જરૂરી માનવામાં આવે છે. તો મિત્રો, આ હતું ચેસ બોર્ડનું અનોખું ગણિત અને શરૂઆતની વ્યૂહરચના. જો તમે પણ ચેસ શીખવા માંગતા હો તો આ પોઈન્ટ સિસ્ટમ હંમેશા યાદ રાખજો. હવે પછી આપણે વાત કરીશું ચેસની દુનિયાના એવા દિગ્ગજો વિશે જેમણે આ રમતનો ઇતિહાસ બદલી નાખ્યો. કેવિન, તેના મોહરાઓનું ગણિત કેવું લાગ્યું?
1: અરે વાહ અમી, તે તો મહેરાઓનું આખું પ્રાઇઝ લિસ્ટ જ આપી દીધું. રાણીના 9 પોઈન્ટ અને રાજાના અનંત. આ સાંભળીને તો સમજાયું કે ચેસ ખરેખર બહુ પ્લાનિંગ વાળી રમત છે. અને પેલી ગેમ્બિટ વાળી વાત, લાલચ આપીને શિકાર કરવાની એ ટેકનિક સાચે જ લાજવાબ છે. શ્રોતા મિત્રો, અમીએ જે રીતે ગણિત સમજાવ્યું છે, મને લાગે છે કે હવે આપણી યુવા પેઢી ગણિતના ક્લાસ છોડીને ચેસ બોર્ડ પર પોઈન્ટ્સ ગણવા બેસી જશે. સાંભળતા રહો યુવાણી, કારણ કે આગળ આવી રહ્યું છે દુનિયાના ક્રેઝી ચેસ પ્લેયર્સના અકલ્પનીય કિસ્સાઓ.
0: શ્રોતા મિત્રો, અત્યાર સુધી આપણે હિસ્ટ્રી અને મેથેમેટિક્સ જોયું, પણ હવે વાત કરીએ માનસિક જંગની, જેણે ચેસને દુનિયાના નકશા પર રક્તવિહીન યુદ્ધ બનાવી દીધું હતું. વાત છે 1972 ની, જેને ચેસના ઇતિહાસમાં મેચ ઓફ ધ સેન્ચુરી

કહેવામાં આવે છે. આ મેચ કોઈ સામાન્ય ટુર્નામેન્ટ ન હતી, પણ અમેરિકાના બોબી ફિશર અને સોવિયત યુનિયન એટલે કે રશિયાના બોરિસ પાસ્કી વચ્ચેનું વર્ચસ્વનું યુદ્ધ હતું. એ જમાનામાં અમેરિકા અને રશિયા વચ્ચે કોલ્ડ વોર એટલે કે શીત યુદ્ધ ચાલતું હતું. રશિયા છેલ્લા 24 વર્ષથી ચેસની દુનિયા પર એક હતું શાસન કરતું હતું. રશિયા માટે ચેસ એ તેમની બુદ્ધિશાળી સંસ્કૃતિનું પ્રતીક હતું. એવામાં અમેરિકાથી એક 29 વર્ષનો છોકરો આવ્યો જેનું નામ હતું બોબી ફિશર. તે એકલો આખા રશિયન સામ્રાજ્ય સામે લડવા મેદાનમાં ઉતર્યો હતો. આ મેચ આઇસલેન્ડની રાજધાની રેક્યાવિકમાં રમાઈ હતી અને આખી દુનિયાના મીડિયાની નજર આ બોર્ડ પર ટકેલી હતી. કેવિન બોબી ફિશર જેટલું મોટો જીનિયસ હતો તેટલો જ અજીબ અને ક્રેઝી માણસ પણ હતો. મેચ શરૂ થતા પહેલા તેણે એવી શરતો મૂકી કે આઇસલેન્ડની સરકાર પણ પરેશાન થઈ ગઈ. તેણે કહ્યું કે સ્ટેડિયમમાં કેમેરાનો અવાજ બહુ આવે છે, એટલે તે પ્રેક્ષકોની સામે નહીં રમે. તે પહેલી મેચ હારી ગયો અને બીજી મેચમાં તો તે રમવા જ ન આવ્યો. રશિયન ખેલાડી સ્પાસ્કી આરામથી 2-0 આગળ થઈ ગયો. આખી દુનિયાને લાગ્યું કે બોબી ફિશર પાગલ થઈ ગયો છે અને તે અમેરિકાનું નામ ડુબાડશે. પણ ખરો ડ્રામા તો હવે શરૂ થવાનો હતો. બોબી ફિશરની જીતના કારણે ત્રીજી મેચ સ્ટેડિયમની પાછળ એક નાના પિંગ પોંગ ટેબલ ટેનિસના રૂમમાં રમાડવી પડી, જ્યાં કોઈ કેમેરા કે પ્રેક્ષકો ન હતા. અને એ રૂમમાં ઉતરીને ફિશરે એવો જાદુ કર્યો કે બોરિસ પાસ્કીના હોશ ઉડી ગયા. ફિશરે એવી ચાલ ચાલી જે તેણે જિંદગીમાં પહેલે ક્યારેય નહોતી રમી. રશિયન કેમ્પમાં અફરાતફરી મચી ગઈ. રશિયનોને શંકા ગઈ કે બોબી ફિશર જે ખુરશી પર બેસે છે એ ખુરશીમાં અમેરિકન એજન્સી CIA એ કોઈ કેમિકલ કે વાયરસ છુપાવ્યો છે. તમે હસશો, પણ આ સાચી ઘટના છે. રશિયન ટીમે ઓફિશિયલ ફરિયાદ કરી એટલે આઇસલેન્ડની પોલીસે આખી રાત જાગીને ખુરશીનું એક્સરે સ્કેનિંગ કર્યું. ખુરશીની અંદરથી કઈ જ ન મળ્યું, માત્ર 2 મરેલી માખીઓ મળી. આ ડ્રામા વચ્ચે બોબી ફિશરે રશિયન ચેમ્પિયનને એવી માહિતી આપી કે અંતે બોરિસ પાસ્કી પોતે ઉભા થઈને ફિશર માટે તાળીઓ પાડવા લાગ્યા. ફિશર વર્લ્ડ ચેમ્પિયન બન્યા અને અમેરિકામાં રાતોરાત હીરો બની ગયા. આ મેચે સાબિત કર્યું કે ચેસ માત્ર બોર્ડ પર નથી રમાતી, મગજની અંદર પણ રમાય છે. આ ફિશર યુગ પછી ચેસની દુનિયાને બીજો એક સિંહ મળ્યો જેનું નામ ગેરી કાસ્પરોવ. 22 વર્ષની ઉંમરે તેને ઇતિહાસ રચી દીધો, સૌથી નાની ઉંમરના વર્લ્ડ ચેમ્પિયન બનીને. કાસ્પરોવ પોતાની આક્રમક રમત અને વિરોધી ખેલાડીને આંખોમાં આંખો પોરવીને ડરાવવા માટે જાણીતા હતા. તેમનો દબદબો એટલો હતો કે તેઓ સતત 20 વર્ષ સુધી દુનિયાના નંબર 1 ખેલાડી રહ્યા. કાસ્પરોવના સમયમાં જ સોવિયત યુનિયનના 2 મહાન ખેલાડીઓ કાસ્પરોવ અને એનાટોલી કાર્પોવ વચ્ચે 5 વર્લ્ડ ચેમ્પિયનશીપ મેચો રમાઈ. આ બંને કટ્ટર હરીફો હતા. કાર્પોવ શાંત રમતા, જ્યારે કાસ્પરોવ વાવાઝોડાની જેમ આક્રમક રમત રમતા. તેમની વચ્ચે કુલ 144 મેચો રમાઈ, જે ચેસના ઇતિહાસની સૌથી મોટી રાઇવલરી માનવામાં આવે છે. રાજકારણ, વિચારધારા અને બુદ્ધિનો અલ્ટિમેટ કમ્બાઈન્ડ શો હતો. શ્રોતા મિત્રો, શું તમે જાણો છો કે કાસ્પરોવ એટલા પરફેક્ટ હતા કે લોકો તેમને માનવ કમ્પ્યુટર કહેતા? પણ 1996 અને 1997માં કંઈક એવું થયું જેણે માનવ સભ્યતાનો ઇતિહાસ બદલી નાખ્યો. IBM કંપનીએ એક સુપર કમ્પ્યુટર બનાવ્યું જેનું નામ હતું ડીપ બ્લુ. આ કમ્પ્યુટર 1 સેકન્ડમાં 20 કરોડ ચાલ વિચારી શકતું હતું. 1996ની પહેલી સિરીઝમાં કાસ્પરોવે કમ્પ્યુટરને 4-2 હરાવી દીધું અને માણસની બુદ્ધિની જીત થઈ. પણ 1997ની રીમેચમાં IBMએ કમ્પ્યુટરને વધુ પાવરફુલ બનાવ્યું. મેચની એક ક્ષણે ડીપ બ્લુએ એવી ચાલ ચાલી જે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ મુજબ શક્ય જ નહોતી. એમાં માનવીય બુદ્ધિનો સ્પર્શ હતો. કાસ્પરોવ કન્ફ્યુઝ થઈ ગયા, તેઓ માનસિક દબાણમાં આવી ગયા અને અંતે ઇતિહાસમાં પહેલીવાર એક મશીને દુનિયાના સૌથી બુદ્ધિશાળી માણસને હરાવી દીધો. કાસ્પરોવે આરોપ પણ લગાવ્યો કે IBMના વૈજ્ઞાનિકો પાછળથી કમ્પ્યુટરને મદદ કરી રહ્યા હતા. પણ આ મેચે મોડર્ન

0: એઆઈ નો પાયો નાખ્યો. તો મિત્રો, આ હતા ચેસના એ દિગ્ગજો જેમણે રમતને રોમાંચક નવલકથા જેવી બનાવી દીધી. બોબી ફિશરની જીત અને કાસ્પરોવનો મશીન સામેનો જંગ આજે પણ આપણને પ્રેરણા આપે છે કે માણસનું મગજ ગમે તેવા દબાણમાં પણ અદભુત સર્જન કરી શકે છે. હવે આપણે વાત કરીશું આપણા ભારતના ગૌરવ વિશ્વનાથ આનંદ અને ચેસ બોર્ડ પર લાઇટનિંગ કિડ નામના વાવાઝોડા વિશે. કેવિન, બોબી ફિશરની ખુરશી વાળો કિસ્સો તને કેવો લાગ્યો?
1: ઓહો અમી, ખુરશીનું એક્સરે સ્કેનિંગ અને બે મરેલી માખીઓ, આ તો કોઈ જેમ્સ બોન્ડની મૂવી જેવો કિસ્સો છે. મને તો નહોતી ખબર કે ચેસમાં આટલું મોટું ઇન્ટરનેશનલ પોલિટિક્સ રમાઈ ચૂક્યું છે. અને ગેરી કેસ્પેરોવનું સુપર કોમ્પ્યુટર સામેનો એ જંગ સાંભળીને તો અહેસાસ થાય છે કે આપણું મગજ કેટલી કિંમતી વસ્તુ છે. શ્રોતા મિત્રો, અમી પાસે કિસ્સાઓનો ભંડાર છે. અત્યારે તો રાજા રાણીના ઇન્ટરનેશનલ ડ્રામા પૂરા થયા છે, હવે આવી રહ્યું છે હિન્દુસ્તાનનું ગૌરવ. સાંભળતા રહો.
0: અત્યાર સુધી આપણે અમેરિકા અને રશિયાના ખેલાડીઓની વાત કરી, પણ હવે સમય છે એ મહાન વ્યક્તિત્વ વિશે જાણવાનો જેમના વગર ભારતમાં ચેસનો ઇતિહાસ જ શરૂ નથી થતો. હા મિત્રો, હું વાત કરી રહી છું ભારતના પહેલા ગ્રાન્ડ માસ્ટર અને 5 વખત વિશ્વ ચેમ્પિયન બનેલા લિવિંગ લેજન્ડ વિશ્વનાથ આનંદની. ચેસની દુનિયામાં તેમને આદરપૂર્વક મદ્રાસ ટાઈગર અથવા તો લાઇટનિંગ કિડ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વનાથ આનંદનો જન્મ તમિલનાડુના ચેન્નઈમાં થયો હતો. તેમને ચેસ રમતા તેમની માતા સુશીલાએ શીખવ્યું હતું. આનંદ નાનપણથી જ એટલા તેજસ્વી હતા કે તેઓ બોર્ડ પર જોતાની સાથે જ ચાલ વિચારી લેતા. જ્યારે બીજા ખેલાડીઓ એક ચાલ વિચારવામાં અડધો કલાક લેતા, ત્યારે આનંદ માત્ર થોડી જ સેકન્ડમાં પોતાની ચાલ રમીને ખુરશી પરથી ઉભા થઈ જતા અને હોલમાં આંટા મારવા લાગતા. તેમની અકલ્પનીય સ્પીડના કારણે જ દુનિયાએ તેમને લાઇટનિંગ કિડ નામ આપ્યું હતું. કેવિન, તને જાણીને નવાઈ લાગશે કે 1987 સુધી ભારત પાસે એક પણ ઓફિશિયલ ગ્રાન્ડ માસ્ટર ન હતો. ગ્રાન્ડ માસ્ટર એ ચેસની દુનિયાનું સર્વોચ્ચ ટાઇટલ છે, જે વર્લ્ડ ચેમ્પિયન પછી સૌથી મોટું ગણાય છે. 1988 વિશ્વનાથ આનંદે આ ટાઇટલ મેળવ્યું અને તેઓ ભારતના સૌ પ્રથમ ગ્રાન્ડ માસ્ટર બન્યા. એક એવી પણ હતી જેણે ભારતીય રમતગમતના ઇતિહાસને હંમેશા માટે બદલી નાખ્યો. આનંદે સાબિત કર્યું કે ભારતીયો માત્ર ક્રિકેટ જ નહીં પણ બુદ્ધિના આ વૈશ્વિક જંગમાં પણ દુનિયાને હરાવી શકે છે. આનંદની ખરી સફર તો 2000 સાલમાં શરૂ થઈ, જ્યારે તેઓ પહેલીવાર એનાટોલી કાર્પોવ જેવા દિગ્ગજોને હરાવીને FIDE વર્લ્ડ ચેમ્પિયન બન્યા. તે પછી 2007, 2008, 2010 અને 2012માં તેમણે સતત આ ટાઇટલ જાળવી રાખ્યું. આનંદની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ ચેસના ત્રણેય ફોર્મેટ ક્લાસિક, રેપિડ અને બ્લિટ્સમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. ચેસના ઇતિહાસમાં આવું કરનાર તેઓ બહુ જ જૂજ ખેલાડીઓમાંના એક છે. આનંદના જીવનનો એક બહુ ફેમસ કિસ્સો 2010ની વર્લ્ડ ચેમ્પિયનશીપનો છે. આ મેચ બલ્ગેરિયાના સોફિયા શહેરમાં રમવામાં આવી હતી અને તેમના વિરોધી હતા વેસેલિન ટોપાલોવ. આનંદ જ્યારે ભારતથી ફ્લાઇટ પકડીને જવાના હતા, ત્યારે જ યુરોપમાં એક જ્વાળામુખી ફાટ્યો અને આખા યુરોપની એર સ્પેસ બંધ થઈ ગઈ. બધી જ ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ. હવે આનંદ માટે સોફિયા પહોંચવું અશક્ય લાગતું હતું, પણ આનંદે હાર ન માની. તેમણે મેચના આયોજકો પાસે થોડો સમય માંગ્યો, પણ વિરોધી ટીમે સમય આપવાની ચોખ્ખી ના પાડી દીધી. આવી માનસિક હેરાનગતિ વચ્ચે આનંદ તેમની પત્ની અરુણા અને તેમની ટીમે જર્મનીથી સોફિયા સુધીની 40 કલાકની ટેક્સી અને બસની મુસાફરી કરી. વિચારો, પૂરા 2 દિવસ રોડ પર મુસાફરી કરીને થાકેલા આનંદ સોફિયા પહોંચ્યા અને કોઈ પણ ફરિયાદ વગર મેદાનમાં ઉતરી ગયા. અને પરિણામ, આનંદે ટોપાલોવને તેના જ દેશમાં હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતી લીધો. આ રિયલ સ્ટોરી બતાવે છે કે સાચો ચેમ્પિયન મુશ્કેલીઓ સામે રડતો નથી, પણ રસ્તો કાઢે છે. વિશ્વનાથ આનંદ માત્ર પોતાની રમત માટે જ નહીં, પણ પોતાના પ્રોફેશનલ બિહેવિયર માટે પણ જાણીતા છે. ચેસની દુનિયામાં જ્યાં ખેલાડીઓ એકબીજા પર માનસિક દબાણ લાવવા માટે વિવાદો કરે છે, ત્યાં આનંદ હંમેશા શાંત, ગંભીર અને ચહેરા પર સ્મિત સાથે જોવા મળે છે. તેમને ભારત સરકાર દ્વારા દેશનો સર્વોચ્ચ ખેલ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન સૌથી પહેલી વાર આપવામાં આવ્યો હતો. આ સિવાય તેમને

0: પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રોતા મિત્રો, આનંદની સૌથી મોટી સિદ્ધિ એ નથી કે તેઓ 5 વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા, પણ એ છે કે તેમણે ભારતમાં ચેસ કલ્ચરનો પાયો નાખ્યો. તેમની સફર જોઈને ભારતના લાખો છોકરા છોકરીઓ હાથમાં ચેસના મોહરા પકડ્યા. આજે આપણે 2026માં જે ક્રાંતિ જોઈ રહ્યા છે, જ્યાં ભારતના નાના નાના બાળકો ગ્રાન્ડ માસ્ટર બની રહ્યા છે, ત્યાં મદ્રાસ ટાઈગરના વારસા વિના શક્ય જ નહોતી. આનંદે ચેન્નઈને ભારતની ચેસ કેપિટલ બનાવી દીધી. આનંદે એકવાર ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ચેસ તમને એ શીખવે છે કે તમે ગમે તેટલા પાવરફુલ હો, જો તમે અહંકાર કરશો તો એક નાનો સૈનિક પણ તમને ચેકમેટ કરી શકે છે. આ કેટલી મોટી જીવનની ફિલોસોફી છે. આનંદ આજે 2026માં પણ ભારતના યુવા ખેલાડીઓને મેન્ટર કરી રહ્યા છે. પોતાની વેસ્ટ બ્રિજ આનંદ ચેસ એકેડમી દ્વારા તેઓ નવા સુપરસ્ટાર્સ તૈયાર કરી રહ્યા છે. શ્રોતા મિત્રો, 40 કલાકની મુસાફરી કરીને વર્લ્ડ કપ જીતવો એ કોઈ સામાન્ય માણસનું કામ નથી, એ માત્ર એક ટાઈગર જ કરી શકે છે. કેવિન, આનંદ સરની આ ટેક્સી વાળી વાર્તા સાંભળીને તને કેવું લાગ્યું?
1: વાહ અમી, સાચે જ મારી આંખો સામે એ 40 કલાકની રોડની ટ્રીપનું દ્રશ્ય આવી ગયું. વિચાર કરો શ્રોતા મિત્રો, આપણે 2 કલાક મુસાફરી કરીએ તો માથું દુખવા લાગે છે, અને આનંદ સર 40 કલાકની મુસાફરી પછી દુનિયાના બેસ્ટ પ્લેયર સામે જીતી ગયા, એટલે જ તેઓ લેજન્ડ છે. અમી, તે જે રીતે મદ્રાસ ટાઈગરનો પરિચય આપ્યો, મને ગર્વ થાય છે કે હું આ શોનો હિસ્સો છું.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: बहुजन हिताय बहुजन सुखाय। 8 जून 1936 थी आपनी सेवा में रहेली आकाशवाणी 90 वर्ष थी समाज में सचोट माहिती शिक्षण अने सात्विक मनोरंजन पूरु पाड़ी रही छे। आजे समग्र भारत में लगभग 591 स्टेशनों नु संचालन करी रही छे। आकाशवाणी ना सूत्र बहुजन हिताय बहुजन सुखाय ने साकार करता आज आकाशवाणी भारत ना 92% भौगोलिक विस्तार मा 99% जेटली वस्ती ने आवरी ले छे। देश ना ग्रामीण शहरी अने सरहदी विस्तारों मा 23 भाषाओ अने 182 जेटली बोलियों द्वारा राष्ट्रीय अने प्रादेशिक कार्यक्रमों पहुंचाड़ी रही छे। आधुनिक समय ने मान आपीने DTH मोबाइल एप्स अने विविध प्लेटफॉर्म पर 24 कलाक आपनी सेवा मा हाजर रहती भारतीय वारसो अने संस्कृति नु जतन करती आकाशवाणी ने आजे 90 वर्षे लाख लाख अभिनंदन।
1: આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 7 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ગીત.
2: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: સૌપ્રથમ સાંભળીએ અભિજીતના સ્વરમાં ગીત.

0: આ સાથે જ ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે પ્રાદેશિક સમાચાર.
1: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના પ્રવાસે. વહીવટીતંત્રની તડામાર તૈયારી. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. સુરતમાં 2 બસના અકસ્માતમાં 8 લોકોના મોત, 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાણાએ અમદાવાદમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથેમા સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દીવ દમણના પ્રવાસે આવશે. તેમના આગમનની તડામાર તૈયારી ચાલી રહી છે. તેઓ 3,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારી અને પ્રસ્તાવિત 50થી વધુ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાથે જ મોદી 97 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા નમો પ્રાદેશિક વિમાન મથક તેમજ 300 પથારી ધરાવતી નમો હોસ્પિટલનું લોકાર્પણ કરશે. શ્રી મોદી દમણના સ્વામી વિવેકાનંદ માં જાહેરસભા પણ સંબોધશે. આ પ્રસંગે તેઓ દમણ અને સિલવાસામાં નિર્માણ પામેલા પરિવહન નગર સહિત માર્ગ અને અન્ય વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ઉપરાંત 359 કરોડ રૂપિયાના ખર્ચે નાની અને મોટી દમણને જોડતા પ્રતિકાત્મક બ્રિજ, ગ્લાસ ડેક તેમજ સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વિવિધ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પરિયોજનાની સમીક્ષા કરી અને તેમજ તેઓ પ્રધાનમંત્રીના કાર્યક્રમની તૈયારીઓ પર દેખરેખ રાખી રહ્યો હોવાનું દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શ્રમદાન કરી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. મેયર સહિતના પદાધિકારીઓ, ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો પણ આ અભિયાનમાં જોડાઈ અંદાજે 68 ટન જેટલો કચરો દૂર કર્યો. મંત્રીશ્રીએ સૌ નાગરિકોને સફાઈ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી.
1: આજે લગભગ 4

0: 5000 જેટલા કાર્યકર્તાઓ જેમના મનની અંદર સ્વચ્છતા છે અને સાબરમતી નદીનો આ જે તટ છે એને સાફ કરવાનું બીડું લોકોએ જાતે હાથ ધર્યું છે. અમદાવાદ કોર્પોરેશન મહાનગર એમાં સહયોગી થઈ રહ્યું, પરંતુ આખા રાજ્યની અંદર પણ દરેક જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમોથી સ્વચ્છતા સ્વભાવ બનાવવાનું એક આંદોલન બને એના માટે.
1: ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા અને સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આગામી 5 તારીખ સુધી આ અભિયાન યોજાશે. વડોદરાના માજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનું અવસાન થયું. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગત 3 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ધારાસભ્ય યોગેશ પટેલે આજે બપોરે અંતિમ શ્વાસ લીધા. ભાજપના વરિષ્ઠ નેતા તરીકે તેમણે લાંબા સમય સુધી જાહેર જીવનમાં સેવાઓ આપી હતી. તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે. બીજી તરફ ભાજપ અને વડોદરાના રાજકીય વર્તુળમાં શોકની લાગણી છવાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સહિતના મહાનુભાવોએ સ્વર્ગીય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં યોગેશ પટેલના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે તેમના નિધનથી તેમણે સાર્વજનિક જીવનમાં એક અનન્ય સાથી ગુમાવ્યા છે. શ્રી યોગેશભાઈ સાચા અર્થમાં લોકનેતા હતા. તેમણે હંમેશા પ્રજાના પ્રશ્નોની નિષ્ઠા, સંવેદના અને પ્રતિબદ્ધતાથી વાચા આપી હતી. પરમાત્મા સદગતના આત્માને ચીર શાંતિ આપે અને શોકાકુલ પરિવારજનોને આ અગાધ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં લખ્યું, રાષ્ટ્ર સેવા અને જનસેવાના કાર્યોમાં તેઓ અવિરત કર્તવ્યરત રહ્યા હતા અને સામાન્ય જનના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવાર અને તેમના સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
2: વડોદરાના રાજકારણમાં મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાતા ધારાસભ્ય યોગેશ પટેલે રાવપુરા અને માંજલપુર વિસ્તારના લોકોની લાંબા સમય સુધી સેવા કરી. વિદ્યાર્થી આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરનારા યોગેશ પટેલ વર્ષ 1990માં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ રાવપુરા બેઠક પરથી 5 અને માંજલપુર બેઠક પરથી સતત 3 વખત, એમ કુલ 8 વાર તેઓ ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા. આજે તેમના અવસાનથી ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થઈ છે. પ્રવેશ અડિયચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: અમદાવાદની નરોડા પોલીસે 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે મુંબઈના એક વ્યક્તિ સહિત 3 લોકોની ધરપકડ કરી. આરોપી કેફી પદાર્થને સામાન્ય ખાદ્ય પદાર્થના પેકેટમાં તેની હેરાફરતી કરતો હોવાનું જણાયું છે. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું અમદાવાદ સેક્ટર 2ના જોઈન્ટ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું.
3: अहमदाबाद शहर में जोन डिवीजन विस्तार के अंदर जो नरोड़ा पुलिस स्टेशन है उसके इंचार्ज इंस्पेक्टर को एक इन्फॉर्मेशन मिली कि एक व्यक्ति नारकोटिक्स का एक सब्सटेंस लेके आने वाला है. लोकल पुलिस द्वारा जब इस व्यक्ति को रोक के डिटेन करके मेटामेथेनाइन नाम का जो नारकोटिक सब्सटेंस है जो इंडिया में बैन है उसकी 7084 ग्राम जितनी क्वान्टिटी बरामद हुई है, जिसकी कीमत मार्केटेड 14,16,80,000 जितनी है.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABID ને ફોલો કરશો. સુરતમાં 2 બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા 8 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્રની એસટી બસની આગળ જતા ટ્રેક્ટર સાથે ટક્કર થતા બસ ડિવાઇડર કૂદીને સામે આવતી મહારાષ્ટ્રની જ એસટી બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો. દરમિયાન એક બસ પલટી જતા તેમાં આગ લાગી. આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 15 જેટલા ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડાયા છે. આ અંગેની જાણ થતાં તાપી અને સુરત જિલ્લા પોલીસ વડા સહિત બારડોલી ટાઉન પોલીસ અને અગ્નિશમન દળની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ વધુ માહિતી આપી.
4: જે સારા નાગરિકો હતા એના દ્વારા મેસેજ મળેલા અને તરત ને તરત જ અમારી સુરતની અને વ્યારાની બંને પોલીસ ટીમ, ફાયર ટીમ અને રેસ્ક્યુની અલગ અલગ ટીમો પહોંચી ગયેલી. એટલે જે લોકો ઇન્જર્ડ હતા એમને હોસ્પિટલ પહોંચાડેલા છે. અને જે ખાસ કરીને જે બસમાં આગ લાગેલી હતી એ બહુ ગંભીર બાબત હતી, એટલે તાત્કાલિક એને ઓલવી અને રેસ્ક્યુ કરી અને લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. એટલે અમારી અલગ અલગ ઇન્વેસ્ટિગેશનની 5-1 જેટલી ટીમો બનાવી હોસ્પિટલના સંપર્કમાં રહી, આરોગ્ય તંત્રના સંપર્કમાં રહી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ.
1: રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અને આવતીકાલે વરસાદનું ઓરેન્જ એલર્ટ

0: જાહેર કરાયું તેમજ લોકોને સાવચેત રહેવાની સલાહ અપાઈ છે. રાજ્યમાં હાલ ત્રણ પ્રણાલી સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
1: જો થંડરસ્ટોર્મ કી વાર્નિંગ હૈ વો 50 થી 60 કિલોમીટર કે આસપાસ વિન્ડ રહેને કા પૂર્વાનુમાન હૈ દોનો રીજન કે લિયે ગુજરાત રીજન કે લિયે ઓર સૌરાષ્ટ્ર કચ્છ કે લિયે આજ ઓર કલ કે લિયે ઓરેન્જ એલર્ટ જારી હૈ ગુજરાત રીજન મે ઓર સાથ હી સૌરાષ્ટ્ર ઓર કચ્છ રીજન કે લિયે.
0: અમદાવાદમાં આગામી 4 થી 10 સપ્ટેમ્બર સુધી વિશ્વ દિવ્યાંગ તીરંદાજી સ્પર્ધા યોજાશે. ભારતીય તીરંદાજી સંગઠનના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી. સ્પર્ધાના આયોજન માટે ગુજરાત રમતગમત સત્તામંડળ, ભારતીય તીરંદાજી સંગઠન અને ગુજરાત રાજ્ય તીરંદાજી સંગઠન વચ્ચે સમજૂતી કરાર થયા. શ્રી સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં વૈશ્વિક ધોરણો અને શ્રેષ્ઠતા સાથે સ્પર્ધાનું આયોજન કરવા રાજ્યની પ્રતિબદ્ધતા

0: સાથે બેઠક યોજી. સ્પર્ધાના આયોજન માટે ગુજરાત રમતગમત સત્તામંડળ, ભારતીય તીરંદાજી સંગઠન અને ગુજરાત રાજ્ય તીરંદાજી સંગઠન વચ્ચે સમજૂતી કરાર થયા. શ્રી સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં વૈશ્વિક ધોરણો અને શ્રેષ્ઠતા સાથે સ્પર્ધાનું આયોજન કરવા રાજ્યની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જ્યારે ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મુંડાએ આ અંગે વધુ માહિતી આપી.
1: आज गुजरात आया हूँ एज ए आर्चरी एसोसिएशन ऑफ इंडिया के तरफ से, और यहाँ बहुत बड़ा इवेंट्स हो रहा है. सितंबर में वर्ल्ड पैरा आर्चरी सीरीज, जिसमें पूरे दुनिया भर के वर्ल्ड के आर्चर्स, पैरा आर्चर्स यहाँ भाग लेंगे. पदाधिकारियों को निर्देश दिया है और MOU हुआ है कि वो इस आर्चरी इवेंट्स को पूरी तरीके से सहयोग करेंगे और अच्छा इवेंट्स होगा गुजरात.
0: ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાળાએ રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયથ્લે સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં યોજાયેલી નેશનલ ટ્રાયથ્લે ચેમ્પિયનશીપમાં 3 કિલોમીટર દોડ, 200 મીટર સ્વિમિંગ અને શૂટિંગ કરીને કુલદીપસિંહ વાળાએ આ સિદ્ધિ મેળવી. વિવિધ રાજ્યના ખેલાડીઓ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાવનગરના આ ખેલાડી હવે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે અને દેશનું પ્રતિનિધિત્વ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી 5 તારીખે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના પ્રવાસે, વહીવટીતંત્રની તડામાર તૈયારી. વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું. 14 કરોડ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે અમદાવાદથી 3 લોકોની ધરપકડ. સુરતમાં 2 બસના અકસ્માતમાં 8 લોકોના મોત, 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 તારીખ સુધી વરસાદની આગાહી. અને ભાવનગરના ખેલાડી કુલદીપસિંહ વાળાએ અમદાવાદમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ટ્રાયલ્થે સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, કેટલાક વર્ષોથી કૃષિ સંશોધનના હિસાબે નવીનતમ તાંત્રિકતાઓના વિકાસને કારણે ખેડૂતો વિવિધ પાકોમાં સારું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેતા થયા છે. ગુજરાત રાજ્ય બાગાયત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. મિત્રો, બાગાયતી પાકો હેઠળનો વિસ્તાર વધે તે માટે રાજ્ય સરકારે અલગ અલગ બાગાયત ખાતાની સ્થાપના કરેલ છે. મિત્રો, ખેડૂતો કૃષિ પાકોની સાથે સાથે જુદા જુદા બાગાયતી ફળ પાકો જેવા કે મિત્રો દાડમ, લીંબુ, જામફળ, સીતાફળ, પપૈયા, કેળ વગેરેની પણ ખેતી કરતા થયા છે. સામાન્ય રીતે મિત્રો, આ બાગાયતી ફળ પાકોની ખેતી કરવા માટે ખેડૂતો જુદી જુદી જગ્યાએથી રાજ્ય તેમજ રાજ્ય બહારની નર્સરીઓમાંથી રોપા કે કલમો ખરીદતા હોય છે. બાગાયતી ફળ પાકો લાંબા ગાળાના હોવાથી તેમજ એક વખત રોપ્યા પછી વર્ષો સુધી ફળોનું ઉત્પાદન મળે છે. મિત્રો, આથી મિત્રો, જો રોપણી માટે કલમો અને રોપાની પસંદગી બરાબર ન થાય તો તેમાં જીવનકાળ સુધી ફળોનું વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળા ફળો મળતા નથી. પરંતુ મિત્રો, બદલાતા વાતાવરણ સામે ટકાઉ ખેતીના વિકલ્પ તરીકે જોવામાં બાગાયતી પાકો

માટે સારી ગુણવત્તાવાળા રોપા કે કલમોની ઉપલબ્ધતા, સારી ગુણવત્તાવાળું અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે, જેથી ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન મળે અને સારી ગુણવત્તાવાળા ફળો મેળવવા માટે કલમો કે રોપાની પસંદગી ખૂબ જ અગત્યની હોય છે. મિત્રો, આજે હું ગામનો ચોરો કાર્યક્રમમાં તમને જાણકારી આપીશ બાગાયતી ફળ પાકોમાં કલમો કે રોપાની અગત્યતા અને તેની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશેની. મિત્રો, બાગાયતી ફળ પાકોના ઉત્પાદનને અસર કરતા વિવિધ પરિબળો પૈકી જેવા કે મિત્રો રોગ, જીવાત, કૃમિ અને નિંદન અગત્યના જૈવિક પરિબળો ગણવામાં આવે છે. હાલમાં મિત્રો બાગાયતી ફળ પાકો સાથે સંકળાયેલા ખેડૂતોને જો કોઈ વધારે મૂંઝવતો પ્રશ્ન હોય તો તે છે પાક સંરક્ષણને લગતો પ્રશ્ન. આ વિષયના અપૂરતા જ્ઞાનને લીધે ઘણી વખત રોગ, જીવાત અને કૃમિનું સમયસર નિયંત્રણ ન થતા અંતે ખેડૂતોને ગંભીર નુકસાન વેઠવું પડતું હોય છે. મિત્રો, ગુજરાતમાં બાગાયતી પાકો હેઠળનો વિસ્તાર વધતો જાય છે, સાથે સાથે મિત્રો આ પાકોમાં પાક સંરક્ષણના પ્રશ્નો પણ તેટલા જ ઝડપથી વધી રહ્યા છે. બાગાયતી ખેતીનો મુખ્ય આધાર મિત્રો તંદુરસ્ત અને રોગમુક્ત રોપા કે કલમો ઉપર રહેલ છે. હાલની પરિસ્થિતિમાં મિત્રો ગુજરાતમાં મોટા ભાગના રોપા કે કલમો અન્ય રાજ્યો અથવા તો મિત્રો અન્ય દેશોમાંથી આવે છે. આ રોપા કે કલમો અતિ મોંઘા હોવા છતાં ગુણવત્તાની કોઈ ખાતરી હોતી નથી, સાથે સાથે મિત્રો નર્સરી ઉદ્યોગ પણ કૂદકે ને ભૂસકે વધતો જાય છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં નર્સરીઓના રોપા કે કલમો રાજ્ય બહારથી જ આવે છે. હાલમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં રોજબરોજ નવી નવી નર્સરીઓ ખુલતી જાય છે. તેમના માલિકો ધંધાની તાંત્રિક જાણકારી વગર ધંધો શરૂ કરી દેતા હોય છે. પરિણામે મિત્રો ખેડૂતોને ખાતરી વગરના રોપા કે કલમો મળે છે. સામાન્ય રીતે મિત્રો રાજ્ય બહારથી ખરીદેલ રોપા કે કલમો સાથે આવતી માટીમાં જમીનજન્ય ફૂગ, કૃમિ તેમજ જીવાત રહેવાની સંભાવના વધુ હોય છે, જે ખેડૂત મિત્રોને ધ્યાનમાં આવતી નથી. ખાસ કરીને મિત્રો કોથળીમાં કે કુંડામાં તેમજ ધરુવાડિયામાં રોગકારકો કૃમિવાળી જમીનમાં ઉતરેલા રોપા કે કલમો દ્વારા તેનો ફેલાવો થાય છે. ખેડૂતો રાજ્ય તેમજ રાજ્ય બહારની નવા રોપાણ માટે આવા રોગિષ્ટ રોપાઓ લાવે છે, જેને લીધે ખેતરમાં જમીનજન્ય રોગ કે કૃમિ હોય ત્યાં તેનો ફેલાવો થતો હોય છે. મિત્રો રોપા કે કલમોની રોપણી વખતે આ રોપા માટી સાથે જે તે ખેતર કે વાડીમાં રોગકારકોને સાનુકૂળ પરિસ્થિતિ મળતા જ જમીનમાં સ્થાયી થતા હોય છે, અને ખાસ કરીને મિત્રો ચોમાસાની ઋતુમાં વરસાદના પાણી દ્વારા તેનો ફેલાવો સમગ્ર વાડી તેમજ આજુબાજુના ખેતરોમાં પણ થતો હોય છે. મિત્રો ઘણા જમીનજન્ય રોગકારકો કૃમિ પ્રતિકૂળ વાતાવરણ સામે પણ વર્ષો સુધી તેને સુષુપ્ત અવસ્થામાં ટકી રહે છે, જે સાનુકૂળ વાતાવરણ મળતા મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન કરવા સક્ષમ છે. તાજેતરમાં મિત્રો જુદા જુદા બાગાયતી ફળ પાકોમાં ખેડૂતોની વાડીઓમાં જમીનજન્ય ફૂગ અને કૃમિ અને આ બંનેથી સમિશ્ર સુકારો જોવા મળી રહ્યો છે. આ રોગકારકોને લીધે જે તે પાકના છોડ ઉપર થતી વિપરીત અસરો શરૂઆતના વર્ષોમાં સહેલાઈથી જોઈ શકાતી નથી, અને જ્યારે છોડ ઉપર દેખાય છે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયેલું હોય છે, અને તેનું વ્યવસ્થાપન કરવું લગભગ મિત્રો અશક્ય બની જાય છે. ખેડૂત મિત્રો રોપા કે કલમોની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોની ચર્ચા કરતા પહેલા હું આપને સંભળાવી દઉં આ સરસ મજાનું ગુજરાતી ગીત.

મિત્રો, સરસ મજાના ગુજરાતી ગીત બાદ હવે હું તમારી સાથે વાત કરીશ રોપા કલમોની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશેની. તો પ્રથમ છે મિત્રો, રોપા કે કલમોની પસંદગી હંમેશા સરકાર માન્ય અથવા તો મિત્રો ખાતરીવાળી નર્સરીઓમાંથી જ કરવી અને પ્રમાણિત થયેલી કલમો જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. રોગમુક્ત, જીવાતથી નુકસાન થયા વગરની અને મિત્રો તંદુરસ્ત કલમો કે રોપાની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે. અન્ય રાજ્યોમાંથી ચકાસણી વગર લાવેલા રોપા કે કલમો દ્વારા નવા રોગકારકો, જીવાતો અને કૃમિ આપણા રાજ્યમાં પ્રવેશ કરે છે તથા અનુકૂળ પરિસ્થિતિ મળતા સ્થાયી થાય છે અને તેનો ફેલાવો રોગિષ્ટ રોપા કે કલમો સાથેની માટી, પિયત પાણી, વરસાદ, આંતરખેડ કે મિત્રો ખેતી માટેના સાધનો વગેરે માધ્યમો દ્વારા થતો હોય છે. આથી મિત્રો અન્ય રાજ્યોમાંથી ચકાસણી વગર રોપા કે કલમોની ખરીદી ન કરવી જોઈએ. મિત્રો, કલમો કે રોપાને વાવેતરમાં ઉપયોગ કરતા પહેલા તેમાં રહેલ સંભવિત રોગકારકો માટે પોલિથીન બેગ અથવા તો કુંડામાં ભરેલ માટી અને તેમાં રહેલ છોડના મૂળની ચકાસણી રાજ્યમાં આવેલી કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે કરાવવી ખૂબ જ જરૂરી છે. અને મિત્રો, ત્યારબાદ જ જો રોપા કે કલમો તંદુરસ્ત મળે તો જ બહોળા વિસ્તારમાં રોપણી કરવા માટે ખરીદી કરવી જોઈએ. સામાન્ય રીતે મિત્રો ખેડૂતો આવી પ્રણાલી અનુસરતા ન હોવાથી રોગ કૃમિના પ્રશ્નો હાલની તકે ઉપસ્થિત થઈ રહ્યા છે અને તેમાં ભવિષ્યમાં ખૂબ જ વધારો થવાની શક્યતા પણ રહેલી છે. સામાન્ય રીતે ખેડૂતો ઢાળિયા પદ્ધતિથી પિયત આપતા હોય છે, જેના લીધે જમીનજન્ય રોગકારકો અને કૃમિનો ફેલાવો ઝડપથી વધતો જાય છે. પરંતુ મિત્રો, જો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવે તો તેનો ફેલાવો આગળ વધતો અટકાવી શકાય છે. મિત્રો, ગુજરાત રાજ્યમાં બાગાયતી ફળઝાડની કલમો કે રોપાની ખરીદી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, નર્સરીઓ, બાગાયત ખાતાની નર્સરીઓ તથા અન્ય ખાનગી પરંતુ મિત્રો પ્રમાણિત નર્સરીમાંથી જ કરવી જોઈએ. ખેડૂત મિત્રો, રોપા કે કલમોની ખરીદી કરતી વખતે જો મેં જણાવ્યા એ પ્રમાણેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવામાં આવે તો ભવિષ્યમાં ઉપસ્થિત થનાર જમીનજન્ય ફૂગ તેમજ કૃમિથી થતા રોગો અને મિત્રો અન્ય જીવાતોથી થતા આર્થિક નુકસાનને અચૂકપણે સમયસર અટકાવી શકાય છે. મિત્રો, આજે મેં ગામનો ચોરો કાર્યક્રમમાં આપની સાથે વાત કરી બાગાયતી ફળ પાકોમાં કલમો કે રોપાની અગત્યતા અને તેની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશેની. હવે મિત્રો વાત કરીશ વેલાવાળા શાકભાજી, જેમ કે મિત્રો દૂધી, ગલકા, તુરિયા, કાકડી, ગીલોડા, પરવળ અને કેટલાક ફળ પાકો, જેમાં મિત્રો આંબો, ચીકુ, જામફળ, બોર, આમાં ફળમાખીની સારી એવા પ્રમાણમાં નુકસાન થાય છે. મિત્રો, વેલાવાળા શાકભાજી અને ફળ પાકોમાં નુકસાન કરતી ફળમાખી અલગ અલગ જાતિની હોય છે, તેથી ફળમાખીના નરને આકર્ષવા માટે તદ્દન જુદા જ પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે. જેમ કે મિત્રો વેલાવાળા શાકભાજીમાં અને ફળ પાકોમાં નુકસાન કરતી ફળમાખીના નરને ટ્રેપમાં આકર્ષવા માટે અનુક્રમે ક્યુલુર અને મિથાઇલ યુજિનોલનો ઉપયોગ કરવામાં આવે છે. શ્યામ તુલસીમાં મિથાઇલ યુજિનોલ નામનું તત્વ રહેલું હોય છે. ફળ પાકોમાં નુકસાન કરતી ફળમાખીના નરને તેના તરફ આકર્ષાય છે. આથી ફળવાળીમાં અને શેડાપાડા પરમ શ્યામ તુલસીનું

વાવેતર કરી તેના પર મેલાથિયોન 50 EC નો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. આમ કરવાથી મિત્રો ફળમાખીના નરને ઝેરી કીટનાશકના સંપર્કમાં આવતો તેનો નાશ થાય છે, જેના પરિણામે તેની વસ્તી ઘટે છે. આંબા અને ચીકુના મોટા ઝાડ પર કીટનાશકનો છંટકાવ કરવા કરતા તુલસીના છોડ પર છંટકાવ કરવો સરળ છે અને મિત્રો સરળ અને સસ્તો પડે તેમ છે. ચીકુની કડી કોરનાર ઈયળના પુખ્ત ફૂંદા પણ કાળી તુલસીના પાનના અર્ક તરફ આકર્ષણ ધરાવે છે, તેથી કાળી તુલસીના પાનના રસ સાથેની વિષ પ્રલોભિકા બનાવી ખાસ પ્રકારના પ્લાસ્ટિકના પિંજરમાં મૂકી તેની વસ્તી ઘટાડી શકાય છે. મિત્રો ફળમાખીની માદા પ્રોટીનયુક્ત ખોરાક તરફ વધુ આકર્ષણ ધરાવે છે, તેથી ફળમાખીના નિયંત્રણ માટે વિષ પ્રલોભિકા બનાવવા માટે પ્રોટીન હાઇડ્રોલાઇઝેટનો ઉપયોગ કરવાથી વધુ સંખ્યામાં ફળમાખી આકર્ષાઈ આવે છે અને નાશ પામે છે. તો મિત્રો આ થઈ ખેતી વિષયક અગત્યની વાત. હવે મિત્રો કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગુજરાતી ગીત.

અને શ્રોતા મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આગામી સમયમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેની સાથે જ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તફાવત રહેશે, એટલે કે તાપમાન ઘટશે. આવતા 24 કલાક દરમિયાન સાગર ખેડૂઓ માટે તકેદારીની કોઈ ખાસ સૂચના નથી, અલબત્ત સાવધાન રહેવા જણાવ્યું છે. અને આ સાથે જ મિત્રો, આજનો આ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ મિત્રો, એ આવજો. રામ રામ, રામ રામ.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. પ્રધાનમંત્રીએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. સમાચાર વિગતવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારત નેપાળ સરહદ અંગે નેપાળના પ્રધાનમંત્રીની ટિપ્પણી તેમજ નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અંગેના પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ વાત કહી. શ્રી જયસ્વાલે કહ્યું કે સરહદી બાબતોના તમામ પાસાઓ સાથે વ્યવહાર કરવા માટે સ્થાપિત દ્વિપક્ષીય પદ્ધતિઓ છે. શ્રી જયસ્વાલે કહ્યું કે ભારત નેપાળ સરહદનો લગભગ 90% ભાગ સીમાંકિત કરવામાં આવ્યો છે.
1: ભારત નેપાલ સીમા કા લગભગ 98% હિસ્સા નિર્ધારિત હો ચુકા હૈ. સીમા કે નિર્ધારિત હિસ્સો મે સીમા પાર કબજે ઓર નોમેન્સ લેન્ડ પર અતિક્રમણ કે મામલે ભી હૈ, જિસકા સંયુક્ત રૂપ સે માનચિત્રણ કિયા જા રહા હૈ. હમને સીમા સંબંધિત સભી મામલો સે નિપટને કે લિયે દ્વિપક્ષીય તંત્ર સ્થાપિત કિયે હૈ.
0: ભારતે જમ્મુ અને કાશ્મીર અંગે પાકિસ્તાન યુરોપીય સંઘના સંયુક્ત નિવેદનમાં કરાયેલા બિનજરૂરી સંદર્ભોને પણ નકાર્યા છે. શ્રી જયસ્વાલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ સશક્તિકરણનું એક શક્તિશાળી માધ્યમ છે જે વ્યક્તિઓને આત્મનિર્ભર, જાગૃત અને સક્ષમ બનાવે છે. આજે નવી દિલ્હીમાં શિષ્યવૃત્તિ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સાચો વિકાસ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે સમાજના તમામ વર્ગો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે પ્રગતિ કરે. તેમણે ભાર મૂક્યો કે સરકારી શિષ્યવૃત્તિ યોજનાઓને ઉચ્ચ શિક્ષણ અને નવી તકો સુધી પહોંચને સક્ષમ બનાવીને આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. તેમણે ભારતીય પ્રતિભાને ઓળખવા અને તેને આગળ વધારવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પૌલસ માસાટીલે આજે નવી દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ સાથે મુલાકાત કરી. તેમની સાથે દક્ષિણ આફ્રિકા સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું. બંને નેતાઓએ ભારત દક્ષિણ આફ્રિકા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા વેપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, કૌશલ્ય વિકાસ પર ફળદાયી ચર્ચાઓ કરી. તેમણે ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને આગળ વધારવા અને બહુપક્ષીય મંચો પર સહયોગ વધારવા પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ આવતીકાલથી ભારતની 4 દિવસની મુલાકાતે છે. આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ડેલસી રોડ્રિગ્સની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં વિજ્ઞાન અને ટેકનોલોજી, સંદેશાવ્યવહાર અને માહિતી અને પરિવહન મંત્રીઓ પણ રહેશે.
1: विजिट ऑफ द एक्टिंग प्रेसिडेंट.
2: वेनेजुएला के कार्यवाहक राष्ट्रपति की भारत यात्रा के दौरान प्रधानमंत्री के साथ द्विपक्षीय वार्ता करेंगी. इन वार्ताओं में भारत वेनेजुएला संबंधों के सभी पहलुओं पर चर्चा होगी और

0: ऊर्जा, व्यापार, निवेश, फार्मास्यूटिकल्स, स्वास्थ्य सेवा, परिवहन तथा नवीकरणीय ऊर्जा के क्षेत्रों में सहयोग के अवसरों की खोज पर भी चर्चा होगी।
1: ट्रांसपोर्टेशन
2: શ્રી જયસ્વાલે જણાવ્યું કે શ્રીમતી રોડ્રિગ્સ તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. આ ચર્ચા ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ, ફાર્માસ્યુટિકલ અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રોમાં સહયોગના માર્ગો શોધવા પર કેન્દ્રિત રહેશે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં જર્મન રાજ્ય થુરિંગિયાના પ્રમુખ મારિયો વોક સાથે ક્વોન્ટમ કોમ્યુનિકેશન્સ, ફોટોનિક્સ અને ઉદ્યોગ આગેવાની હેઠળની અત્યાધુનિક ટેકનોલોજી ભાગીદારી અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે કહ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ધરાવે છે અને બાયોટેકનોલોજી, આરોગ્ય સંભાળ, પાણી ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ ટેકનોલોજીના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટે વિશાળ તકો છે. તેમણે કહ્યું કે ભારત અને જર્મની વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રોમાં ગાઢ સંબંધો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં નેપાળના રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રબી લામિછાને અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે તેમની ચર્ચા ભારત નેપાળ વિકાસ ભાગીદારી અને પરસ્પર સંબંધો પર કેન્દ્રિત હતી. તેમણે ઉમેર્યું કે વિકાસ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગુજરાતના સુરતમાં બે બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં 8 લોકોના મોત થયાના અહેવાલ છે. સુરતથી ધુલિયા તરફ જતી મહારાષ્ટ્રની એસટી બસને આગળ જતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં બસ ડિવાઈડર કૂદીને સામે આવતી મહારાષ્ટ્રની જ એસટી બસ સાથે અથડાતા આ ગંભીર અકસ્માત સર્જાયો. દરમિયાન એક બસ પલટી જતા તેમાં આગ લાગતા આ દુર્ઘટનામાં 8 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 15થી વધુ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ અકસ્માતમાં પોતાના પ્રિયજનો ગુમાવનારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ અકસ્માત સ્થળે શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2-2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં દિવસ દરમિયાન ગાજવીજ સાથે વાવાઝોડાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આવતીકાલ સુધી કર્ણાટકના આંતરિક ભાગો, કેરળમ, લક્ષદ્વીપ, તમિળનાડુ, પુડુચેરી અને કરાઇકલમાં ભારે વરસાદની આગાહી છે. આગામી 2-3 દિવસ સુધી હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, અંદમાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, ઝારખંડ, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, કચ્છ, તેલંગાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી છે. આવતીકાલે પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, દરિયાકાંઠાના કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ આવી સ્થિતિ રહેવાની શક્યતા છે. વિશ્વ હવામાન સંગઠને એક કડક ચેતવણી જારી કરી છે કે અલનીનો હવામાન પેટર્ન બની રહી છે અને આ વર્ષે સમગ્ર વિશ્વમાં ભારે હવામાનનું કારણ બનવાની ધારણા છે. હવામાન એજન્સીએ જણાવ્યું છે કે 80% શક્યતા છે કે આ વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે અલનીનો ઘટના બનશે. તે નવેમ્બર સુધી ચાલશે. ત્યારે વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આબોહવા પરિવર્તન તેની અસર ગંભીર બનાવશે. અલનીનો ત્યારે બને છે જ્યારે પવનો નબળા પડવાથી પૂર્વીય પેસેફિકમાં પાણી ગરમ થાય છે. આ ઘટના ઘણીવાર વૈશ્વિક તાપમાનમાં વધારો અને બદલાયેલા વરસાદના પેટર્ન તરફ દોરી જાય છે. સરકારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારો માટે નામાંકનો આમંત્રિત કર્યા છે. નામાંકન રજૂ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર રાષ્ટ્રપતિ દ્વારા બહાદુરી, સમાજસેવા, પર્યાવરણ, રમતગમત, કળા અને સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી શ્રેણીઓમાં શ્રેષ્ઠતા દર્શાવનારા બાળકોને આપવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે નામાંકનો માત્ર awards.gov.in પર સ્થિત રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ દ્વારા જ સ્વીકારવામાં આવશે. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2025 સમારોહ આવતીકાલે નવી દિલ્હીમાં યોજાશે. દેશભરની 42 ઉત્કૃષ્ટ પંચાયતોને આ પુરસ્કારો એનાયત કરાશે. સમારોહ દરમિયાન 34 ગ્રામ પંચાયતોને દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સતત વિકાસ પુરસ્કાર શ્રેણી હેઠળ અને 8 પંચાયતોને નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત પુરસ્કાર શ્રેણી હેઠળ પુરસ્કારો એનાયત કરાશે. તમિલનાડુ અને કેરળમાં અગસ્તમલાઈ ઇકોલોજીકલ લેન્ડસ્કેપના સંરક્ષિત વિસ્તારોમાં થયેલા અતિક્રમણ

સુનાવણીની ગંભીર નોંધ લેતા સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો છે કે સમયમર્યાદામાં ખાલી કરાવવાની યોજના તૈયાર કરવામાં આવે અને પ્રાથમિકતાના ધોરણે તેનો અમલ કરવામાં આવે. અદાલતે એવો પણ નિર્દેશ આપ્યો કે ઓળખાયેલા 118 સેવારત અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ કે જેઓ અતિક્રમણ કરે છે તેમની સામે શિસ્તબદ્ધ અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત અને નેપાળના દ્વિપક્ષીય સંબંધોમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શિક્ષણને સશક્તિકરણનું શક્તિશાળી માધ્યમ ગણાવ્યું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ સિપોકોસા પાઉલસ માસાટીલે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન સાથે રોકાણ, સંરક્ષણ, સહયોગ સહિતના મુદ્દા પર ચર્ચા કરી. ગુજરાતના સુરતમાં 3 વાહનના અકસ્માતમાં 8ના મોત, 15 ઇજાગ્રસ્ત. અને હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: 356.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે 8 વાગ્યાનો સમય થઈ રહ્યો છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમમાં સાંભળીએ પહેલું ગીત ખામોશી ફિલ્મનું. સ્વર છે કિશોર કુમારનો, સંગીત હેમંત કુમારનું અને બોલ છે ગુલઝારના.
1: કુછ

સાંભળી હવે દુલ્હન એક રાત કી ફિલ્મનું ગીત મોહમ્મદ રફીનો સ્વર છે. સંગીતકાર મદન મોહન, ગીતકાર રાજા મહેંદી અલી ખાન.

સુરમાધુરી કાર્યક્રમમાં હવે સાંભળીએ મિસ્ટર એન્ડ મિસિસ 55 ફિલ્મનું ગીત ગીતાદત્ત મોહમ્મદ રફીનો સ્વર, સંગીતકારમાં ઓપી નૈયર અને ગીતકાર મજરૂહ સુલતાનપુરી.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મંઝિલ ફિલ્મનું ગીત. લતા મંગેશકરનો સ્વર હતો, સંગીત હતું આર ડી બર્મનનું અને ગીતકાર હતા યોગેશ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચુપકે ચુપકે ફિલ્મનું ગીત. લતા મંગેશકરનો સ્વર હતો, સંગીત હતું એસડી બર્મનનું અને બોલ હતા આનંદ બક્ષીના. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ શ્રી 420 ફિલ્મનું ગીત. સ્વર છે લતા મંગેશકર અને મન્ના ડેનો, સંગીત શંકર જયકિશનનું અને બોલ છે શૈલેન્દ્રના.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુર માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. અત્યારે સ્ટુડિયોની ક્લોકમાં 8:30 થઈ રહી છે. પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી ગીતોનો. કાર્યક્રમમાં સૌપ્રથમ સાંભળીએ અવિનાશ વ્યાસની રચના, સ્વર છે સુરેશ વાડકરનો.

સાંભળ્યું હવે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં અંતિમ ગીત પ્રિયંકા બાસુનો સ્વર છે, રચના પ્રિયકાંત મણિયારની.

0: International at Taunton tonight. That is all in the news at 9. Good night.
1: આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની સરકારે તાજેતરમાં 12 વર્ષ પૂર્ણ કર્યા છે. તે નિમિત્તે છેલ્લા 12 વર્ષમાં દેશમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં થયેલા પરિવર્તન અંગે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના. આ શ્રેણીના આજના પહેલા અંકમાં આપણે વાત કરીશું દેશમાં માર્ગ પરિવર્તનમાં આવેલા અભૂતપૂર્વ પરિવર્તનની. શ્રોતા મિત્રો, છેલ્લા 12 વર્ષમાં ભારતે માળખાકીય વિકાસની એક નવી ગાથા લખી છે. દેશના ખૂણે ખૂણાને જોડી દીધા છે અને આ વિકાસ યાત્રામાં ગુજરાતનું યોગદાન પણ ખૂબ મહત્વનું રહ્યું છે. તો શું છે આ બધી રોડ ક્રાંતિ, તે વિશે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ એટલે કે NHAIના પ્રાદેશિક અધિકારી પ્રદીપ અત્રીજી. સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના કાર્યક્રમમાં. સર પાસેથી આપણે જાણીએ કેવી રીતે ગુજરાતમાં રસ્તા નિર્માણ, હાઈવે નિર્માણ અને એક્સપ્રેસ વે નિર્માણથી એક બહુ મોટું પરિવર્તન થઈ રહ્યું છે. સર, સૌથી પહેલા તો આપણી પાસેથી અમે જાણવા ઈચ્છીએ છીએ કે છેલ્લા 12 વર્ષમાં ભારતમાં અને ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, માળખાકીય સુવિધામાં શું પરિવર્તન આવ્યું છે અને શું અસર તેની પડી છે ગુજરાતના વિકાસ પર?
3: મેમ, અગર આપ દેખેંગે પૂરે દેશમે પિછલે 12 સાલ સે માસિવ બિગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુશ હૈ. અગર આપ દેખેંગે 12 સાલ મે સેન્ટ્રલ ગવર્નમેન્ટ ને MORTH ને NHAI ને બહોત બડે બડે કોરિડોર બનાયે હૈ ઓર વો પૂરે કે પૂરે દેશ કે અંદર જો ડાયનેમિક્સ હૈ બિઝનેસ કી ઉસકો ચેન્જ કર દે. અગર આપ યે દેખેંગે પિછલે 12 સાલ મે બડે એમ્બિશિયસ પ્રોજેક્ટ દિલ્હી સે વડોદરા મુંબઈ કોરિડોર, અમૃતસર સે જામનગર કોરિડોર ઓર બહોત સારે ગ્રીન ફિલ્ડ, અહેમદાબાદ સે ધોલેરા હાઈવે, ચેન્નઈ સે હૈદરાબાદ, ઇસ ટાઈપ કે દિલ્હી સે દેહરાદૂન, 28 કોરિડોર્સ કે ઉપર કામ હુઆ. ઉસકે પીછે સરકાર કા ઓબ્જેક્ટિવ યે થા કે જો બ્રાઉન ફિલ્ડ જો હમારી પુરાની સડકે હૈ ઉનકે અંદર કેપેસિટી ઓગ્મેન્ટેશન કરને કી એક સીમા હૈ, એક સીમા સે જ્યાદા ટ્રેફિક કો વો હેન્ડલ નહીં કર સકતી. उसके अलावा दूसरी जो पहलू था वो ये था कि जो कमर्शियल व्हीकल हैं हमारे, अगर वो अर्बन एरिया में और ब्राउन फील्ड सेक्शन के अंदर एंटर करते हैं तो वो आम लोगों की जो सेफ्टी है, जो लोकल ट्रैफिक है, उसको इंटरफेयर करते हैं, उसकी वजह से सेफ्टी के इश्यूज अराइज होते हैं. और मैम, सबसे एक जो क्रिटिकल इशू है कि इंटरनेशनल लेवल पे हमारे जो बिजनेस प्रोड्यूस हैं वो कम्पिटिटिव बने, तो उसके लिए जो हमारी लॉजिस्टिक कॉस्ट है उसको घटाना ध्येय था. लॉजिस्टिक कॉस्ट अगर हमारे इंडिया में आप देखेंगे तो जो इंटरनेशनल स्टैंडर्ड है उससे कुछ ज्यादा ही थी. उसकी वजह से हमारे जो बिजनेस प्रोड्यूस थे, फैक्ट्री की मैन्युफैक्चरिंग थी, वो इंटरनेशनल लेवल पे कम्पिटिटिव नहीं आ पाती थी. तो इसकी वजह से जो आम जनता है उसका ट्रेवलिंग टाइम रिड्यूस हुआ है. और अभी आप ऑयल क्राइसिस देख रहे हैं तो देश के अंदर अगर ट्रैवलिंग फास्ट होगी तो ऑयल कंजम्पशन माइलेज जो है हमारी एफिकेसी बढ़ेगी हमारे ट्रांसपोर्टेशन सिस्टम
2: जी. નહીં, સાચી વાત છે કે આ પ્રોજેક્ટથી સમય અને ઇંધણ બંનેની જ બહુ મોટી બચત થઈ રહી છે. જ્યારે પણ રસ્તા નિર્માણની વાત આવે ત્યારે ભારતમાલા પરિયોજનાની વાત આવે જ છે. તો શું આ ભારતમાલા પરિયોજના છે અને આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં આપણે ગુજરાતની વાત કરીએ તો કેટલા કિલોમીટરના નેટવર્કનું કામ પૂર્ણ થયું છે અને કયા કયા વિસ્તારોને જોડવામાં આવી રહ્યું છે?
3: મેમ, ભારતમાલા એક બડા એમ્બિશિયસ પ્રોજેક્ટ થા સેન્ટ્રલ ગવર્નમેન્ટ કા, જિસકે અંદર कई सारे जो ग्रीन फील्ड कॉरिडोर थे जिसमें बिल्कुल स्क्रैच से एक नए कॉरिडोर को बनाया गया, उसके बारे में प्लानिंग की गई. देश भर में 28 कॉरिडोर थे और वी आर लक्की कि गुजरात को उसके अंदर काफ़ी बड़े बड़े जो दिल्ली से वडोदरा मुंबई एक्सप्रेस है उसका बहुत बड़ा लगभग 500 किलोमीटर का हिस्सा गुजरात स्टेट से जाता है. फिर धोलेरा के अंदर हमारी इतनी मासिव इंटरनेशनल इन्वेस्टमेंट आ रही है, अहमदाबाद से धोलेरा का हमने एक्सप्रेस वे बनाया. मैम, एक अमृतसर से जामनगर कॉरिडोर है उसका भी बहुत बड़ा गुजरात के अंदर हमें हिस्सा मिला. अमृतसर से जो जामनगर कॉरिडोर है उसकी वजह से हमारे पूरे नॉर्दर्न इंडिया की कनेक्टिविटी, जो पोर्ट हैं हमारे जो इंटरनेशनल बिजनेस को डील करते हैं, ट्रैफिक को हैंडल करते हैं, कांडला मुंद्रा, उनके ऊपर जो आना जाना आसान हुआ. और भारतमाला के अंदर लगभग गुजरात के अंदर 2000 किलोमीटर जो सड़कें हैं उसके ऊपर NHAI ने काम किया और पिछले 12 साल में लगभग 60,000 करोड़ रुपए की NHAI ने गुजरात के अंदर

0: કયા કયા અન્ય પગલાંઓ લેવાનું એનએચઆઈનું આયોજન છે?
1: મેમ, આપ અગર યાદ કરેંગે તો 12 સાલ પહેલે હર વ્હીકલ કા જો સ્ટોપેજ ટાઈમ થા એક ટોલ પ્લાઝા કે ઉપર, વો અગર એફિશિયન્ટલી ભી અગર ઉસકો દેખે તો 20 સેકન્ડ સે જ્યાદા થા. ઉસકો ચેન્જ કરને કે લિયે એક ફાસ્ટ ટેગ કો લાયા ગયા, જિસસે સારા કા સારા ઓનલાઈન જો હૈ મની જો ટ્રાન્સફર હૈ ટોલ જો હૈ રોડ યુઝર ઓનલાઈન દે પાએ. ઉસસે હમારા સિસ્ટમ કાફી ઇમ્પ્રૂવ હુઆ, તો બેરિયર કે અંદર ફાસ્ટ ટેગ રીડ કરકે ઓર હમારી જો એફિકેસી હૈ સિસ્ટમ કી વો ઇમ્પ્રૂવ હુઈ. હમારા જો વ્હીકલ હૈ વો 12 સે 13 સેકન્ડ મેં એક ટોલ પ્લાઝા કો ક્રોસ કર લેતા થા. બટ મેમ, આઈ એમ હેપી ટુ શેયર કી ગુજરાત કે અંદર દેશ કી એક પહેલી ટેકનોલોજી મલ્ટી લેન ફ્રી ફ્લો, જિસમે ટોલ પ્લાઝા રહેગા હી, જિસમે ગાડિયા જો હૈ અપની સ્પીડ કે સાથ જો 80-100 કી સ્પીડ હૈ હાઈવે પે ચલતી હૈ ઉસી પે ચલતી રહેંગી. ઓર હમને હાઈ ડેફિનેશન કેમેરા લગાએ હૈ, વો ગાડી કી નંબર પ્લેટ ઓર ઉસકે ફાસ્ટ ટેગ કો રીડ કરકે ઓટોમેટિકલી ઉસકા જો ટોલિંગ પેટર્ન હૈ વો સબ ઓનલાઈન હો જાયેગા. તો કિસી ગાડી કો ટોલ પ્લાઝા કે ઉપર રુકને કી જરૂરત નહીં પડેગી. ઓર જો ટાઈમ અભી કુછ ભી સ્પેન્ડ હોતા હૈ વો સારા કા સારા સેવિંગ મેં આયેગા. મેમ, વો નેશનલ સેવિંગ હોગી, ક્યુંકી હર ગાડી કે ફ્યુલ કી સેવિંગ હોગી ઓર સારા કમ્યુટર કે ટાઈમ કી સેવિંગ હોગી. વો ગુજરાત કે અંદર પહેલા ઇન્ટ્રોડ્યુસ હુઆ હમને, સુરત કે પાસ લગાયા હમને.
0: ઓકે, હા, જો અભી અભી હુઆ,
1: અબ હમ બાકી જગ્યા ભી ઉસકો લાને કી કોશિશ કરેંગે.
0: ચોક્કસ, એક આમૂલાગ્ર પરિવર્તન આજે આપણે બધા જ જોઈ રહ્યા છે રસ્તાની વાત આવે ત્યારે. તો આગામી વર્ષોમાં ગુજરાતના હાઈવે નેટવર્કને એક વર્લ્ડ ક્લાસ બનાવવા માટે શું વિઝન અત્યારે એનએચએ રાખ્યું છે?
1: મેમ, અમારા પ્લાન યે હૈ કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કે જો કુછ પોર્શન અભી અમારે બચે હુએ હૈ ઉનકો જલ્દ સે જલ્દ ચાલુ કરાયા જાય. ઓર ઇસી સાલ મતલબ પ્રોબેબલી વી આર હોપફુલ કે અગલે 2 મહિને મેં હમ આપકો વડોદરા સે દિલ્હી 10 ઘંટે મેં પહોંચા દેંગે બાય રોડ. તો દેટ વિલ બી અ ગેમ ચેન્જર. તો અગર પૂરી કી પૂરી જો ગુજરાત કે અંદર ઇતની ઇન્ડસ્ટ્રી હૈ ઉસકો સેન્ટ્રલ કેપિટલ કે સાથ નેશનલ કેપિટલ કે સાથ ઇતની ફાસ્ટ કનેક્ટિવિટી મિલેગી, તો વો હમારા ટાર્ગેટ હૈ ઇસ સાલ કા કે હમ ઇસ કોરિડોર કો પૂરા થ્રુ કરેં.
0: સર, કોઈ પણ યોજનાની સફળતામાં કોઈ એક વિભાગની જ ભૂમિકા નથી હોતી, સામાન્ય લોકોનું પણ બહુ મોટું યોગદાન હોય છે. તો આ કાર્યક્રમના માધ્યમથી આપ અમારા શ્રોતાઓને શું સંદેશ આપવા માંગો છો?
1: મેમ, જો સેફટી હૈ કોરિડોર્સ કે ઉપર વો મેમ આઇસોલેશન મેં ના એનએચએઈ કર સકતી ના સ્ટેટ ગવર્નમેન્ટ કર સકતી, ઉસમે સબસે બડા પાર્ટિસિપેશન જો હૈ જો રોડ કે ઉપર ચલતે હૈ ઉનકા હૈ. તો મેરી સબસે યે રિક્વેસ્ટ હૈ કે હમને ગુજરાત મેં અભી કુછ મેજર એક્સપ્રેસ વે ઓપન કિયા દિલ્હી મુંબઈ કા, તો હમને ઉસકે ઉપર જો હમારે પાસ ઓટોમેટિક સિસ્ટમ હૈ જિસમે હમ હર વ્હીકલ કી સ્પીડ જો ઓબ્ઝર્વ કરતે હૈ, તો હમારે લિયે બડા શોકિંગ થા કે કુછ ગાડિયાં 180 કી સ્પીડ મેં ટ્રેવલ કર રહી થી. તો મેરી સબસે યે રિક્વેસ્ટ હૈ કે જો સ્પીડ લિમિટ એક્સપ્રેસ વે પે 120 કિલોમીટર પ્રતિ ઘંટા કી હૈ ઉસસે જ્યાદા ના ચલે, ઓર સબ જો હૈ ટ્રેફિક રૂલ્સ કા મેઇનલી અર્બન એરિયા કે અંદર સ્ટ્રિક્ટલી ફોલો કરેં, ક્યુંકી આપકી ગલતી કિસી કી જાન જાને કા કારણ બન સકતી હૈ. તો મેરી યહી રિક્વેસ્ટ
0: હૈ. નહીં, બહોત અચ્છા સંદેશ દિયા આપને. શ્રોતા મિત્રો, 12 વર્ષની આધુનિકીકરણની આ સફરમાં માળખાકીય સુવિધાઓએ ગુજરાતના વિકાસને એક નવી દિશા આપી છે. હાઈવે હોય કે એક્સપ્રેસ વે હોય, ગુજરાતના માર્ગ સુવિધાના વિકાસમાં જે મોટું પરિવર્તન આવી રહ્યું છે તેના વિશે બહુ જ સરળ શબ્દોમાં આપે અમારા શ્રોતાઓને માહિતી આપી, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ સર. ખૂબ ખૂબ આભાર આપનો. તો શ્રોતા મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. 12 વર્ષ સુશાસનના આ શ્રેણીમાં ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.

356.6 દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 10 વાગી રહ્યા છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ સૈફ પાલનપુરીની રચના, સ્વર છે રાસ બિહારી દેસાઈનો.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ બીજલ જોશી અને વિરાજના સ્વરમાં ગીત. રચના છે ઉમાશંકર જોશીની.

શ્રોતા મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 10:30 થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ લાઈફ ઇન મેટ્રો ફિલ્મ ગીત. અદનાન સામીનો સ્વર છે, સંગીત પ્રીતમનું, બોલ છે સઈદ કાદરીના.

ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ 1920 ઇવલ રિટર્ન્સ ફિલ્મનું ગીત. સોનુ નિગમનો સ્વર, સંગીતકાર ચિરંતન ભટ્ટ અને ગીતકાર શકીલ આઝમી.

સાંભળીએ હવે પછીનું ગીત. સિટી લાઇટ્સ ફિલ્મનું અરિજીત સિંઘનો સ્વર છે. જીત ગાંગુલીનું સંગીત, બોલ છે રશ્મિ સિંઘના.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં સાંભળીએ અંતિમ ગીત આશિકી ટુ ફિલ્મનું. અંકિત તિવારીનો સ્વર અને સંગીત, બોલ છે સંદીપ નાથના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિશેષ શ્રેણી 12 વર્ષ સરકારના સુશાસનના, અને આજનો બીજો અંક આધારિત હતો કિસાન કલ્યાણ વિષય પર. પ્રસારણ અમારા આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી કરવામાં આવ્યું. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો. પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સવારે 6:05, 6:30 ચિંતાનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા, જેનો વિષય મૈત્રીભાવ, વક્તા વૈદ વત્સલ વસાણી. શ્રી રામચરિત માનસ ગાન 6:35, સુરસરિતા 6:45, સવારે 7 વાગે સદાબહાર ગીત, 7:20 ગુજરાતી ગીત. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સવારે 8:30. માહિતી અને મનોરંજનનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે 9 વાગે. ગુજરાતી ગીતો 9:30. વિજ્ઞાન જગત કાર્યક્રમ સવારે 10:02, જે અંતર્ગત પેથોલોજી લેબોરેટરીમાં ગુણવત્તા નિયંત્રણ પિંકી જોશી સાથે રવિ મિસ્ત્રીની વાતચીત આપ સાંભળી શકશો. ગીતો રજૂ કરીશું 10:30. 10:45 સવારનો સમય રહેશે ચિંતલ શાહના સ્વરમાં સુગમ સંગીતનો. ફિલ્મ સંગીત રજૂ કરીશું સવારે 11:02. 11:30 ગીત રજૂ કરીશું. શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર હરીશ કકવાણી સાથે દેવાંગ ભટ્ટની વાતચીત રજૂ કરીશું બપોરે 12:02. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર બપોરે 12:30, જે અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ માટે સંદેશ અને આકાશવાણીના 90 વર્ષના પ્રસારણ યાત્રા સંદર્ભમાં મૌલિન મુનશી સાથે હિતેશ મામાણી સાહેબની વાતચીત રજૂ કરીશું. 1:10 સમય સુગમ સંગીતનો, જેમાં ગાયક કલાકાર દિવ્યાંગ અંજારિયાને આપણે સાંભળીશું. ફૌજી દોસ્તો માટેનો અમારો કાર્યક્રમ જય ભારતી બપોરે 1:30.

2:40 ગુજરાતી ગીતો, સાંજે પ્રસારણમાં 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ. લોકસંગીત રજૂ કરીશું 5:45, જેમાં ગાયક કલાકાર છે નાનુભાઈ ભરવાડ અને જેઠસુર આહિર. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી 6:30, 7:22નો સમય ગામનો ચોરો આ કાર્યક્રમનો. રાત્રે 8 વાગે કાર્યક્રમ સુરમાધુરી, ગુજરાતી ગીતો 8:30. 9:30નો સમય રહેશે આજ કે ફનકાર. 10 વાગે ગુજરાતી ગીતો અને હિન્દી ફિલ્મ સંગીત રજૂ કરીશું 10:30. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની. હવે સાંભળીએ સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સરેરાશ કરતા 3 અંશ ઓછું રહ્યું. જ્યારે લઘુત્તમ તાપમાન 22.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સરેરાશ કરતા 5.4 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું. હવામાં ભેજનું પ્રમાણ 55% નોંધાયું. મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. આકાશ એકંદરે સ્વચ્છ રહેશે. સ્થાનિક હવામાન સમાચાર પૂરા થયા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે 354.6 મીટર્સ અર્થાત 846 કિલો હર્ટ્ઝ. અત્યારે રાત્રિના 11:48 થઈ રહી છે. અમારી સાંજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે આ જ મીટર્સ પર 5:48 ફરી મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેશો અમારા DTH પ્રસારણ સેવા સાથે, જે અવિરત ચાલુ રહેશે. અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. કાર્યક્રમની વિગતો પહેલા સમય સાથે તાલ મેળવી લઈએ. ત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:50 થઈ છે. વિગતો હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. શરૂઆત કરીશું લોકગીતોથી. મધરાત્રિએ 12:05 ગુજરાતી નાટક અંતિમ દીપ, પ્રસ્તુતિ રમેશ ભટ્ટ. 1 વાગ્યાથી સુગમ સંગીત, ત્યારબાદ હશે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 2 વાગ્યાથી વિવિધ મનોરંજક કાર્યક્રમો અને પરોઢિયે 5 વાગે સાંભળીશું ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. આ હતી માહિતી અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની. કાર્યક્રમોની શરૂઆત કરીએ લોકસંગીતથી. તો સાંભળીએ લોકગીતો.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. અંતિમ દીપ, મોહનભાઈ પટેલની નવલકથાનું રેડિયો નાટ્ય રૂપાંતર. રૂપાંતરકાર ભગવત સુથાર. નિર્માણ રમેશ ભટ્ટ. નિર્માણ સહાયક રણજીત ભટ્ટ. તો રજૂ કરીએ છીએ નાટક અંતિમ દીપ.

0: हे नीलकंठ, मारी मनोकामना पूर्ण करजो।
1: साक्षात गौरी जेवी सुंदरी कोण हशे?
0: मने मारो मन गमतो।
1: कोण हशे अमारा हैया ने प्रथम नजरे जीती जनारी त्रिभुवन मोहिनी सुंदरी?
0: अरे मारे पूजा था तो भूलीच गई।
1: आ पक्षियों जाने अमारा मिलन नो हर्ष व्यक्त करे छे। दाड़म नो स्वाद थी केवा उन्मत्त थया छे।
0: दाड़म नो स्वाद तेमने आनंद विभोर करे छे।
1: ओ तो पछी जेमना मुख मा दाड़म कळियो हमेशा वसे छे तेमना मदनु तो पूछवुं छे।
0: आप?
1: हूँ परदेशी छु, स्तंभ तीर्थ थी व्यापार माटे आव्यो छु। लागे छे के मारे बीजो व्यापार पण।
0: कयो व्यापार?
1: एक युवती ने एक युवान मळे, एक બીજાને ગમવા લાગે, તેમના હૈયા સામ સામે દોડવા લાગે, તેને
0: એ બધી વાતો ત્યાં બકુલ વનમાં કરીશું।
1: સાંજે પક્ષીઓ પાછા ફરે ત્યારે
0: આ જ્યોતિર્માલા મળશે
1: તેના નાગીને। આ મહાવનની કુંજ ગલીઓમાં જ્યોતિર્માલાને હું અનેક વાર મળ્યો છું। મારા પ્રેમમાં પાગલ તે નથી જ્યોતિ, અજવાળી કે અંધારી રાત, આજે આવશે જ, આજે એક નિર્ણય કરવો જ પડશે।
0: ક્યારની પાછળ આવીને ઊભી છું ખબરય નથી
1: જ્યોતિ।
0: અરે નાગિલ, આ જ્યોતિ હવે નાગિલ વિના જીવી શકે તેમ નથી જ।
1: માટે જ મારું મન કહે છે કે આપણે ખંભા તરફ।
0: કેમ આટલી બધી અધીરાઈ
1: જ્યોતિ? આવતો ભય મને ચેતવે છે।
0: મારે નાગિલને કોનો ભય છે?
1: નાગિલ કદી કોઈથી ડર્યો નથી, પણ આ પાટણ પર ભય તોળાય છે। માધવ મંત્રી અલ્લાઉદ્દીનના સેનાપતિ ઉલ્લુક ખાનને દોરીને પાટણ પર।
0: હા, મને પણ લોકોમાં કંઈક અશાંતિ, ગભરાટ,
1: આવતા ભયથી ચેતવું માનવીનું કર્તવ્ય છે। તેથી તમે નિર્ણય કર્યો છે કે કૃષ્ણે રુક્ષ્મણીનું હરણ કરેલું તેમ નાગિલા તેની પ્રિયાને ખડિયા જોજો સાંઢણી પણ હરી જશે।
0: નાગિલ આ પટ્ટણી કન્યા છે, તેને મન પાટણ મોટું છે।
1: માલા થાય છે કે બાવડે પકડીને તને સાંઢણી પર બેસાડી દઉં, પણ મન વગર તું આવે તેમાં
0: શી મજા આવે એમ જ ને? મારું ચિત્ત મારા વતને કબજે કર્યું છે, યુદ્ધના ભય પછી આ માલા તારી છે, તારી જ રહેશે।
1: જ્યોતિ, યુદ્ધને સમય પારકાનગરમાં પરદેશીનું કોણ રણી થયું?
0: શું નાગિલને પોતાની બહાદુરી પર વિશ્વાસ
1: છે? મારી તલવાર પર મને પૂરો વિશ્વાસ છે, પણ નિષ્પ્રયોજન વીરતા દર્શાવી।
0: તારી પ્રિયાનું વતને તારું વતન નથી
1: તો શું મારું વતને તારું વતન નથી?
0: યુદ્ધ પછી આપનું સાચું પ્રેમ આપણને ભેગા કરશે।
1: શું આ જવાબ મારી માલાનો છે?
0: હા, હું જાઉં છું, ભાઈ ઘેર આવ્યો છે, પાછો વળી કઈક આડું ન કરી બેસે।
1: જતા પહેલા એક વાર જ્યોતિ
0: લાગે જાઉં જાઉં।
1: સ્ત્રીઓના મન કળી શકાતા નથી, શું કરું એ સમજાતું નથી। શું પેલી પાટણની બુદ્ધિ ચાતુર્ય માટે જાણીતી મંજુ ઘોષાની મદદ લઉં? ચાલ તેને આવાસે જાઉં।

0: અરે બંધુલા, મંજુ ઘોષા ક્યાં છે?
1: અંદરના ખંડમાં છે.
0: હું મંજુ ઘોષા.
2: કોણ?
3: ઓહો, પરદેશી. ઘણા સમય દર્શન દીધા કાઈ? ચહેરા પર ઉદાસી કેમ છે? અરે મદિરા પાત્ર લાવો તો.
1: લ્યો આ મદિરા પાત્ર.
3: પરદેશી, શું છે બોલો? શી વ્યથામાં ડૂબ્યા?

0: ছো সংস্থাম তীর্থ নিকই তানিয়া ইয়াদ আবেছে
1: মঞ্জু ঘোষা আজ মারু মন বহু ব্যথিচ্ছে
0: জানো ছো
1: হ্যাঁ না হয়
0: হা যে সুন্দরী তোমারা হাইয়ানি তমেছে তেনে হুম জানো ছো
1: মারা মানে মা হতো নথি
0: কেটলা বখত থি পাটন মারো ছো লাম্বা সময় আ মঞ্জুনে মড়বা আব্যা তেনি পাছড়নું কারણ জાણ્યા વિના મને ચેન પડે ખરું તમે અને જ્યોતિર્માલા
1: કેમ બોલતા ખમચાય છે
0: ધ્યાન રાખજો પરદેશી તમારી બાજી પર પાણી ફરી વળતા વાર લાગશે નહીં જાહેલ શિલ્પીએ તેનું પાણી ગ્રહણ વહેલી તકે કરવાનો નિર્ણય કરી નાખ્યો છે
1: મારી મોટી મૂંઝવણ એ જ છે એના પાણી ગ્રહણ પહેલા જ
0: શું કરવું છે
1: એનો જ વિચાર કરું છું પણ માર્ગ સુસ્તો નથી જો તું
0: માર્ગ બતાવવાનું મને કહો છો અરે જ્યોતિર્માલા તો વિજયસિંહની વાગ્દત્તા બની ચૂકી છે આકાશ પાતાળ એક થાય પણ જાહેલ શિલ્પીનો નિર્ણય ન તૂટે અને વિજયસિંહની શત્રુતા એટલે
1: એની મને જરાય ચિંતા નથી
0: પોતાની તાકાતનું આટલું બધું અભિમાન પરદેશી હજુ બેમાંથી એકેના પંજામાં આવ્યા નથી નહીં તો
1: પુરુષોના બાળ માપવાનું કામ તારું નથી તું તો તેમનું મનોરંજન કરી શકે
0: હું તો તમારી દ્રઢતા માપતી હતી ડરપોકને માર્ગ બતાવવાથી શું લાભ
1: ગણિકાઓ આ બાબતે ચતુર હોય છે એટલે તારી સલાહ માગી ત્યારે તે તો
0: સાચી સલાહની જરૂર છે સાચી સલાહ આપું તો દુઃખ નહીં થાય ને
1: ના
0: તો આ પ્રીતનો છંદ છોડીને સ્તંભ તીર્થ ભેગા થઈ જાઓ
1: કેમ
0: કારણ કે તમે હજી બાળક છો એક જુવાન પોતાની પ્રિયાને સાંડણી પર નાખીને પોતાના વતન ભેગી ન કરી શકે તેને મારે શું કહેવું
1: મંજુ ઘોષા નાગેલ સાવ કાચી માટી તો નથી એ પ્રયત્ન કર્યો પણ જ્યોતિ તૈયાર ન થઈ પાટણની સુપુત્રી યુદ્ધ વખતે પાટણ છોડવા ઈચ્છતી નથી
2: બા જાહેલ શિલ્પી આવે છે
1: ચાલો ત્યારે રજા લઉં છું
0: પરદેશી મુજાશો નહીં તમારી પ્રીતને જાહેલ જાણતા નથી
1: આજે નહીં તો કાલે તો જાણશે જ ને
0: આવજો પરદેશી ગયો બિચારો પરદેશી આવી ગયા શિલ્પી કેમ બોલતાય નથી અરે શિલ્પી તમારા વિશે લોકોમાં ચર્ચા થાય છે
3: હું ચર્ચાથી ડરતો નથી પણ તમે આવતા ભીને પારખતા નથી તેનાથી હું ડરું છું તમે મ્લેચ્છુની શક્તિનો આંક ઓછો મૂકો છો દુશ્મનની શક્તિને ઓછી આંકવી તેમાં જ અડધો પરાજય સમાઈ જાય છે
0: શું
3: મારે તો મારી વાત કર્ણદેવને મોઢા મોઢ કહેવી છે પણ ક્યાં છે રાજા આ તુર્કાણુઓ પાસે મહાસાગર જેવું વિશાળ સૈન્ય છે અન્ય રજપૂતો ગૌરવ સમજે તો ઠીક છે નહીં તો પાટણ ઉજ્જડ થઈ જશે
0: શું રજપૂતો પોતાનો ધર્મ ચૂકશે
3: રજપૂતો તો સુરા અને સુંદરીમાં ચકચૂર બનતા જાય છે જ્યાં ખુદ રાજા કર્ણદેવ જ ચારિત્ર ભ્રષ્ટ હોય
0: શિલ્પી તમે ભયંકર રાજદ્રોહ કરી રહ્યા છો
3: જ્યાં રાજધર્મ નથી ત્યાં રાજદ્રોહ પણ નથી
0: શિલ્પી વાત સાચી છે પણ યુદ્ધ પહેલા રજપૂતો ચિંતા નથી કરતા
3: આડ વાતે મૂળ વાત બોલવા ન દીધી
0: કઈ વાત
3: જ્યોતિર્માલા ખૂબ ઉદાસ રહે છે આજે સવારે તો છાનું છાનું રડતી હતી મને સમજાતું નથી કે એનું કારણ શું હશે
0: કદાચ લગ્ન બાબતે કોઈ વાત
3: અરે વિજયસિંહ જેવો પ્રતાપી પુરુષ પાટણનું ગૌરવ કોના ભાગ્યમાં હોય
0: પણ લગ્ન બાબતે આટલી ઉતાવળ શા માટે કરો છો જ્યોતિર્માલાના મનની વાત હું જાણું છું
3: હું એ જાણવા આતુર છું
0: પણ આ વાતથી જ્યોતિર્માલાને આંચ ન આવે તેની ખાતરી આપો છો
3: મારું અભય વચન છે
0: તો સાંભળો જ્યોતિર્માલા વિજયસિંહને પરણવા માંગતી નથી
3: શું કહે છે
0: એ એક પરદેશીને મનથી વરી ચૂકી છે
3: કોણ છે હતભાગી
0: સ્તંભ તીર્થનો છે કોલ્લાપીઠ ઉપરના એક આગારમાં ઉતર્યો છે
3: ઓળખ્યો પરદેશી
0: શિલ્પી શિલ્પી
3: મૂર્ખસ
0: અરે ગજબ થઈ ગયો તેના પરદેશીનું શું થશે
3: કોલ્લાપીઠના આગારનો ઓરડે ઓરડો ઘૂમી વળ્યો પણ પરદેશી ન મળ્યો જ્યોતિર્માલા જ્યોતિર્માલા
1: અરે શિલ્પી કેમ બૂમો મારો છો
3: અરે વિજયસિંહ તમે કેટલી વારથી બેઠા છો
1: જે સમય જાય છે

0: કિંમતી છે. હવે વાતાવરણ ઘેરાતું જાય છે. કોઈ મેધાવી મંત્રી નથી કે વિચક્ષણ બુદ્ધિ વાળા રાજપુરુષો.
1: તો વળી રાજાના કલંક ની વાત પ્રજામાં પ્રસરી છે. પ્રજા પ્રેમ નો પ્રભાવ બદલાયો છે. છતાંય આફત વખતે પાટણ એક અને અખંડ હોય છે તે વાત ભૂલવા જેવી નથી.
2: વિજયસિંહ, અધેરી આંખે શું જુઓ છો?
0: ઘરમાં કેમ કોઈ દેખાતું નથી?
1: માલા કદાચ દેવદર્શને ગઈ લાગે છે.
0: જ્યોતિર્માલા દેવદર્શને જતી નથી
1: તો ક્યાં જાય છે?
0: એ વાત આપણા મોય ના શોભે. આપણી તો વાત ટૂંકી હોય. મારી નસોમાં રાજપૂતનું લોહી વહે છે. ક્ષમા અને ઉદારતા એ તો આપણા ગુણ. હજી પણ જ્યોતિર્માલા જો પેલા પરદેશીને મળવાનું છોડી દે તો એનો હાથ ગ્રવા હું તૈયાર છું.
1: આજકાલમાં મારી તલવાર એક માનવ હત્યા કરી બેસશે.
0: શાંત થાવ, આવી બાબતમાં ઉકળાટ નુકસાન કરે છે. ધીરજ રાખો, ખાસ બગડ્યું નથી. અને પેલા નીચનો નિકાલ તો અન્ય રસ્તે ક્યાં નથી થતો?
1: મારી નસોમાં ગરમ લોહી વહે છે. જનુન મારી રગે રગમાં ઉભરાય છે. કાં તો પરદેશી નહીં કે કાં તો
0: શિલ્પી. જ્યોતિર્માલા મારી વાગદત્તા છે. એના શરીરને આંચ આવવી ના જોઈએ. જાઉં છું.
1: જ્યોતિર્માલા, જ્યોતિર્માલા, તે શું ધાર્યું છે?
3: શી બાબતે આટલો બધો ક્રોધાવેશ મારી ગયો છે જાહી?
1: 71 પેઢીને નરકમાં નાખવા બેઠી છે ને સામેથી પૂછે છે, બોલ ક્યાં ગઈ હતી? જીવવાનો હોય તો પેલા નીચના આગળ પગ મૂકીશ નહીં.
3: જાહી, ભગિનીના મનોભાવનો કેળો લેવાનું પાપ આચરવા બેઠો છે? શું તારી બહેન અનિતિ આચરે છે? શું તને ગંધર્વ લગ્નની ખબર નથી? રાજપૂત સ્ત્રીના હરણ થતા નથી? આવી બાબતમાં માથું મારતા ક્યાંથી શીખ્યો? મારી ઉંમર તો જો. મને મારે માર્ગે જવા દે, તું તારે માર્ગે જા.
1: હવે ઘરની બહાર જઈશ તો દળથી માથું જુદું થઈ જશે. હા,
4: ઓહો, કોઈ વરદેવી પંત બોલી નહીં આવ્યા છે કે શું?
3: નાગિન, નાગિલ, હવે આપણે સાવધાન રહેવાની જરૂર છે.
4: શી વાત છે જ્યોતિ? આમ આટલી બધી ડરે છે કેમ?
3: આ વાતની જાણ જાહિલને થઈ ગઈ છે, તેથી તે ખૂબ રોષે ભરાયો છે.
4: પણ તું કોઈ અધમ કામ કરતી નથી તો તારે ડરવાની શી જરૂર છે?
3: નાગિલ, હું તો તમને એ કહેવા આવી છું કે જાહિલ કઈ કરી બેસે તે પહેલા તમે પાટણ છોડીને
4: ચાલ્યો જાઓ, તને લીધા વિના, અને તે પણ જાહિલ નથી ડરીને, તો મારી 71 પેઢી લાજે. ગાડી, તું મને ઓળખતી નથી. અસી યુદ્ધમાં નાગિલને પહોંચી શકે તેવો માનવી તમારા પાટણમાં ભાગ્યે જ હશે.
3: જાહિલની સાથે લડવાનું તમારું કામ નહીં, અને લડવું પડે તો ગુમાવવાનું તો મારે જ છે ને.
4: હું તારા ભાઈની હત્યા તો નહીં જ કરું, બાકી સ્તંભ તીર્થ તો એકલા નહીં જવાનો મેં નિર્ણય કર્યો છે. જવા દે બધી ઉપાધિ. આ પાટણનું પ્રાકૃતિક સૌંદર્ય તો જો.
3: પાટણમાં શું સુંદર નથી? ભવનો અને ચૈત્યો, રાજમાર્ગો અને આરામગૃહો, સરોવરો અને ઉપવનો,
4: ગર્વોન્નત ગૌરાંગીઓ, અને તેમાંય મારી આ માધુર્ય મૂર્તિ જ્યોતિ. જ્યોતિ
3: મારા નાગિલ, પણ જો હું ગાફેલ રહેતા મને તો પૂરો ભય છે.
4: જા જા ગાડી, પરદેશી અને ભાઈ, તારો ભાઈ જાહેર તો પડ્યો હશે પે મંજુ હોશાને ત્યાં.
5: મંજુ ઘોષા, તે કહ્યું હતું કે પેલા નીચ પરદેશી પાછળ જ્યોતિ ઘેલી બની છે.
6: હા,
5: એ માણસ અહીં આવે છે, સત્ય કહે છે.
6: જાહિલ, પણ આટલી બધી અધીરાઈને રોષ કેમ કરો છો?
5: એની હત્યા કરવામાં તું મદદ કર.
6: તમારી તલવાર કામ તાકાત છે?
5: આ કામ છાની રીતે પતે તો સારો. અરત્નમાલા તને ઇનામમાં.
6: આ તમારી મંજુ ધન ભૂખી નથી, પ્રેમ ભૂખી છે.
5: એ તો તને ક્યાં નથી મળ્યો?
6: નથી મળ્યો,
5: એ વાત ખોટી છે.
6: તમને રીઝવવા મેં શું શું નથી કર્યું. તમારી એક પ્રેમ ભરી નજર માટે અનેક ધનપતિઓને મેં ડૂબ્યા છે. આજ તમારા પ્રેમ માટે કોડ ભર્યા માનવીની હત્યા કરવા તૈયાર થતા અચકાતી નથી.
5: દંભ રહેવા દે.
6: વિષદાનથી એ માનવીનું મૃત્યુ થાય તો માનશો કે મંજુ દંભી નથી, અને માનશો કે મંજુ તમારા પ્રેમ માટે એટલી જ આકુળ વ્યાકુળ છે.
5: જરૂરથી મારી ઘોષા.
6: આપ મદીરા ગંડુશ માટેની મદીરા. મારા હોઠ પર તમારા હોઠ મૂકીને મારા મોની મદીરાને ચૂસી લેશો તો મારે મન મોટો ઉત્સાહ બની રહેશે.
5: પ્રિયા, લાવ તારો મુખ.

મારા ચિત્તમાં કેટકેટલી વાતો ઘોળાય છે. રાજા કર્ણદેવ, કવળા રાણી, પાટણની પ્રજા, જાહિલ, મંજુગોછા અને મારી વાત દત્તા. અરે, રાત્રિના આછેરા ઉજાસમાં અરે આ શું? આ મારી જ્યોતિર્માલા તો નહીં? હા, એ જ. ચાલ તેની પાછળ, આ ઝાડ પાછળ મને જરા છુપાઈ જવા દે.

0: મારો પ્રાણ રોધાય છે, તો નહીં હવે તો પ્રાણ ત્યાગ કરીશ.
1: નાગેલી, મારા પ્રાણ, મારા પ્રેમ પર શ્રદ્ધા રાખો. તમને મળ્યા વિના મોત આવશે, તમારું શપ પણ તમારું જ નામ ગુંજતું હશે.
0: શું આજે વિજયસિંહ તારે ત્યાં આવ્યો હતો?
1: હા, તેણે મારું રક્ષણ કરવાની ફરજનો દાવો કર્યો. મેં તેને નકારી કાઢ્યો, સ્પષ્ટ કહી દીધું કે હું તો નાગિલને મનથી વરી ચૂકી છું.
0: પણ એણે હતાશ થવાની જરૂર નથી.
1: મનને સંકુચિત ન કરો નાગિલ, આ યુદ્ધની આંટી વહી જવા દો. પછી સ્તંભ તીર્થમાં આપણે રંગરાગ કરીને વિરહની આગનું એક સામટું સાટું વાળી દઈશું.
0: એની તો મને ખાતરી છે જ.
1: સમજુ છું કે તમે વૃદ્ધ માતાને એકના એક પુત્ર હોવા છતાં મારે લીધે જ તેમની આતુરતાને સંતોષતા નથી. છતાંય હું તમારું કયું કરતી નથી.
0: જ્યોતિ, દુખી ન થા, આપણે યુદ્ધ પછી મળીશું.
1: કદાચ વખતે મળાય ન મળાય તો પરલોકમાં તો જરૂરથી મળીશું. સૂર્યગંગા ને ઘાટ.
0: અરે, સૂર્યોદય થયો, ચાલ સારણી પલાણીને નીકળી જાઉં. અરે, પાટણના દરવાજા બંધ, હવે શું કરું, કોને પૂછું? હા, પેલી મંજુ ઘોષા, ચતુર્ગણિકા, ક્યાંયથી એ છુપો માર્ગ બતાવશે.

0: परदेशी।
1: मंजू घोषा, आ रूप तुम्हें क्या ही जोयू नथी, मने समझातु नथी कि आज आटलो बधो फेरफार केम।
0: अमारे तो हवे उत्सव ना दिवसो आव्या।
1: युद्ध एटले तमारो उत्सव। सांभळ्युं छे के पाटणनी प्रजा तो तांडव अने भैरव नृत्य पाछळ खेली छे।
0: हा, पुरवासीओ तांडव पर तो उत्सव में थता संध्या नृत्य में मणिधर मुरली ना नादे डोले एम डोली उठे छे।
1: एमा एवो तो कयो जादू होय छे?
0: अंगहार नहीं पूर्णिया, पण हवे तमे नहीं जोई शको, कारण के युद्ध ने समय परदेशियों ने विहार पर घनी मर्यादाओ मुकाई छे।
1: पण मारे तो स्तंभ तीर्थ जाऊं छे।
0: हवे तो पाटण नो युद्ध ज निहाळो, पाटण ना दरवाजा बंद था एटले चकलुए न जई शके, तो तमे शी रीते जई शको?
1: ए मुश्किली माथी मार्ग मेळवा तो तमारी पासे आव्यो छु।
0: पण पाटण बहार जवानी आटली बधी तालावेली केम छे? थोड़क वधारे वखत रोकाई जाओ, हूँ खातरी करावी दईश के मारा आश्रय रहेवाथी तमे अत्यारे स्तंभ तीर्थ मां छो एटली निरांत तमने रहेशे।
1: एनी खातरी शी रीते आपशो?
0: એ રહસ્ય ને હમણાં રહસ્ય જ રહેવા દઈએ, જે માણસનો અંત નિશ્ચિત છે એને થોડોક સંતોષ ભલે થતો, અવિશ્વાસ આવે છે ખરું ને?
1: ના સાવ તે હું નહીં, પણ
0: તો ચાલો મારી સાથે એ રહસ્યને ભેદી નાખીએ, મારી પાછળ પાછળ આવો। જુઓ, પેલો પદ્મક નો વિશાળ પલંગ છે અને પેલી વાસક સજ્જાની પાછળ રાજગઢ સુધીનો ગુપ્ત ભવન માર્ગ છે જેનો છેડો હસ્તી શાળામાં પડે છે। આ વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે, ત્યાંથી બહાર જવાના અનેક ગુપ્ત માર્ગો છે।
1: હવે કંઈક સમજાય છે।
0: આજે મધ્યરાત્રિએ હું તમને એ માર્ગ થોડી સુધી લઈ જઈશ, અત્યારે તમે અહીં જ આરામ કરો।
1: મારે માટે અહીં રહેવું અસહ્ય છે।
0: બાળક ન બનો પરદેશી, આ યુદ્ધનો સમય છે, મારી સલાહ પ્રમાણે શાંતિથી અહીં રહો, અન્યથા આપણે બંને માર્યા જઈશું। આજે મધ્યરાત્રિ આવીશ, તમારા મનની શાંતિ ખાતર પેલો માર્ગ બતાવીશ, અને જરૂર પડશે તો તમારા મનનું રંજન પણ કરીશ। જાઓ, પેલા પદ્મકના પલંગ પર આરામ કરો।
1: મંજુ ઘોષા, મારે સતર્ક રહેવાની ખાસ જરૂર છે।

0: પણ તે માટે મારે આજે મારા પ્રીતમને એક અમૂલ્ય ભેટ, એક અત્યંત સુહામણા અને 32 લક્ષણા પુરુષના કિંમતી જીવનની ભેટ, પ્રેમ વેદી પર એક શ્રેષ્ઠ બલિદાન. ચાલ મન, જરા કઠોર બની જા, પથ્થરનું બની જા. સંધ્યા તો વહી ગઈ, દાસીએ હાંડીમાં દીવા પ્રગટાવ્યા છે. અભિસારે નીકળું છું, છેલ્લો અભિસાર. અરે પરદેશી, કઈ તકલીફ તો પડી નથી ને?
1: હું વિચાર કરતો હતો કે આ ભોયરા જેવા ખંડમાં આટલું બધું સુખ ક્યાંથી, અને અમૃત શતકના શિલ્પે તમને ગાઢો કરી રાખ્યો છે.
0: તો પછી યુદ્ધકાળ સુધી અહીં જ રહી જાઓ.
1: કમળની મીઠી અને બારે વાસથી ભર્યા ભર્યા હૈયાનો પરિચય થતો મારું હૈયું હવે તો હાથ લઈને બેઠું છે કે આવી કોમળાંગી અને પ્રેમાળ નારીનો સંગ કેમ કરીને છોડાય. આ સ્તન પ્રદેશ પરથી સ્થાન ભ્રષ્ટ થતો પાલો જાણે કઈ કહી રહ્યો છે, ઈજન આપી રહ્યો છે.
0: વાહ મારા રસિક જીવડા, હવે થાય છે કે તમને પેલા ગુપ્ત માર્ગે વહેલા રવાના કરી દઉં.
1: મારું મન પણ એ જ ઈચ્છે છે.
0: જો કે તમને તકલીફ નથી, કંટાળા નથી, અને વળી પાછા કવિ બંધા જાઓ છો, તો સવારે જવાબમાં શું વાંધો છે?
1: તંબુ તીર્થ પહોંચી જવું એ મારું પરમ કર્તવ્ય છે.
0: હવે મધ્ય રાત્રિ ક્યાં છેટી છે?
1: હજી તો રાત્રિનો પ્રારંભ થતો લાગે છે.
0: અમારે પટણીઓને તો 2-4 ઘડીનો કઈ હિસાબ નથી. પ્રીતમને વિદાય દેતા દેતા એટલો સમય તો વહી જાય છે.
1: અરે એક જ પળમાં પ્રીતમથી જુદી થનાર સ્ત્રીઓ પણ પાટણમાં છે.
0: આ કઈ થોડી જ્યોતિર્માલા છે, એક વાર માણી જો પછી. બંદુલા, મદિરા પાત્ર લાવજે.
1: મંજુ, મને તો મદિરા પાત્ર કરતા તું જ વધારે નશીલી લાગે છે.
0: નાખિલ, એક વાર જરા થોડીક મદિરા, થોડોક નશો, પછી આ મદિરાનું પાત્ર તો છે જ ને.
1: મંજુ ખોશા, લગ્ન પહેલા જાહિલ ને વફાદાર રહેવાની શરૂઆત કરી દીધી.
0: હું સમજી નહીં.
1: શું પરપુરુષના બાહુપાશમાં સમાવાનું કદાચ તને ગમતું નથી કે પછી?
0: ના, એવું તો કઈ જ નથી.
1: તો આવ, આ હાથ તારે માટે ખુલ્લા છે.
0: પારદેશી, પાટણની પ્રણય ક્રીડાનો ખ્યાલ તમને ક્યાંથી હોય? પાટણની નારી એમ સહેલાથી કદી ઝઘડાઈ જતી નથી.
1: તો શું મારે આક્રમણ કરવું પડશે?
0: ના, એમ નહીં. પણ પુરુષ જ્યાં સુધી મદોન મત માતંગના મિજાજમાં ના આવે ત્યાં સુધી અમે તેને અસ્પર્શ્ય ગણીએ છીએ. તમને મદહોશ કરવા માટે મદિરાનો બીજો મધ્યગટ ખાલી કરાવવો પડશે. બંદુલા, પેલો જૂની મદિરા વાળો માણેક જડિત મધ્યગટ લાવજે. તો
1: મંજુ, લાવ મદિરા પાત્ર. લે, પ્રથમ મારે હાથે જ તારા મુખમાં હું મદિરા રેડીશ, અને ત્યારબાદ હું તારા મુખમાંથી તેને ચૂસી લઈશ, અને પછી તો.
0: હવે હાથ થાય છે, મને છોડ, મને છોડ, મને છોડ, લે લે તો જા.
1: અરે મંજુ, દ્વાર ભીડાવતી ગઈ. જાહિલની પ્રિયા મારો જાન લેવા ઈચ્છતી હતી. જ્યોતિર્માલાએ મને સાવધ રહેવા કહ્યું છે. આ રહી મારી તલવાર. કાયર જાહિલ સ્ત્રી દ્વારા કપટથી મારો કાંટો કાઢવા માંગતો હતો. તેને ક્યાં ખબર હતી કે આ તો
2: વિજયસિંહ, તમે જ્યોતિર્માલાના પાણી ગ્રહણ માટે યુદ્ધ પૂરું થવાની વાત જોવા કેમ કહો છો?
3: શિલ્પી, સાવધ જાણ્યા બનો છો.
2: જે વાત કરવી હોય તે સ્પષ્ટ કહો.
3: શિલ્પી, એક અનર્થ થતો રહી ગયો. જ્યોતિ પેલા ભાગ એડુ સાથે સ્તંભદ્રિત પહોંચી ગઈ હોત, પણ આવતા યુદ્ધના કારણે જ્યોતિની નસમાં પાટણનું ગૌરવ લોહી બનીને વહે છે, એટલે તે રહી ગઈ.
2: શું કહે છે?
3: આમ તો જ્યોતિની પસંદગી ખોટી નથી, પરદેશી પૈસાદાર છે અને બહાદુર પણ.
2: હાલ ને હાલ એનો ફેંસલો કરવો જ રહ્યો.
3: શિલ્પી, વિચારીને પગલું ભરજો. અંતે નુકસાન તો જ્યોતિર્માલાના છે, એ રખે ભૂલતા.
2: મંજુ, મંજુ,
0: અરે અરે
2: મંજુ, પેલા નીચ ને તે તે ઠેકાણે પાડો કે નહીં?
0: અરે પણ આટલી બધી અધીરાઈ, જાહિલ જરા શાંત થાઓ.
2: તે 2 દિવસ સુધી શું કર્યું?
0: પણ મારી વાત તો સાંભળો કે માત્ર ઉશ્કેરાટમાં પોતાની જાતને નુકસાન કરશો

સૈનિકોને યુદ્ધોત્સાહમાં નૃત્ય હું બરાબર ન કરી શકી. મને મારા ધંધા તરફ નફરત થતી જાય છે. હવે હું સાધારણી મટી ગૃહિણી બનીશ.

0: કાલે જે માનવીનું શપ તમને મળ્યું હોત, પણ પરદેશીને હું મારી ન શકી.
1: એ ક્યાં છે?
0: મેં એને ભૂગર્ભખંડમાં પૂરી રાખ્યો છે. હવે ક્યાં પળનો વિલંબ છે? આપણે બંને મળીને એ પરદેશીને પૂરો કરીએ.
1: ચાલ જલ્દી કર. ક્યાં છે એ નીચ? એક પળ માટેનો નિકાલ લાવી દો. આજે આજે મારું હૈયું તને આલિંગવા તલ પાપડ બની રહ્યું છે.
0: જીવનની મહત્તમ સુખની ઘડીનું આગમન મને હર્ષથી ગાડી તો નહીં બનાવી દે ને. શિલ્પી બરાબર તૈયાર થઈ જાઓ, આગળ ખોલું છું.
1: ખોલી નાખ.
0: મને થાય છે કે
1: જલ્દી બોલી નાખ ને.
0: બીજો કોઈ માર્ગ લઈએ તો?
1: મૂર્ખ, આમાં બીજા માર્ગની ક્યાં જરૂર છે?
0: પણ મને એક ભય છે.
1: શું?
0: અસી યુદ્ધમાં એ માણસ ઘણો કુશળ છે.
1: આગી ખાસ, આ તલવાર હવે અધમના લોહીને ચાખવા થન કરી રહી છે.
0: શિલ્પી હટકી જાઓ, માની જાઓ.
1: દૂર ખાસ, સાવધાન. આવ શિલ્પી, તારું મોત તારે માથે ભમે છે.
2: ઉત્તમ નારી રત્ન માટે મોખા બલિદાન આપવા પડે છે.
1: લે લે તો જા,
2: તું પણ લે તો જા.
1: બે ઘામાં તો તારા સોળે ભાવ.
2: શિલ્પી
1: દુષ્ટ,
2: આમ કપાઈ મરવાથી શું ફાયદો છે?
1: મોત તો ભય હવે સમજો ને.
0: આ નાનકડી કટારીથી પરદેશીને ઘાયલ કરી નાખું. અરે જાહેલે પ્રચંડ ઘા કર્યો, પણ પરદેશી ચપળતાથી ચુકાવી ગયો.
2: લે લે તો જા.
1: મંજુ,
2: તીન મારાના ભાઈને મારાથી હત્યા તો ન જ કરી શકાય.
0: પરદેશી લે લે તો જા.
2: મૂર્ખ છે મંજુ. મંજુ તારા સૌભાગ્યને સાચવી લે, હજી એ બચે તેમ છે.
0: ધ્યાનમાં લીધા હોત તો. બંધુલા બંધુલા રાજવૈદ્ય.

0: કહું વિજયસિંહ, જાહિલ ક્યાં છે?
1: ઘેર નથી.
0: ક્યાં ગયો છે?
1: જાહિલ મને કહીને જતો નથી.
0: જ્યોતિર્માલા, સમયની ગંભીરતા પ્રમાણે વર્તવું જોઈએ.
1: મેં કહ્યું તો ખરું કે મને ખબર નથી, કદાચ રાજગઢમાં હશે કે પછી પેલી મંજુ ઘોષાને ત્યાં.
0: નથી,
1: પાટણ બાર તો નહીં જ હોય.
0: જ્યોતિ, શું આવા ચાળા કરવાનો આ સમય છે? જાહિલના દર્શનથી મને આશંકા જન્મે છે.
1: મારો ભાઈ કઈ દૂધ પીતો બાળક નથી, સમજ્યા? તે તો પાટણનો પ્રથમ કક્ષાનો યોદ્ધો છે. ઘડી બે ઘડી અદ્રશ્ય થાય એ માટે ચિંતા કરવી એ તો એના બળ માટે લાંછનરૂપ છે.
0: જ્યોતિ, તું ધારે છે તેના કરતા વાત જુદી છે.
1: એવું તે શું બન્યું છે? જરા સ્પષ્ટ તો કહો.
0: તારામાં બુદ્ધિનો આટલો બધો અભાવ છે?
1: શું મને નહીં પામી શકવાની આ કડવાશ છે?
0: ખબરદાર, તારી જીભ પર જરા કાબુ રાખ. તું સ્ત્રી છે, નહીતર આવા ઉદ્ધત વર્તન માટે
1: પાટણના રાજપૂતો એ સિવાય બીજું કરી પણ શું શકવાના હતા?
0: જ્યોતિર્માલા, તો જાહિલની ખબર તને નથી એમ જ ને? સારું, પેલો પરદેશી સ્તંભ કેમ ના ગયો?
1: પેલી ગંભીર વાત સાથે આવી રસિક વાત વિજયસિંહ ને ક્યાંથી સ્ફુરી?
0: આ પણ ગંભીર વાત જ છે.
1: તમને આ સમાચાર ક્યાંથી મળ્યા?
0: એ મેં જાતે જોયું છે અને સાંભળ્યું છે, મધ્યરાત્રિએ દેવીપીઠ તરફ.
1: વિજયસિંહ જેવો પ્રતાપી હતો, આવો બાળક ક્યાં સ્વભાવ વાળો ક્યારે બન્યો?
0: શું આ બાળક કયો સ્વભાવ છે?
1: એક જુવાન સ્ત્રી પોતાના પ્રીતમ ને મળે એમાં પીછો કરવા જેવું શું હોય?
0: મારા પ્રશ્નનો ઉત્તર આપ. નહીં તો
1: ઉત્તર તો આપીશ જ. તમે તો વીર પુરુષ છો, પાટણના પ્રાણ. પાટણના દરવાજા બંધ થાય પછી પરદેશી શી રીતે જઈ શકે? બોલો, હવે છે કઈ પૂછવાનું?
0: એ પરદેશી યોદ્ધા તરીકે કેવો?
1: પાટણને યુદ્ધમાં પરદેશીઓની મદદ લેવી છે કે શું?
0: પ્રેમ અને યુદ્ધમાં કોઈ વસ્તુ ખરાબ નથી. મારો પ્રશ્ન તો અનુત્તર રહ્યો.
1: સાંભળો, અસી યુદ્ધમાં પાટણનો કોઈ પણ વીર તેને પહોંચવા અસમર્થ છે.
0: જાહિલ પણ?
1: હા,
0: જરા સતર્ક રહેજે.

0: વિજય સિંહ, જાહિલ અને પરદેશી ની અસ્થિકળા ની તુલના કેમ કરતો હશે?
1: કઈ અમંગળ તો નહીં હોય ને? મારું પ્રીતમ ક્યાં હશે, ક્યાં હશે?
2: જ્યોતિમાલા,
1: તમે? અરે તમે?
2: હા, પ્રેમ કૃતાર્થ થયો, સાચા પ્રેમની કસોટી થઈ.
1: એટલે
2: જો, વાત સાંભળીને નિર્ણય તારે કરવાનો છે. સાંભળ, જાહિલ અને મંજુ ઘોષાએ મળીને મને વિષ આપવાનો નિર્ણય કર્યો હતો.
1: હે, શું કહો છો?
2: હા, વિષદાનમાં તો મંજુ ઘોષા ગઈકાલે નિષ્ફળ ગઈ, અને તેથી જાહિલ આજે મારી હત્યા કરવા આવ્યો હતો.
1: મંજુ ઘોષા તમને વિષ આપતી હતી?
2: હા, મદિરામાં ભેળવીને.
1: જાહિલને તમારા પર તલવાર ઉગામી?
2: હણ સમજુ અને વધારે પડતો ઉત્સાહી બિચારો.
1: મારા નાગી, આજ આપણો લગ્ન દિવસ, આજથી આપણે વર વધુ. ચાલો અત્યારે જ આપણા કોલ્લાપીઠના આગારે, એ જ આપણું સ્વર્ગ, સાચા સુખનું સ્થાન, યુદ્ધ પછી સ્તંભ તીર્થ ચાલી નીકળીશું.
2: મારી જ્યોતિ, આટલી બધી ઉતાવળ શાને? અત્યારે અહીં કોની હિંમત છે કે પગલું એમ મૂકે?
1: હવે મને કોઈની ચિંતા નથી.
2: સવારે જઈશું. આજની રાત તો બે તરસ્યા હૈયાની મથુરજની. મારી જ્યોતિ,
1: આપણી પ્રેમ ગોષ્ઠીમાં શાની ખલેલ?
2: ઈશાન તરફ કઈ ઘોંઘાટ થતો લાગે છે. જો જો, દૂરની સીધી જો લાલ ચોર છે. દુશ્મનોની સેના મોટા પ્રમાણમાં લાગે છે, અને પાટણ જાણે સૂતું લાગે છે, રાજઘાટ શૂન્ય લાગે છે.

0: जीवनमा छन् खेलु सुख, हातमा आव्यो ना आव्यो नि सर्की गयो, ममा ती कडियो बितिए छुट मिली तो गृहिणी तो बनी चुकी, पण दाम्पत्य जीवन सुख तो क्यारे मर्शे। जाहिल, मारा शब्दोनी ते दरकार न करी, आपनु प्रसन्न दाम्पत्यनु सोलनु साकार थता रही गयो। पथारी माथी उभा थवानी शक्ति नथी रही, अने पाटणनी बहार के अंदर चाल तेमनी खबर लऊं।
1: मंजू, यवनोनी पिशाच लीला शुरू थई गई। आ धुमाड़ा वाली हवा बोले छे, पाटणे अग्निनी सोड ताणी छे, ने तेनु एक सपूत वीर योद्धो बलिदान न खरे टाणे। मंजू आ शू थई गयु? मंजू विधिए मने छेतर्यो छे। અમૂલ્ય સમયે એક તુચ્છ પરદેશી કા કરી ગયો?
0: વિધિ આગળ માનવી રમકડું છે,
1: એ તો હું ક્યાં નથી જાણતો, શી ખબર કાલ કેવી ઉગશે।
0: આવતીકાલ તો નહીં, પણ ગઈકાલની સ્મૃતિઓ તો આપણી પાસે છે ને। દરબારમાંની પેલા કુકડાની સાઠ મારી યાદ આવે છે, સોદાગરની કુકડાના પગમાં રંગેલી લોખંડની સોયની ચોરી પકડી પાડવાની તારી બુદ્ધિ પર, અને તે કુકડો ખરીદવા તમામ મિલકત સોદાગરને ચરણે મૂકી દેવાની તારી હિંમત પર, તો આ મંજુ વારી ગઈ, અને મેં જ મારા પ્રેમ માટે આમંત્રણ।
1: એ આમંત્રણ મારે મન ગૌરવ હતું, અને એ પ્રેમ જ આપણી હૃદય સંપત્તિ બની ગયો છે।
0: કેમ પાછા વિચારમાં ડૂબી ગયા?
1: મંજુ, મેં તને ખૂબ અન્યાય કર્યો છે।
0: તમે તો મને ભાવ ભ્રમણમાંથી ઉગારશો, એ જ મારે મન મોટો ઉપકાર।
1: મંજુ, પેલું દ્વાર હાલતું લાગે છે।
0: બારનો હાલે છે,
2: એક વાર બંધ હે,
0: કોઈ બોલતું પણ સંભળાય છે,
2: અંદર કોઈ હોના ચાહીએ,
3: ઉસે તોડ દેતા હું।
1: બરદાર,
4: આહા, ક્યા હસીના બેઠી હૈ,

0: ત્રણ દિવસ સુધી ઘોર સંગ્રામ ચાલ્યો. પાટણનો કિલ્લો તણખલા જેવો થઈ ગયો. યવનો પાગલ થઈને ગુમે છે. કવળા રાણીને પણ શોધ્યા, તે પણ ગુમ થયા. અંતે રાજગઢને આગ લગાડી ગુપ્ત દ્વારથી હું નાટો. જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં ત્યાં મળતા જ મળતા છે. અરે, આ એક સ્ત્રીના રૂપાળા દેહ પર યવનો શું કરે છે? નરાધમો, નિરાધાર નારી પર અત્યાચાર! લે લે તો જા, લે તું પણ લે તો જા. ત્રણ પૂરા કર્યા, એક નાસી ગયો. અરે, આ તો મંજુ ઘોષા, તારી આ સ્થિતિ! ચાલ, જાહિલને ત્યાં જ મૂકી આવું. અરે, આવાજ તો બંધ છે, અત્યારે કોણ ખોલશે? મંજુ, મંજુ તારું ઉત્તરીય લઉં છું અને મારી પાઘડી તું સંકોચ ના રાખીશ, ઉપર જઈને તને ખેંચી લઉં છું. બીજો ઉપાય નથી, નથી ને કોઈ મ્લેચ્છ આવી ગયો તો? હશ, આવી ગયા. આ રહ્યું દ્વાર. ચાહિલ, ચાહિલ,
1: તમે તમે કેમ આવ્યા છો?
0: હા, મંજુ ગોશાને બને તો છુપાવવા આવ્યો છું. હું તો આ ચાલ્યો. આને અંદર લે, બહાર ઘોઘાટ વધતો જાય છે, યવનો માંથી બચવું મુશ્કેલ છે.
1: મંજુ ગોશા, મારી આ સ્થિતિ, મારો ભાઈ ક્યાં છે? તેનું શું થયું? તેને એકલો મૂકીને
2: તમે મૂજાશો નહીં. જાહિલ ને નહીં માને તો સુરક્ષિતપણે પણ લઈ આવીશ.
3: તમારા બંને નો જીવ જોખમમાં મુકાશે.
2: કઈ નહીં થાય. જય સોમનાથ.
3: બહાદુરી તમે નજરો નજર જોઈ છે. શિયાદભૂત પટાભાજી કાક, તમારા ભાઈને મારવા ઈચ્છતો નહોતો, તેથી સાચવીને ઘા કર્યો. નહીં તો મારું સુહાગ સિંદૂર.
1: મારો એકનો એક ભાઈ, હું નબાપી નમાઈ ભાઈ વગરની બની જાત.
3: આવી ગયા લાગે છે, આવી ગયા.
4: અરે, તલવાર અંદર રખીએ, કોઈ મત ભગાતો.
5: દોનોં કો ઉઠાયેંગે?
4: નહીં, યે તાજા બતાજા ગુલ હૈ, ઇસે ઉઠાયેંગે.
5: અરે હસીના, ક્યું મરના ચાહતી હૈ યે છોટી સી છુરી?

0: હું કોના માટે જીવું છું? મારો આત્મા કકડે છે. રાત્રે આ અવાજો અને દિવસે આખા એ પાટણ પર ગીધોના ટોળે ટોળા ઉડે છે. આ મારું પાટણ, મારી જન્મભૂમિ. તારા માટે હું શું કરું? અરે પરદેશી કેમ એકલો?
1: વિજયસિંહ, શું કહું?

0: ઉટ્યા તકદીરની વાત. તારા ગયા પછી જાહેલ ને લેવા હું ગયો ને યવનો મારી માલાને
1: શું કે છે
0: એને શોધવા પાટણનો ખૂણે ખૂણો ફેંદી નાખ્યો. પણ
1: હું તને જ્યોતિર્માલા અપાવીશ. એ કન્યાની હવે મને કશી સ્ત્રુઆ નથી.
0: હું યાવની સૈન્યનો પીછો કરવા જાઉં છું. કદાચ માલા હોય તો મારા જીવને જોખમે તેને.
1: મિત્ર, તું સ્તંભ તીર્થી જા, મને જ્યોતિની શોધ માટે જવા દે. સ્તંભ તીર્થની દશા પાટણ જેવી થશે તો તારી માતા અને બહેનીનો વિચાર કર. જા, નહીં તો જ્યોતિર્માલા જેવી દશા તારા કોઈ સ્વજનની.
0: મારું મન માનતું નથી.
1: યુવાન, સારો ઘોડો લઈને હું ઉપડું છું. તું લગામ ખેંચ, મારું માની જા.
0: જય સોમનાથ. વજેસિંહ, તું માનવ નથી પણ દેવ છે.
1: જય સોમનાથ. હું રાજપૂત છું અને રાજપૂતનો ધર્મ બજાવું છું.
0: આજે મને સાચા રાજપૂતના દર્શન થયા.

0: યાવની સૈન્યનો અવાજ સંભળાય છે. લાટ પડાવે છે, હવે પડાવ નાખશે. પણ પાન પકડેલી સ્ત્રીઓ આ માનવ સાગરમાંથી શી રીતે શોધી કાઢવી? વળી મારો વેશ પણ. પેલો એક યવન, તેને ઉઠાવી લઉં તો? પાપી, યે દેખીએ, બોલ, મેં પૂછું તો સહી બોલેગા ના?
1: મુઝે મત મારો, મુઝે જીના, મુઝે જીને દો. બોલો બોલો, ક્યા પૂછના હૈ?
0: બાન ઔરત કહાં હૈ?
1: ઉલુ ખાન કે ડેરે કે પાસ હૈ.
0: ક્યા ઉનકી અસમત કોઈ લૂટતા હૈ?
1: અસમત કોઈ નહીં લૂટતા.
0: ક્યો?
1: બાદશાહ સલામત કા હુકમ હૈ, યે ઔરતે વીરો કો ઇનામ મે દી જાયેંગી.
0: પટ્ટન કી રાની કહાં હૈ?
1: વો ભી બાન મે હૈ.
0: ચલ, તેરે કપડે દે દે, બદલે યે મેરી બડી શાલ.
1: દેતા હું, સબ દેતા હું, મુઝે જીના હૈ.
0: ચલ ચલા જા. હવે જ્યોતિને ક્યાં શોધવી? કેવી રીતે શોધવી? હા, આટલામાં સ્ત્રીઓ છે. ચાલ, આ વાડને ઓથે ઓથે આગળ વધુ. આવી ગયો. એક સ્ત્રીને પકડીને પૂછ્યું,
2: જ્યોતિર્માલા, જ્યોતિર્માલા કહાં હૈ?
3: શું છે? આ રહી.
2: ઉલુખ ખાન ને બુલાયા હૈ, ચલો.
3: કોણ? સરદાર બોલાવે છે.
2: હા,
3: અત્યારે જ?
2: હા, ચલો મેરે સાથ.
3: જા કહી દે તારા સરદાર ને કે નથી આવતી, ને આવીશ તો તારું નાક કાપીશ.
2: સરદાર કા અપમાન? જો ટકે કી ઔરત, તેરા તો મુંહ બંધ કર દેતા તુજે ખંધે પર ઉઠાકર સરદાર કે પાસ. ઝડપ સે ચલો. સરદાર ભી કાફી દૂર હૈ.
0: આ છુપી આવી ગઈ. આશ, મારું કામ પૂરું થયું. નાનો દીવો કરો.
2: જ્યોતિર્માલા.
3: કોણ? વિજયસિંહ?
0: હું બદલો લેવા આવ્યો નથી, પણ મારું વચન પૂરું કરવા આવ્યો છું. હવે પળનો વિલંબ આપણું મોત નોતર છે. હું કપડા બદલી નાખું. કોડો એક જ છે, શું મારી સાથે બેસશો કે?
3: એ વિના બીજો રસ્તો એ કયો છે?
2: તો તમે મારી પાછળ બેસો, ખભેથી પકડજો. કયે માર્ગે જઈશું, પાટણ કે સ્તંભ તીર્થ?
3: પાટણ.
2: નાગિલ પાટણ માં નથી?
3: મારે નાગિલ નું કામ નથી.
2: તો કોનું કામ છે?
3: બેહાલ પાટણ ને છોડીને હમણાં તો ક્યાંય જવાનું મારો આત્મા ના કહે છે.
2: પણ મેં પરદેશી ને વચન આપ્યું છે.
3: તમારું વચન પાળવા હું બંધાયેલી નથી. તમારે વચન પાળવું જ હોય તો તમારા પરદેશી ને ખબર કરજો કે એકાદ માસ પછી આવીને મને તેડી જાય.

0: સાત થવા આવી છે, આપણે પાટણની પાદર માં આવી ગયા છીએ.
1: અરે રે રે, મારું પાટણ સુમસામ છે, દરવાજો અકબંધ છે. તો યવનો ક્યાંથી પ્રવેશ્યા?
0: આ બાજુનો કોટ તોડીને. તેમના અગ્નિક્ષેપકો જબરા હતા.
1: ભાઈનો અવાજ તો હેમ ખેમ છે, એની વજે સી.
0: હા,
1: આ અવાજ આવી ગયો.
0: જાહેલ, જાહેલ
2: કોણ? ઓ, આવો. અરે જ્યોતિર્માલા, તું! વાહ વાહ વજેસી, વાહ! સાક્ષાત યમરાજના મુખમાંથી જ્યોતિને તમે લઈ આવ્યા.
1: મંજુ, મારા ભાઈ ક્યાં છે?
2: અંદર તમારી કાક ડોળે રાહ જુએ છે.
1: ભાઈ, ભાઈ પગે પડું છું, મને માફ કરો.
3: બેન, તને તો તે જ દિવસે માફ કરેલું છે.
0: હજી પેલો ઘર ઉજાયો નથી.
2: રાત દિવસ પ્રયત્ન કરું છું, પણ સ્થિતિ સુધરતી નથી.
3: વિજયસિંહ, તમે તો માનવ નથી પણ દેવ છો. તમારા આત્માનો ઉડાણ આઘાત છે. મને એક ઋણમાંથી મુક્ત ન કરો.
0: શિલ્પી, કહો શી બાબત છે?
3: પેલા વાગદાનમાંથી મને મુક્તિ ન આપો.
0: જાહેલ, એ નિર્ણય તો મેં વહેલો કરી નાખ્યો છે.
3: વજયસિંહ, તારા ચરણની રજ મારા મસ્તકે.
0: જાહેલ, હવે હું જાઉં છું. મારે મહત્વના બે કામ કરવાના બાકી છે.
1: કયા?
0: પાટણની 300 જેટલી બાંધ પકડાયેલી સ્ત્રીઓને છોડાવું તો જ પાટણનો સપૂત કહેવાવું. અને બીજું, પેલા પરદેશી નાગિલને એક સંદેશો પહોંચાડવો છે કે એકાદ માસમાં આવીને તેની હૃદય સંપત્તિ જ્યોતિને તેડી જાય.
2: વાહ વજયસિંહ, હે દેવતા, મને આશીષ આપો.
1: વિજયસિંહ, તમને ઓળખવામાં મેં ભારે ભૂલ કરી. હે દેવતા, મને શુભાશીષ આપો.
0: અરે, મને શરમમાં ના નાખશો. મેં તો મારી ફરજ બજાવી છે. સૌ સુખે રહેજો.
3: વજયસિંહ, મને માફ કરજે.

0: આ પાટણ, આ રાજમાર્ગ કેવા કેવા વસ્ત્રોને રંગરાગથી શોભતા સ્ત્રી પુરુષો વિહરતા હતા, જાણે સ્વર્ગના દેવદેવીઓ તેમના આ નગ્ન દેવો. હા સહસ્રલિંગ, પાટણ, તને જોતા તો મારું હૈયું ચીરાઈ જાય છે. તારા બધા લોપટ તોડી નાખ્યા રાક્ષસી યવનોએ. આ રાજગઢ આવ્યો, ધવલગુરુ તરફ પગલા ભરું છું. મહારાજ કર્ણદેવ હજી જીવે છે ત્યાં સુધી રાજમહાલય પરનો દીપક કેમ ના પ્રકાશે? અરે છે કોઈ? અરે અજયસિંહ,
1: બાપુ,
0: જો ધવલગૃહની ટોચ પર ચડીને દીપક પ્રગટાવજો.
1: અંતિમ
0: દીપ છે, દીવો પ્રગટ્યો. વાહ, શું તેજ મારે છે! દીવો રામ થઈ ગયો. આમ જ પેલો ઝંઝાવાતનો દીપ, મહારાજ કર્ણદેવની નજરો નજર, કોળા રાણીની હાજરીમાં જ ક્યાં બુઝાઈ ગયો? તે રાત મારા હૈયામાં ઘર

સમરાશાના ભવન પરનો દીપક તે રાત્રે ઓલવાયો ન હતો, પણ આજે જેમ ધવલ ગૃહ પરનો દીપક ઓલવાઈ ગયો હોય તેમ તે જ રાત્રે પાટણનો અંતિમ દીપ જાણે બુજાઈ રહ્યો હોય એમ લાગતું હતું. અને હવે આજે તો તે અંતિમ દીપ જાણે બુજાઈ ગયેલો લાગે છે. હે પાટણ, શું તારા અંતિમ દીપ ને બુજાતો જોવાનું આ કમભાગી વિજયસિંહના ભાગ્યમાં લખાયું હશે? પાટણ, પાટણ તારો અંતિમ દીપ

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો ગુલઝારે લખેલા કેટલાક ગીતો. હવે પછીની ફિલ્મ છે કિનારા. ગાયક કલાકારો લતા મંગેશકર અને ભૂપિન્દર

લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી ઝેલ થતી લો ગુજરાતી અરે તન છોટું પણ મન મોટું અરે તન છોટું પણ મન મોટું છે ખમીર વંતી જાતી અરે ભલે લાગતો ગોળો.

0: चौपाटी देखानी।
1: हाँ
0: आ ताजमहल होटल